મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે શનિવાર, વૈશાખ વદ એકમ, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 2 મે ઈસવીસન 2024. અત્યારે સવારના 5:57 અને 46 સેકન્ડ થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં અને 6:05 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: 7:30 p.m. And that is the end of this news bulletin.
1: आकाशवाणी राजकोट।

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ કૃષિ માહિતી, વિષય જમીનની તૈયારી અને પૃથ્થકરણ ભાગ 1. રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા.
1: આજે આપણે કૃષિ માહિતીમાં વાત કરીશું જમીનની તૈયારી અને જમીનનું પૃથ્થકરણ. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે કોઈ તબીબ પાસે જઈએ, કોઈ ડૉક્ટર પાસે જઈએ, તો એ આપણને જે રીતે કહે એ રીતે આપણે આપણા શરીરનું જે પૃથ્થકરણ કરીએ છીએ, આપણે જે રિપોર્ટ કરીએ છીએ, એવી જ આજે તાતી જરૂરિયાત છે આપણી જમીનની તૈયારી માટે, જમીનનું પૃથ્થકરણ કરવાની. જો આપણે જમીનનું પૃથ્થકરણ નહીં કરીએ તો આપણે જે પાક વાવવાના છીએ એ પાકમાં ક્યાં ક્યાં પોષણની જરૂરિયાત છે એનો આપણને ખ્યાલ નહીં આવે. આપણે જમીનનું બંધારણ કેવું છે એનો આપણને ખ્યાલ નહીં આવે. આ બધા જ ખ્યાલ માટે આપણે જમીનની તૈયારી અને જમીનનું પૃથ્થકરણ કરવું ખૂબ જ જરૂરી છે. અને અત્યારનો જે સમય છે એ ઉનાળો છે, તો ઉનાળામાં આપણી જમીન ખાલી હોય, ભેજ વગરની હોય, આપણે બીજા કોઈ ખાતર ન નાખેલા હોય, આવા સમયે આપણે ખાસ કરીને માર્ચનો છેલ્લું અઠવાડિયાથી લઈ અને એપ્રિલ પૂરો થાય ત્યાં સુધીમાં આપણે જો પૃથ્થકરણ કરાવી નાખીએ તો આપણે જે હવે પછી જે પાક વાવવાનો છે એમાં આપણે કયો પાક વાવવાનો છે, કેટલું ખાતર નાખવાનું છે, આપણી જમીનનું બંધારણ કેટલું છે, એ બધો જ રિપોર્ટ આપણી પાસે હોય તો આપણે આપણી ખેતી ખૂબ જ સારી રીતે કરી શકીએ. હવે જમીનની તૈયારી તો મોટાભાગના ખેડૂત મિત્રો જાણે જ છે કે ઉનાળામાં આપણે આપણી જમીનનું જે બંધારણ છે એને ધ્યાનમાં રાખી ઊંડી, મધ્યમ કે છીસરી એ રીતે જે જરૂરિયાત હોય, જે પાક વાવવાનો હોય એ રીતે આપણે એની ખેડ કરી અને તૈયાર કરવાની હોય છે. પણ સાથોસાથ આપણે જમીનનું પૃથ્થકરણ કરવા માટે જમીનનું જે સેમ્પલ લેવાનું છે, જમીનમાંથી જે માટી લેવાની છે લેબોરેટરીમાં આપવા માટે, પ્રયોગશાળામાં આપવા માટે, એના માટે ખાસ આપણે તૈયારી રાખવાની છે અને એના માટેનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે. તો આપણે જ્યારે પૃથ્થકરણ માટે જમીન લેવાની હોય ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણું જે ખેતર હોય એ ખેતરના ચારેય ખૂણા, એટલે કે આપણું જે આખે આખું ખેતર છે એનું પ્રતિનિધિત્વ થાય એવો આપણે એક સેમ્પલ લઈએ તો ચારેય ખૂણામાં એક એક રાઈસવા છોડી અને ત્યાં ધડા સુધી ખાડો કરવાનો છે. એ ખાડો કર્યા પછી એમાંથી આપણે ચારેય દિશાઓ જે ખાડાની છે એમાંથી અને ધડામાંથી એટલે તળિયેથી થોડી થોડી માટી ખેરવી અને એને એક અલગ તારવી, એ અલગ તારવેલી માટી છે એને પાછી ભેગી કરવાની છે. આ ચાર આપણા ખૂણાનું યાદ થઈ આવું જ આપણે એક ખેતરની મધ્યમથી એટલે ખેતરની વચોવચથી પાંચમો ખાડો કરવાનો છે. એમાંથી પણ આવી રીતે માટી લેવાની છે અને એ માટી લઈ બધી જ ભેગી કરી અને પછી આપણે એમાંથી સેમ્પલ લેવાનું છે. પણ મિત્રો, એ પણ જોવાનું છે કે આપણે જે માટી લઈએ એમાં કોઈ બીજો બહારનો કચરો છે, કોઈ છાણ છે અથવા તો બીજું કોઈ સેન્દ્રિય પદાર્થ હોય તો એ આપણા સેમ્પલમાં ન આવે એનું ધ્યાન રાખવાનું છે. જો આ કચરો છે કે આવું સેમ્પલ છે એ વધારે પ્રમાણમાં બહારથી આવી જાય તો લેબોરેટરીનો આપણો જે રિપોર્ટ છે એ કદાચ ખોટો પણ સાબિત થઈ શકે અને આપણે એના કારણે આપણા પાકને જે આપવાના છે એ આપી ન શકીએ. તો ખાસ એ ધ્યાન રાખવાની છે કે જમીનનું આપણે જે પૃથ્થકરણ માટેનું સેમ્પલ લઈએ એમાં બહારની કોઈ વસ્તુ ન આવે એ ધ્યાન રાખવાની છે. હવે એક વખત આપણે આ જે રિપોર્ટ માટેનું જમીનનું નમૂનો લીધો, એ નમૂનો લીધા પછી બધી જ માટી ભેગી કરી અને આપણે એને પછી રિપોર્ટ માટેનું એક 500 ગ્રામનું સેમ્પલ તૈયાર કરવાનું છે. તો મિત્રો, આ જે વાત થઈ આ જ વાતની પાછી આપણે માહિતી મેળવવા માટે આવતીકાલની કૃષિ માહિતી આપણે ફરી વાર સાંભળીશું અને ત્યારે આપણે જમીનના પૃથ્થકરણ માટેનું સેમ્પલ ફાઇનલ કેમ કરવું એ નક્કી કરીશું.
0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ કૃષિ માહિતી, વિષય હતો જમીનની તૈયારી અને પૃથ્થકરણ ભાગ 1. રજૂઆત કરી ડોક્ટર ઉસ્માન ગની શેરસિયાએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં આવતા 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ

ખાસ મોટો ફેરફાર થશે નહીં. ત્યારબાદ મહત્તમ તાપમાન 2-3 અંશ સેલ્સિયસ ધીમે ધીમે નીચું જવાની સંભાવના છે. અને આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વસતા અને જતા માછીમારો માટે આજે હવામાન વિભાગ તરફથી ચેતવણીની કોઈ સૂચના આપવામાં આવી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે અમે આપને જણાવી દઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 7:20 મિનિટે ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 મિનિટે કાર્યક્રમ સુગમ સંગીતમાં આ માસનું ગીત, શબ્દો હીરથી ભરેલ કાળો કંચવો, કવિ ડોક્ટર અનિલ વાડા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલનું. 7:55 મિનિટે કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય વન અને પર્યાવરણ ભાગ 4, પ્રસ્તુતિ દર્શના સોનૈયા. ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30 મિનિટે કલાકાર કિશોર ગિરી ગોસ્વામી, 8:50 મિનિટે સ્વાસ્થ્ય લક્ષી કાર્યક્રમ નિરામયમાં યુવા વયે આવતા એટેક્સ ઓળખી અને અટકાવીએ આ વિષયે ડોક્ટર રાજેશ થેલીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત. 9:15 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, 10 વાગ્યે ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, વિષય ઉનાળુ વેકેશનમાં બાળકોની પ્રવૃત્તિ, પ્રસ્તુતિ ડોક્ટર ભાવના શિંગાડા.

11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30, 1:10 સુગમ સંગીત, ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંધ્યકાલીન પ્રસારણ યાત્રામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ, 6 વાગ્યે કાર્યક્રમ શાસ્ત્રીય સંગીતમાં કલાકાર કુમાર ગાંધર્વનું ગાયન રાગ દુર્ગા તરાના, 6:30 યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં આજે સાંભળશો શ્રેણી knowledge.com કોમ્પિયર શુભમ અંબાણી નિર્માણ સુધીર દત્તા, 7:22 ગામનો ચોરો આકાશવાણી રાજકોટનું પ્રદાન, જેમાં આજે સાંભળશો ખેતીમાં ઉર્જા બચત એ વિશે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના ખેડૂત ભીખુભાઈ કુકડિયા સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાયક આનંદ છાયા અને વિરલ રાવલ. 8 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા, 9:15 ગીત ગઝલ, 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા સાહિત્ય ભારતી તથા 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:55 સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સુરત ખાતે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડ યોજાઈ. દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીની ત્રીજી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો. રાજ્યમાં વધતી ગરમીને કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો. રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું.

0: ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સુરત ખાતે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડ યોજાઈ. દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCની ત્રીજી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો. રાજ્યમાં વધતી ગરમીને કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો. રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી આપી પ્રસ્થાન કરાવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાહસ, સેવા અને શૌર્યને સમર્પિત ગુજરાત પોલીસની 18 પ્લાટૂનના 750થી વધુ જવાનોની ઐતિહાસિક પરેડની સાથે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટન્ટે સૌનું દિલ જીતી લીધું હતું. વિશ્વ ધરોહર ગરબા અને ગુજરાતના ગૌરવ સમાન આદિવાસી નૃત્યના સાંસ્કૃતિક કાર્યક્રમને સૌએ મનભરી માણ્યા હતા. તાળીઓના ગડગડાટ સાથે સુરતીઓએ પોલીસ જવાનો અને કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે
1: સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલું શહેર સુરત ભારતમાં અત્યંત ઝડપી વિકાસ પામતા શહેરો પૈકીનું એક શહેર છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને સિલ્ક ઉદ્યોગના કારણે આ શહેરમાં વિશ્વભરમાં માનભર્યું નામ ધરાવે છે. હજીરામાં 8 અબજો રૂપિયાના ખર્ચે મલ્ટીનેશનલ કંપનીઓ સ્થાપેલા ઉદ્યોગ સુરતની કાયાપલટ કરી નાખી છે. સુરત આજે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ શહેરોમાં સ્થાન અને 123 પુલ સાથે સિટી ઓફ બ્રિજ તરીકેનું ગૌરવ મેળવ્યું છે.
0: કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જન્મેદનીને સંબોધન કર્યું હતું.
2: આપણા ગુજરાતે છેલ્લા અનેક વર્ષોથી ખૂબ જ સંઘર્ષ કરીને આ રાજ્યને દેશનું નંબર 1 રાજ્ય સુધી પહોંચાડવા માટે આ રાજ્યના પ્રત્યેક નાગરિકોએ રાત દિવસ એક કરી છે, મહેનત કરી છે, કાલી મજૂરી કરી છે. રાજ્ય સરકાર અને રાજ્યના નાગરિકો એક ટીમ તરીકે આપણા રાજ્યને દેશના તમામ ક્ષેત્રોની અંદર આપણે વિકાસની ગતિ એ બુલેટ ટ્રેનની ઝડપે દોડાવી છે.
0: દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCની ત્રીજી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો, જેમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ. તેના ભાગરૂપે આયોજિત પ્રવાસન પ્રમોશન સેમિનારમાં પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધતી પ્રવાસન સંભાવનાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2023-24માં 1.13 લાખથી વધીને વર્ષ 2025-26માં 1.19 લાખ સુધી પહોંચી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સાપુતારામાં સનરાઈઝ પોઈન્ટના વિકાસ માટે 9 કરોડ 85 લાખ રૂપિયાનું ઇન્ફાસ્ટ્રક્ચર કાર્ય ચાલુ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં પ્રવાસન સુવિધાઓના વિકાસ અને પ્રમોશન માટે અંદાજે 220 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. રાજ્યમાં વધતી જતી ગરમીને કારણે હીટ સ્ટ્રોકને લઈને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 25થી વધુ પથારીની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે 15થી વધુ તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવશે. રાજ્યમાં વધતી ગરમી વચ્ચે હીટવેવનો ખતરો વધ્યો હોવાથી રાજ્યભરમાં હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક મેનેજમેન્ટની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા સહિત સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં બપોર સમયે કરફ્યુ જેવો માહોલ સર્જાય છે. સાંભળીએ એક અહેવાલ.
3: સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે હાલમાં ગરમીની પરિસ્થિતિને ધ્યાને લઈ અને હીટ સ્ટ્રોક વોર્ડ બનાવવામાં આવેલ છે. આ સંપૂર્ણપણે એસી છે અને દર્દીઓ આવે ત્યારે હીટ સ્ટ્રોકના દર્દીઓને માટે ખાસ સંભાળ અને સારવાર અપાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી કરીને હીટ સ્ટ્રોકના દર્દીઓને જેમ બને તેમ જલ્દીથી સાજા કરી શકાય.
0: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુબંધિયા ગામના એક ધોરણ 12 પાસ આદિજાતિ યુવકે પોતે રોજગારી મેળવી સાથે સાથે અન્ય યુવાનોને પણ રોજગારી પૂરી પાડી રહ્યો છે. યુવાને પેવર બ્લોક ઉદ્યોગ થકી પગભર થવાની સાથે સાથે ગામડાના અન્ય યુવકોને રોજગારી આપી પગભર કર્યા છે. યુવાને શ્રી વાજપેયી બેંકેબલ યોજના થકી લોન મેળવી આજે પોતાની સાથે અન્ય 10 જેટલા યુવકોને પણ રોજગારી પૂરી પાડી સરકારના આ યોજનાના ઉદ્દેશ્યને

0: સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. સાંભળીએ લાભાર્થીને.
1: સોશિયલ મીડિયાનું ટ્રોલ કરતા કરતા મને એક એડ મળી, પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માટે પ્રાઇવેટ બ્લોકનું કામકાજ ચાલુ. તો થોડું સ્ટડી કરવા પછી મને ખબર પડી કે આ બિઝનેસ બહુ સારો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વાજપાઈ બેંકેબલ યોજના વિશે મને માહિતી આપી. એમાં ગવર્મેન્ટ બહુ સારી સબસિડી પણ આપે છે અને લોન પણ મને એમના થ્રુ બેંકમાંથી લોન મળ્યો અને 82,000 જેવો મને લોન આપવામાં આવ્યો છે. એના અંતર્ગત મને 5,00,000 રૂપિયાની સમથિંગની સબસિડી મળશે એટલે મને થોડું પ્રોત્સાહન જેવું મળ્યું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABED ફોલો કરશો. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગઈકાલે દિલ્હીથી 1,400 યાત્રિકો સાથેની વિશેષ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રાજ્યના પરંપરાગત ટિપ્પણી નૃત્ય સાથેના ગરબાથી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ દર્શનાર્થીઓ પર પુષ્પવૃષ્ટિ પણ કરવામાં આવી હતી. દિલ્હીથી પધારેલા યાત્રાળુ વિરેન્દ્રસિંહે તેમનો પ્રતિભાવ આપ્યો.
2: गुजरात आया हूँ श्री सोमनाथ जी के दर्शन करने के लिए. उसके लिए मैं अपने माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का, गुजरात सरकार का और दिल्ली सरकार का दिल से धन्यवाद करता हूँ. हम यहाँ 2 दिन के लिए आए हैं. रहने खाने की सारी व्यवस्था बहुत अच्छी तरह मिली हमारे को. आज शाम को हम सोमनाथ महादेव का दर्शन करेंगे और उसके बाद जितने भी आसपास में धार्मिक और दर्शनिक स्थल है उनका सब दर्शन करने का हमें सौभाग्य प्राप्त हुआ है. इसके लिए हम दिल से मोदी जी का धन्यवाद.
0: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી તારીખ અનુસાર આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે, જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. વિભાગે જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન બાદ 8 જૂન 2026થી શાળાઓ ફરી શરૂ થશે. પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓ માટે સમાન વેકેશન રહેશે. આ પરિપત્ર સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં પણ લાગુ થશે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક બામણકુવા ખીણમાં એક દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત થયું છે. આ યુવક નહાવા ગયો તે દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં અગ્નિશમન ટીમે સ્થળ પર પહોંચી આધુનિક એઆઈ આધારિત સોનાર સિસ્ટમની મદદથી યુવકની શોધખોળ કરી અને ટૂંકા સમયમાં મૃતદેહ બહાર કાઢ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા આવતીકાલે દેશ સહિત રાજ્યભરમાં NEET 2026ની પરીક્ષા યોજાશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષાના દિવસે 10:30 થી 6 કલાક સુધી પ્રતિબંધાત્મક આદેશો અમલમાં રહેશે. પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તે અંતર્ગત પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં અધિકૃત વ્યક્તિઓ સિવાયના અન્ય તમામ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે, તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તે સજાને પાત્ર થશે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે સિઝનનો 4થો વિજય મેળવ્યો છે અને પોઈન્ટ ટેબલમાં 6ઠા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 10 મેચમાંથી 6 જીત સાથે 4થા સ્થાને છે. 226 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા. આજે ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મેચ 7:30 વાગે શરૂ થશે. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરના 4થા સ્થાપના દિવસ પ્રસંગે નવું આકર્ષણ ફ્લાઇટ સિમ્યુલેટર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના વરદહસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. પાટણના સાયન્સ સેન્ટર ખાતે ઉમેરાયેલ અદ્યતન અને આકર્ષણરૂપ આ પહેલ દ્વારા અહીં આવતા શાળાના બાળકો, શિક્ષકો તેમજ મુલાકાતીઓને ચંદ્ર અને મંગળની વર્ચ્યુઅલ સફર પર જવાની મજા માણવા મળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સુરત ખાતે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ ભવ્ય અને ઐતિહાસિક પરેડ યોજાઈ. દક્ષિણ ગુજરાત પર કેન્દ્રિત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC ની 3જી આવૃત્તિનો ગઈકાલે સુરત ખાતે પ્રારંભ થયો. રાજ્યમાં વધતી ગરમીને કારણે હીટસ્ટ્રોકના દર્દીઓ માટે અસરવા સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરાયો. રાજ્યની પ્રાથમિક શાળાઓ માટે 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા અને હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે ફિલ્મ રામ ભરોસેનું ગીત, સ્વર કિશોર કુમાર અને સાથીઓનું, ગીત સંગીત રવિન્દ્ર જૈનનું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ લતા મંગેશકરનો સ્વર, ફિલ્મ આંખે, સંગીત નિર્દેશન રવિનું અને શબ્દરચના સાહિર લુધિયાનવીની.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ફિલ્મી ભક્તિ સંગીત, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીતમાં આ માસનું ગીત, શબ્દો હીરથી ભરેલ કાળો કંચવો. કવિ ડૉક્ટર અનિલ વાળા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડૉક્ટર ભરત પટેલનું.
1: વિધવાની કામેચ્છાનું ગીત.

હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ, ઈરે શેરીઓમાં બાંધ્યા મોતીના ધામ, બાંધ્યા મોતીના ધામ, મોતીડા ખરબચડા સુખે ગંધાય, ને ઘરમાં શુકનની લાપસી રંધાય, મોતીડા ખરબચડા સુખે ગંધાય, ને ઘરમાં શુકનની લાપસી રંધાય, લાપસીના આંધણનો મીઠો હલકાર, લાપસીના આંધણનો મીઠો હલકાર, ગુંજે ગંગાજીને ઘેરમાણા રાજ, ઈરે ઘરઘરમાં છે પીડચટ્ટા કામ, હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ, પીઠી પીડી ને હું તો લજ્જાડું લાલ, પીઠી પીડી ને હું તો લજ્જાડું લાલ, સાયબાની છાતીમાં અધમુવો વાલ, સાયબાની છાતીમાં અધમુવો વાલ, છાતી હાફે ને ભીના ટોડલા, છાતી હાફે ને ભીના ટોડલા, કાળા મલીર ભલે પેર માણા રાજ, કાળા મલીર ભલે પેર માણા રાજ, ઈરે ભીનાશ હવે ટહુકાનું ગામ, ઈરે ભીનાશ હવે ટહુકાનું ગામ, હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ. કવિશ્રી અનિલ વાડાનું નામ ગુજરાતી ગીતોના સાહિત્યમાં નવું નથી. ગીતોમાં તેમનું અલગ પ્રદાન રસપ્રદ રહ્યું છે. ગીતમાં અનોખા વિષય વૈવિધ્યને પસંદ કરી લયની અનોખી રીત દ્વારા ગીતને શણગારવાનું તેઓ માટે સહજ છે. વિધવાના સંવેદનને મીઠા ચિત્કાર રૂપે વ્યક્ત કરતું આ ગીત આંતરમનના તારને ઝણઝણાવી જાય છે. આપણા સમાજમાં સ્ત્રીઓનું ખૂબ સન્માન થાય છે, નારી શક્તિનું પૂજન થાય છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ એવું કહેવાયું છે. નારીના સંવેદનો અને સંકેતો લોકગીતોમાં પણ આબાદ રીતે ઝીલાયા છે. પરિણીતા સ્ત્રીના વિવિધ સ્પંદનો ગુજરાતી પદ્ય સાહિત્યમાં ઝીલાયા છે, પરંતુ વિધવા સ્ત્રીના સ્પંદનો અને વલોપાત રજૂ કરતા ગીતો ખૂબ જ જૂજ છે. એમાંનું આ એક ગીત અનોખી શૈલી સાથે અનોખો ચીલો ચાતરે છે, નોખું ચિત્ર રજૂ કરે છે, નોખો વલોપાત વ્યક્ત કરે છે. જુઓ, પ્રથમ પંક્તિથી જ આ વેદનાસભર વ્યથા ચાલુ થાય છે. હીરથી ભરેલ કાળો કંચવો, કંચવાની લીલુડી શેરમાણા રાજ, ઈરે શેરીઓમાં બાંધ્યા મોતીના ધામ. અહીંયા હીર સ્નેહ અને લાગણીના પ્રતીક સ્વરૂપે આવે છે, જ્યારે કાળું વસ્ત્ર શોકમાં વપરાતું વસ્ત્ર છે. વેદના વ્યક્ત કરવા માટે આપણે કાળું વસ્ત્ર વાપરીએ છીએ. બંને વિરોધાભાસ વચ્ચે કાળો કંચવો પણ લીલુડી શેરવાળો અને મોતીથી મઢેલો. એક વિધવા સ્ત્રી કાળા કપડાં ધારણ કરે છે, પરંતુ અંદરની આવેગ વૃત્તિ તો હેમખેમ છે. આ વૃત્તિને શી રીતે નાથવી? કામેચ્છાની વૃત્તિ તો કુદરતી અને પ્રાકૃતિક છે, જે નિવારી શકાતી નથી. હીર, મોતી, સાથિયા, કંસાર વગેરે શુકનના મનોરમ્ય પ્રતીકો છે અને મનોહર દ્રશ્યો પણ છે. અહીં આ બધા દ્રશ્યો પ્રિયતમની યાદ સાથે થીજી ગયા છે. સુખ ખરબચડા બોદા અને ગંધાઈ ગયા છે. પુત્ર પ્રાપ્તિની ઝંખના દરેક સ્ત્રીને હોય છે, પરંતુ પતિના અવસાન બાદ આ ઘટના કાળજામાં થીજી ગઈ છે. લાપસીના આંધણ દ્વારા એક મીઠો હલકાર ઝીણો અવાજ ગુંજી ઉઠે છે, પરંતુ ગંગાજી ગંગા સ્વરૂપને ઘેર આ પ્રસંગ તો ક્યાંથી હોય? આ અંતરની ઈચ્છા જ છિન્ન વેદના બની મો ફાડી અને સામે ઊભી છે. આ વિધવા નાયિકાની લીલીછમ ઈચ્છા અંદર અંદર ઘૂમરાય છે, પરંતુ બહારથી સૂકા પવન વાય છે. આવા કાળા કપડામાં કવિએ કુટુંબની સમાજની કોઈ વિધવા સ્ત્રીને જોઈ હશે અને એની આંખમાંથી આંસુ સરી પડ્યા હશે, જે શબ્દ થઈ અને વીંટળાઈ ગયા છે આ ગીતમાં. તેથી કવિ કહે છે, આ તો ઘરઘરની કહાની છે. આ પીડચટ્ટી કામેચ્છા સમાજના ઘેર ઘેર દરેક ઘરમાં જોવા મળે છે, ભલે ને એ વિધવાના કાળા વસ્ત્રોમાં વીંટળાયેલી હોય, કંકુભર્યા કાગળ આવ્યા હોય.
આંગણે સાથિયા નૃત્ય કરતા હોય, બારણે આસોપાલવના લીલા તોરણો ઝૂલતા હોય, સાજન માજન માંડવે મલપતા હોય, આવા વાતાવરણમાં શુકન ગીતોની સાક્ષીએ કન્યાના લગ્ન થાય છે. અને આ સદ્ય પરિણીત છોકરી કેટલી ખુશખુશાલ છે, પરંતુ કુદરતને આનંદ ક્યાં મંજૂર છે? જે સાયબાને પોતે ગળે લગાવીને બેઠી છે એ જ સાયબાને કાળ કોળિયો કરી જશે. લગ્ન પછી થોડા સમયમાં સાયબાનું થતું અવસાન નાયિકાને આઘાતના ગર્તમાં ધકેલી દે છે. કન્યાની કામેચ્છા વધે એ માટે લગ્ન પ્રસંગે પીઠી ચોડવામાં આવે છે. એ પીળું બદન, લાલચટક શરીર, સાયબાની છાતીમાં અધખુલ્લું વાલ, બધું યાદ આવે છે ત્યારે શરીરની અંદર શત શત ઘોડલા દોડે છે. કામનાથી ભરપૂર ઈચ્છાઓ શરીરને રગદોળે છે, છાતી હાંફી જાય છે, ટોડલા જાણે કે રડતા હોય એમ ભીના થઈ જાય છે, આંખો અશ્રુભીની થઈ જાય છે. અને આ વિનાશ એટલે દૂરથી આવતા મારા પિયુના ટહુકાનું ગામ. અને અંતે તો સમાજની સાંકળ ઘેરાઈ વળી છે. એક આંખે ટહુકાનું ગામ છે, બીજી આંખમાં છે કાળો કંચવો, લીલુડી શેર, મોતીના ધામ. ધન્યવાદ કવિ, ધન્યવાદ ડૉક્ટર અનિલભાઈને.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીતમાં આ માસનું ગીત. શબ્દો હતા હીરથી ભરેલ કાળો કંચવો, કવિ ડૉક્ટર અનિલ વાડા, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડૉક્ટર ભરત પટેલનું. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: ચૂંટણી પંચના આદેશ અનુસાર પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી ફરીથી મતદાનનો આરંભ. વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા 27 દેશથી વધારીને 41 દેશ કરાઈ. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો 100 અબજ ડોલરથી વધુ થયો. પરમાણુ ઉર્જા નિયામક બોર્ડે કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ યુનિટ 5 અને 6 પર મુખ્ય ઉપકરણોની સ્થાપના માટે પરવાનગી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. ચૂંટણી પંચના આદેશ અનુસાર પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. મગરહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં 11 અને ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તારમાં 4 મતદાન મથકોમાં આજે સવારે 7 વાગ્યાથી ફરી મતદાનનો આરંભ થયો છે, જે સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. પંચે જણાવ્યું હતું કે સંબંધિત મતદાન અધિકારીઓ અને નિરીક્ષકો પાસેથી મળેલી માહિતીના આધારે ફરી મતદાનનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન બુધવારે આ મતદાન મથકો પર મતદાન થયું હતું. પ્રાપ્ત માહિતીના આધારે પંચે આ મતદાન મથકો પર મતદાનને અમાન્ય જાહેર કર્યું છે. પંચે આ સંદર્ભમાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા 27 દેશથી વધારીને 41 દેશ કરી છે. દક્ષિણ ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં બોલતા તેમણે કહ્યું કે કટોકટીના સંચાલનમાં લાંબા ગાળાના આયોજને મુખ્ય ભૂમિકા ભજવી હતી. સ્થાનિક ઉત્પાદન વધારવા અંગે પુરીએ કહ્યું કે એલપીજી ઉત્પાદનને મહત્તમ બનાવવા માટે રિફાઇનરીઓને આદેશ જાહેર કરવામાં આવ્યા હતા અને સ્થાનિક ઉત્પાદન 60% વધીને 36,000 મેટ્રિક ટન પ્રતિ દિવસથી 54,000 મેટ્રિક ટન પ્રતિ દિવસ થયું છે. સરકારે કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે ઉર્જા પુરવઠો, દરિયાઈ કામગીરી અને ભારતીય નાગરિકોને સહાય પૂરી પાડવા માટે તૈયારીઓ સુનિશ્ચિત કરી રહી છે અને તમામ જરૂરી પગલાં લઈ રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે એલપીજીની સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેશભરમાં કાર્યવાહી ચાલી રહી છે.
1: तेल और प्राकृतिक गैस मंत्रालय ने एक बयान में कहा है कि देश भर में एलपीजी की जमाखोरी और कालाबाजारी रोकने के लिए कार्रवाई जारी है. देश भर में 2,300 से अधिक स्थानों पर छापेमारी की गई. इसके अलावा औद्योगिक आधार पर ऑनलाइन एलपीजी सिलेंडर बुकिंग 98% तक बढ़ गई और तकरीबन 49,80,000 घरेलू एलपीजी सिलेंडर की आपूर्ति की गई. 41,60,000 एलपीजी सिलेंडरों की बुकिंग हुई थी. आपूर्ति प्रमाणीकरण कोड आधारित आपूर्ति तकरीबन 93% तक बढ़ गई है. समाचार कक्ष से मैं मनोज.
0: સરકારે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ અંગે વધુમાં જણાવ્યું કે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં કોઈપણ ભારતીય ધ્વજવાળા જહાજ સાથે કોઈ ઘટના બની નથી. ભારતીય નાગરિકોના પ્રશ્નોના જવાબ આપવા માટે વિદેશ મંત્રાલયમાં સમર્પિત વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. સરકારે ખાતરી આપી કે ફ્લાઇટની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને પ્રદેશના વિવિધ સ્થળોએ ભારત માટે વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે 4 વર્ષ પહેલા અમલમાં આવેલા ભારત સંયુક્ત આરબ અમીરાત યુએઈ વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સીઈપીએ એ ભારતીય ખેડૂતો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને અન્ય વ્યવસાયો માટે પરિવર્તનશીલ તકો ઉભી કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો મજબૂત રીતે વધી રહ્યા છે, જે 100 અબજ ડોલરને પાર કરી ગયા છે. સેવા ક્ષેત્ર પણ સતત વિકાસ કરી રહ્યું છે, નવા બજારો ખોલી રહ્યા છે અને મૂલ્યમાં વધારો કરી રહ્યા છે. શ્રી ગોયલે એ પણ નોંધ્યું કે રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ માલ, ઇલેક્ટ્રોનિક્સ અને કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં વિસ્તરણથી મૂર્ત લાભ મળી રહ્યો છે. તેમણે ભાર મૂક્યો કે યુએઈમાંથી સીધા વિદેશી રોકાણ અને ભારતમાંથી વિદેશી રોકાણ બંને દેશો વચ્ચે વધતા આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ જણાવ્યું કે નોટબંધીની જાહેરાતના 3 વર્ષ પછી ચલણમાં રહેલી 2,000 રૂપિયાની નોટમાંથી 98.47% નોટ બેન્કોમાં પરત આવી ગઈ છે. કેન્દ્રીય બેન્કે 19 મે 2023ના રોજ તેની ચલણ વ્યવસ્થાપન કવાયતના ભાગરૂપે 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે ચલણમાં રહેલી આવી નોટોનું કુલ મૂલ્ય 3.56 લાખ કરોડ હતું. 30 એપ્રિલ 2026 સુધીમાં આ આંકડો ઝડપથી ઘટીને 5,451 કરોડ રૂપિયા થઈ ગયો છે. નોટબંધીની જાહેરાત પછી 19 આરબીઆઈ ઓફિસોમાં 2,000 રૂપિયાની નોટો માટે વિનિમય સુવિધા ઉપલબ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.

0: સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. પરમાણુ ઉર્જા નિયામક બોર્ડ AERBA કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ KKNPP યુનિટ 5 અને 6 પર મુખ્ય ઉપકરણોની સ્થાપના માટે પરવાનગી આપી છે, જેમાં પરમાણુ ઉર્જા નિગમ લિમિટેડને રિએક્ટર પ્રેશર વેસલ્સ, સ્ટીમ જનરેટર સહિત મુખ્ય પ્લાન્ટ ઉપકરણો સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. AERBAની સલામતી આવશ્યકતાઓ અનુસાર યુનિટની ડિઝાઇનને સંતોષતી બહુ તબક્કાની સલામતી સમીક્ષા પછી આ પરવાનગી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તામિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં સ્થિત કુડનકુલમ પ્રોજેક્ટ સાઇટમાં VVER ડિઝાઇન પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટરના 6 એકમો છે, જે રશિયાના ટેકનિકલ સહયોગથી સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. પંચાયતી રાજ મંત્રાલય આજે હૈદરાબાદમાં આત્મનિર્ભર પંચાયત પહેલ પર એક આઉટરીચ કાર્યશાળાનું આયોજન કરશે. આ કાર્યશાળામાં આત્મનિર્ભર પંચાયતના ઉદ્દેશો અને કાર્યપદ્ધતિનો પરિચય કરાવવામાં આવશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ પંચાયતી રાજ મંત્રાલયની એક મુખ્ય પહેલ છે. પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજ સંબોધન કરશે. ત્યારબાદ રાષ્ટ્રીય નીતિ ઉદ્દેશો, ટેકનોલોજી રોડમેપ અને અપેક્ષિત પરિણામો પર વિગતવાર પ્રસ્તુતિ કરવામાં આવશે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે સિઝનનો 4થો વિજય મેળવ્યો છે અને પોઈન્ટ ટેબલમાં 6ઠા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 10 મેચમાંથી 6 જીત સાથે 4ઠા સ્થાને છે. 226 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે KL રાહુલે 40 બોલમાં 75 રન, જ્યારે પ્રથમ નિશાનકાએ 33 બોલમાં 62 રન બનાવ્યા. આજે ચેન્નાઈ સુપર કિંગ્સ ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. બેડમિન્ટનમાં ભારતીય પુરૂષ ટીમ આજે ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા થોમસ કપ 2026ની સેમીફાઇનલમાં ફ્રાન્સ સામે ટકરાશે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈને 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. લક્ષ્ય સેને પ્રથમ મેચમાં ચો TN ચેનને હરાવીને ભારતની વિજયી શરૂઆત કરી હતી. ત્યારબાદ સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ચીઉ હશિયાંગ ચીહ અને વાંગ ચી લીનને હરાવ્યા. અંતે આયુષ શેટ્ટીએ લીન ચુન ઈને હરાવીને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. દરમિયાન PV સિંધુની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ ઉપર ઉબર કપ 2026માં ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહી. ચીન સામે હારીને ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બોત્સવાનાના ગેબેરોનમાં આજથી શરૂ થઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ રિલે 2026માં 21 સભ્યોની ભારતીય ટુકડી 5 ઇવેન્ટમાં ભાગ લેશે. ગેબેરોનમાં કુલ 6 રિલે ઇવેન્ટ્સ પુરુષો, મહિલાઓ અને મિશ્ર 400 મીટર અને 100 મીટર સ્પર્ધા યોજાશે, જે આફ્રિકામાં પ્રથમ વખત યોજાનાર વર્લ્ડ એથ્લેટિક રિલે છે. ભારત 6 રેસમાંથી 5માં ટીમો મેદાનમાં ઉતરશે, જેમાં મહિલાઓની 400 મીટર એકમાત્ર અપવાદ છે. 2 મિશ્ર રિલેમાંથી ટોચની 6 ટીમો આ વર્ષના અંતમાં બુડાપેસ્ટમાં યોજાનારી પ્રથમ વર્લ્ડ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશીપ માટે ક્વોલિફાય થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમંગીની સોનારા.
1: આજના વિવિધ અખબારોમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો વધારો મુખ્ય હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. નવ ગુજરાત સમયે એપ્રિલમાં GST કલેક્શન 8.7% વધીને 2.43 લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ હોવાનું. આ ઉપરાંત ઈરાને પાકિસ્તાન મારફતે નવી દરખાસ્ત મોકલી, જે ટ્રમ્પે ફગાવી તે પોતાના પહેલા પાના પર છાપ્યું છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં 15 બુથ પર આજે ફરીથી મતદાન હોવાનું પણ વિવિધ અખબારોમાં પહેલા પેજ પર જોવા મળી રહ્યું છે.
0: ચૂંટણી પંચના આદેશ અનુસાર પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર આજે સવારે 7 વાગ્યાથી ફરીથી મતદાનનો આરંભ. વૈશ્વિક ઉર્જા સંકટ દરમિયાન ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે ભારતે ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા 27 દેશથી વધારીને 41 દેશ કરી. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધો $100 અબજથી વધુ થયો. પરમાણુ ઉર્જા નિયામક બોર્ડે કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ યુનિટ 5 અને 6 પર મુખ્ય ઉપકરણોની સ્થાપના માટે પરવાનગી આપી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય વન અને પર્યાવરણ ભાગ ચોથો, પ્રસ્તુતિ દર્શના સોનૈયાની. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ વન અને પર્યાવરણ વિશે. વનનો અજૈવિક વાતાવરણ સાથેનો સંબંધ, જેમાં આબોહવા સાથે સંબંધ, ઉષ્ણતામાન સાથેનો સંબંધ અને હવે પવન સાથેના સંબંધની વાત કરીએ. પૃથ્વીની સપાટી અસમાન રીતે ગરમ થવાથી અને પૃથ્વીની ભ્રમણ ગતિ દ્વારા સૂર્યના કિરણોથી પવનો ઉત્પન્ન થાય છે. જ્યારે પવનો અમર્યાદિત ગતિ મૂકે ત્યારે વાવાઝોડાનું સર્જન થાય છે અને અસંખ્ય વૃક્ષો નાશ પામે છે તથા બહોળા પ્રમાણમાં ઘણું નુકસાન કરે છે. પ્રતિકૂળ પવનથી વૃક્ષોનો વિકાસ અવરોધાય છે, તેમજ સખત પવનથી કેટલાક નરમ લાકડાના વૃક્ષોની ડાળીઓ તૂટે છે. સૂકા અને ગરમ પવનો વૃક્ષોના પાનને દઝાડે છે. દરિયા કિનારા પરથી વહેતા ખારા પવનો ઝાડને દાહક અસર કરે છે. દરિયા કિનારે અને રણ વિસ્તારમાં રેતી તથા ખારી જમીનના કણો વાતા પવન સાથે ઉડીને ફળદ્રુપ જમીનને ખરાબ કરે છે. જે પ્રદેશોમાં વધારે પવન વહેતા હોય ત્યાં કાંટાવાળા આછા પાનવાળા વૃક્ષો વધુ થતા હોય છે, પરંતુ જે પ્રદેશોમાં ભેજવાળા પવનો આવે છે ત્યાં ગાઢ જંગલો મોટા પાયે વિકસે છે. પવન વૃક્ષો પર ગાઢ અસર કરે છે. તે વૃક્ષની વૃદ્ધિ માટે જોઈતા ગાઢ પ્રાણવાયુ અને અંગારવાયુની વહેંચણી પર અસર કરે છે. પવન દ્વારા કેટલાક વૃક્ષોના ફલીકરણ માટે પરાગનયનની પ્રક્રિયા કરે છે, તેમજ હલકા વજનના બીજનો ફેલાવો કરવામાં પણ પવન મદદરૂપ થાય છે. વરસાદ સાથેનો સંબંધ. વરસાદનું મહત્વ જંગલોના વિકાસ અને ઉત્પાદકતા માટે પાણીની જરૂરિયાત પૂરી પાડવાનું છે. દરેક વનસ્પતિને માટે સર્જન માટે પાણીની જરૂર અને પાણી માટે વરસાદ તેનું મુખ્ય સ્વરૂપ છે. ગુજરાતમાં નૈઋત્યના મોસમી પવનોથી વરસાદ થાય છે. દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી જાતના જંગલો માટે વરસાદ જવાબદાર છે. વિષુવવૃત્તીય દેશોમાં આસામના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં વધુ વરસાદ પડે છે, તેથી ત્યાં જંગલોની સ્થિતિ વધુ સારી છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં કાંટાવાળી અને નાના પાન ધરાવતી વનસ્પતિઓ ઉગે છે અને વધારે પડતા ક્ષારમુક્ત પાનવાળા વૃક્ષો થાય છે. હવે દરેક વર્ષે વરસાદની સ્થિતિ બદલતા અને અનિયમિતતાથી કુલ વરસાદના દિવસો ઘટી ગયા છે, તેની વન પર માઠી અસર થઈ છે. પ્રકાશ સાથેનો સંબંધ. બધા જ લીલા છોડવા અને વૃક્ષોને પ્રકાશી પોષણ મળે છે. સૂર્યપ્રકાશથી પાનમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બને છે. હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ પાંદડાના કોષોમાંના ક્લોરીફિલી વિભાજિત થાય છે અને તેમાંથી પ્રકાશની હાજરીમાં જ સ્ટાર્ચ તૈયાર થાય છે, જે વૃક્ષના જીવન તથા વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. પ્રકાશની જરૂરિયાત વૃક્ષની જુદી જુદી જાતો માટે અલાયદી હોય છે. સાગ, સીમડો, હળદરવો વગેરેને ખૂબ જ પ્રકાશની જરૂર પડે છે, જ્યારે જાંબુ, સીસમ, ખાખરો, તણજ વગેરે ઓછા પ્રકાશમાં પણ ફૂલી ફાલી શકે છે. બરફ સાથેનો સંબંધ. વિષુવવૃત્તથી ઉત્તરે દૂર આવેલા પહાડી પ્રદેશોમાં બરફનો વરસાદ થાય છે. ત્યાં બર્ચ, પાઇન, ફર, સ્પૂર્સ, એમલોક, દેવદાર જેવા શંકુ આકારના ધરાવતા વૃક્ષો થાય છે, તેમજ વૃક્ષોની ડાળીઓ જમીન તરફ ઢળેલી હોવાથી બરફના ભારથી તૂટી પડતી નથી. આ પ્રદેશોમાં બાષ્પીભવનની ક્રિયા નહિવત થતી હોવાથી વૃક્ષો લાંબો સમય ભેજ સંગ્રહની શક્તિ ધરાવે છે. બારે માસ પડતા હિમવર્ષા અને સૂર્યપ્રકાશની ગેરહાજરીથી વૃક્ષોનો વિકાસ લાંબા સમયે થાય છે. આથી આવા વિસ્તારોમાં બરફ સાથે સીધો જ સંબંધ છે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ પર્યાવરણ વિષયક 5 મિનિટ. વિષય હતો વન અને પર્યાવરણ ભાગ ચોથો, પ્રસ્તુતિ દર્શના સોનૈયાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. બરાબર 8 વાગે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: નમસ્કાર. આકાશવાણી સે સમાચાર પ્રભાત કે સાથ મેં કનકલતા.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમના થી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
3: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં રતનદાસની રચના કિશોર ગિરી ગોસ્વામી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં. કલાકાર હતા કિશોર ગિરી ગોસ્વામી. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો અપાયા છે. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું જોઈએ? બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો. હીટવેવ સાવચેતી સંદેશ પૂર્ણ થયો.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે

0: તમારા સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહેશે આકાશવાણી.
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
3: સુન સખી, મેરી પ્યારી સખી.
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
2: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો.
4: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરીએ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ નિરામયમાં યુવા વયે આવતા એટેક્સ ઓળખીએ અને અટકાવીએ, આ વિષયે ડોક્ટર રાજેશ તૈલીની સુધીર દત્તાએ લીધેલી મુલાકાત.
5: નિરામય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર અને મિત્રો આપનું સ્વાગત. મિત્રો, છેલ્લા થોડા સમયથી આપણા સૌ માટે એક સમસ્યા એવી ઉદ્ભવી છે કે જેને આપણે વિવિધ પ્રકારના માધ્યમો થકી, ઇલેક્ટ્રોનિક ને પ્રિન્ટ મીડિયા થકી એ વિશેના સમાચારો મેળવીએ છીએ, અને એ છે યુવા વયે આવતા વિવિધ પ્રકારના હાર્ટ એટેક્સ અથવા તો અકાળ મૃત્યુ. તો આ એક એવી સમસ્યા છે કે જેમાં અત્યારે આજના સમાજમાં કંઈક વિચારવાની, એના વિશે જાગૃત થવાની જરૂર ઊભી થઈ છે. પણ મિત્રો, આ સમસ્યા ખરેખર શું છે, આ પરિસ્થિતિ કેમ બની છે, કેટલાક લોકોના મનમાં જે થોડી ગેરસમજો છે, તો એ ગેરસમજને દૂર કરવા માટે અને આ પરિસ્થિતિને ઓળખવા માટે આજે આપની સાથે વાત કરવાની છે. યુવા વયે આવતા વિવિધ પ્રકારના એટેક્સ, તેને ઓળખીએ અને તેને અટકાવીએ. મિત્રો, આ સુંદર મજાના વિષયની અને જાણવાલાયક માહિતી માટે આજે અમે આમંત્રણ આપેલ છે રાજકોટના જાણીતા ફિઝિશિયન, તબીબ, હૃદયરોગ નિષ્ણાંત ડૉક્ટર રાજેશ તેલીને. એમનો આ ક્ષેત્રે ખૂબ જ બહોળો અનુભવ અને એમની પોતાની એક જે સૂઝ છે કે તત્કાળ કે અકાળ મૃત્યુ એ ખરેખર શું છે અને આવતા અટકાવવા માટે આપણે શું કરવું અને કઈ રીતે ઓળખવા, એમની પણ તેઓ ખૂબ જ સારી વિદ્વતા ધરાવે છે. આપણે તેમને સ્ટુડિયોમાં શ્રોતા મિત્રો વતી આવકારીએ અને આ વિશેષ માહિતીનો પ્રારંભ કરીએ. નમસ્તે ડૉક્ટર તેલી સાહેબ, આપનું સ્વાગત છે.
6: નમસ્કાર
5: સાહેબ. હવે સૌથી પહેલાં તો અમને વાત કરો કે આ વિવિધ પ્રકારના એટેક્સ એ આપની દ્રષ્ટિએ શું છે.
6: અત્યારના સમયમાં આપણે સમાચાર સાંભળીએ છીએ કે યુવાન ક્રિકેટ રમતા રમતા, ગરબા રમતા રમતા, કોઈ ખુશીના માહોલમાં નાચ કરતા કરતા પડી જાય છે અને તત્કાળ મૃત્યુ થાય છે.
5: જી સર,
6: છેલ્લા ઘણા આવા કિસ્સાઓની અંદર સર્વસામાન્ય એક જ વાત છે કે યુવા વયે હાર્ટ એટેક આવે છે. હવે આ બાબત હકીકત ચોક્કસ છે પણ સંપૂર્ણ સત્ય નથી, કારણ કે યુવા વયે અને ખાસ કરીને નાના બાળકોમાં, તરુણોમાં જે તત્કાળ મૃત્યુ થાય છે એના માટે હાર્ટ એટેક જવાબદાર નથી. તો આપણે આજે એ બાબત સમજી લઈએ કે કોઈ પણ નાની ઉંમરના વ્યક્તિનું તત્કાળ મૃત્યુ કયા કયા કારણથી થઈ શકે એ બાબત આપણે સમજી લઈએ. તો નાની ઉંમરે જે બાળકોમાં જે તત્કાળ મૃત્યુ થતા હોય છે એ મોટે ભાગે આવી હૃદયની અંદરની કોઈ ખોળખાપણને લીધે હોય છે. બાકી યુવાનોમાં અત્યારે સર્વસામાન્ય

0: કારણ એ હાર્ટ એટેકનું છે, કારણ કે નાની ઉંમરે હૃદયરોગનું પ્રમાણ ખૂબ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. બીજી એક અગત્યની બાબત છે એ છે કે આપણે જે છેલ્લા 3 વર્ષોમાં જે કોરોનાની મહામારી જોઈએ, તો એમાં જે દર્દીઓને ભારે કોરોના થયેલો હોય એ કોરોનાની અસર હૃદયના સ્નાયુમાં રહી જતી હોય છે. કારણ કે જ્યારે ગંભીર કોરોનાની અસર થઈ હોય ત્યારે હૃદયના સ્નાયુમાં વાયરસની અસર હોય, સોજો આવેલો હોય છે, અને આ અસર સ્નાયુમાં લાંબા ટાઈમ સુધી રહી જતી હોય છે. અને એવું બને કે આવો યુવાન કોઈ પણ ભારે શ્રમ ન કરે, હળવું શ્રમ કરે અને લાગણીના આવેશમાં પણ હૃદય બેસી જાય અને તત્કાળ મૃત્યુ થઈ શકે છે. એટલે બીજી અગત્યની બાબત વર્તમાન સમયમાં જે લોકોને કોરોના થયો છે એ છે. પણ સાથોસાથ આપણે આ વસ્તુ સમજી લેવી જોઈએ કે એક ગેરમાહિતી ફેલાઈ રહી છે કે આમાં કોરોનાની રસી એટલે કે વેક્સિનનો કોઈ ફાળો છે.
1: આ વાત આપની સાથે
0: તાજેતરની અંદર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે 25,000થી વધારે આવા જે તત્કાળ મૃત્યુ થયા છે એનો અભ્યાસ કરીને તારણ આપેલું છે કે કોરોનાની રસી આ બાબતે કોઈ પણ જાત રીતે જવાબદાર નથી અને એનો ફાયદો જોવા મળેલો છે.
1: બરાબર.
0: કે જે કારણ કે આ પ્રકારના જે સંશોધનો થાય એમાં બે ગ્રુપ લેવામાં આવે, એક ગ્રુપ કે જેમાં રસી ન દેવાયા હોય અને બીજા ગ્રુપ કે જેમાં રસી લેવાયેલા હોય. તો જે લોકોને રસી દેવાયેલા હતા એમાં મૃત્યુનો દર ઓછો જોવા મળ્યો છે. એટલે આપણે આ બાબત સમજી લેવી જોઈએ કે આવા કિસ્સાઓની અંદર વેક્સિનનો કોઈ જ ફાળો નથી.
1: બરાબર. તો આપણે સાહેબ હવે એ મુદ્દા ઉપર આવીએ કે યુવા વયે વધતા જે તત્કાળ મૃત્યુ છે એના કારણોની સાથે સાથે એનું નિદાન એ કઈ રીતે કરવું, એની જાગૃતિ એને ઓળખવા કઈ રીતે.
0: સૌથી અગત્યની બાબત એ છે કે 30-35% હૃદયરોગના દર્દીઓને હૃદયના લક્ષણો બહુ છેતરામણા હોય છે. ખાલી વ્યક્તિને પેટમાં ગેસ લાગે, ઊંધો ગેસ ચડતો એવું લાગે, ઓડકાર આવે, પેટમાં બળતરા થાય, કે સામાન્ય જડબામાં દુખાવો થાય, કે કોણીમાં દુખાવો થાય, કે વાસામાં દુખાવો થાય, તો આ બધા લક્ષણો એટલા બધા હળવા હોય છે કે વ્યક્તિને તકલીફ થયેલી હોય પણ એણે અવગણેલી હોય, એણે ગંભીરતાથી ના લીધી હોય, કે થોડુંક કામ કર્યું હોય, દાદરા ચડ્યા હોય ને બહુ ઓડકાર આવવા માંડ્યા હોય, ગેસ ચડી ગયો હોય, પણ ગેસ છે એમ માનીને આ બાબતને અવગણી હોય. તો પહેલી આપણે માહિતી એ આપવાની છે કે આવા છેતરામણા લક્ષણો પ્રત્યે જાગૃત રહેવું, અને જો આવા લક્ષણો સાવ સામાન્ય શ્રમ સાથે ચાલુ થતા હોય તો એને ગંભીરતાથી લેવા. એટલે પહેલી બાબત આપણે એ સમજી લેવાની છે કે આવા છેતરામણા લક્ષણોને અવગણવાની. બીજી બાબત જે વર્ષોથી વિજ્ઞાન સમજતું આવ્યું છે કે કયા લોકોને નાની ઉંમરે હાર્ટ એટેકની શક્યતા રહેલી છે, જેને બ્લડ પ્રેશર હોય, જેને ડાયાબિટીસ હોય, જેને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય, જેને મેદસ્વીતા હોય, જેને વારસામાં હૃદયરોગ ચાલ્યો આવતો હોય, ધૂમ્રપાન કરતા હોય, બેઠાડું જિંદગી હોય, આ બધા સર્વસામાન્ય કારણો છે. મેં મારા 3 દાયકાના અનુભવ પ્રમાણે 3 બાબતો મેં સમજેલી છે. એક આપણો આહાર, એક આપણા વિચાર અને ત્રીજો આપણો વિહાર.

0: ત્રીસ વર્ષની ઉંમર પછી નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.
1: બરાબર.
0: લોહીની અંદર સુગરનું પ્રમાણ, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, કાર્ડિયોગ્રામ અને અમુક તપાસ એવી છે કે જે ભવિષ્યની માહિતી આપે છે. દાખલા તરીકે એક્સરસાઇઝ ટ્રેડમિલ ટેસ્ટ, કે જેમાં બેલ્ટ ઉપર ચાલતા ચાલતા કાર્ડિયોગ્રામ કરવાનો હોય છે. અલબત્ત આ ટેસ્ટની સચોટતા 70% છે, પણ કોઈ વ્યક્તિ આ ટેસ્ટ કરી લે ને સાવ નોર્મલ આવે તો આ વ્યક્તિને 70% ખાતરી આપી શકાય કે નજીકના ભવિષ્યમાં એટેક નથી. અને અત્યારે નવી પદ્ધતિથી એન્જિયોગ્રાફી થાય છે, જેને સીટી કોરોનરી એન્જિયો કહેવામાં આવે છે, કે જેમાં કોઈ પણ જાતની અંદર નળી કે ઇન્જેક્શન દેવાનું નથી હોતું, બહારથી જ ઇન્જેક્શન આપી અને હૃદયનું સીટી સ્કેન કરવામાં આવે છે. અને આની સચોટતા પણ 98% જેટલી છે. એટલે વર્તમાન સમયમાં સૌથી અગત્યની બાબત છે કે વ્યક્તિને કાંઈ તકલીફ નથી તો પણ ડૉક્ટર પાસે જઈ અને આ પ્રકારનું ચેકઅપ નિયમિત કરાવતા રહેવું જોઈએ. હવે આપણે હાર્ટ એટેક આવે એની સારવારની બાબત કરીએ. હાર્ટ એટેકની સારવારની સૌથી અગત્યની કડી છે એ સમય છે. સૌથી કિંમતી સમય પહેલો કલાક છે. એટલે વ્યક્તિને દુખાવો ચાલુ થાય અથવા હાર્ટ એટેકના લક્ષણ શરૂ થાય એની પહેલી કલાકમાં જો સારવાર આપી દેવામાં આવે તો હાર્ટ એટેકથી થતું નુકસાન નિવારી શકાય છે. જાણે હૃદયને કોઈ નુકસાન જ નથી થતું અને વ્યક્તિ સાવ સામાન્ય હૃદય સાથે પૂર્વવત પોતાનું જીવન જીવી શકે છે.
1: બરાબર.
0: જેના માટે અમુક દવાઓ ઉપલબ્ધ છે. એટલે જે લોકો આવા હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોય એ લોકો માટે મેડિકલ એસોસિએશનના વિવિધ શાખાએ અમુક પેકેટ્સ બનાવેલા છે, કે જેમાં એસ્પિરિનની દવા, ક્લોપીડોગ્રિલની દવા અને એટોરાસ્ટેટિનની નામની દવા એ પેકમાં રાખવામાં આવે છે. એટલે જો કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવી જાય કે આ દુખાવો અપવાદરૂપ છે, એટેકનો છે, તો તાત્કાલિક આ ગોળી પોતાની પાસે હોય તો ખાય અને તાત્કાલિક નજીકના ડોક્ટર પાસે પહોંચવું અથવા હોસ્પિટલે પહોંચવું એ બહુ જરૂરી છે.
1: વિષય ખૂબ ઊંડાણપૂર્વકનો છે મિત્રો, ચર્ચા પણ લાંબી થઈ શકે પરંતુ સમયનો અભાવ છે. એટલે યુવા વયે આવતા એટેક્સ એને ઓળખવાની અને અટકાવવાની એની જે કંઈ જરૂરી તબીબી સારવાર છે એની વિગતો આપણને માહિતીપ્રદ રીતે ડૉક્ટર રાજેશ તેલી આપી. એ માટે ડૉક્ટર તેલી સાહેબે સમય ફાળવો, સ્ટુડિયોમાં આવ્યા અને આપના સૌ સાથે આ મૂંઝવણો દૂર કરી. એ માટે આકાશવાણી વતી આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર તેલી સાહેબ.
0: નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આ તો કાર્યક્રમ નિરામય પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્ર.
3: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. पश्चिम बंगाल के मगराहाट पश्चिम विधानसभा क्षेत्र के 11 और डायमंड हार्बर विधानसभा क्षेत्र के 4 मतदान केंद्रों पर पुनर्मतदान हो रहा है. इन केंद्रों में आज शाम 6 बजे तक वोट डाले जाएंगे. एक रिपोर्ट.
4: पश्चिम बंगाल के 2 निर्वाचन क्षेत्रों के 15 बूथों पर आज सुबह 7 बजे से दोबारा मतदान शुरू हो गया है. इनमें से 11 बूथ पश्चिम मगराहाट में और 4 बूथ डायमंड हार्बर विधानसभा क्षेत्र में हैं. अनियमितताओं की रिपोर्ट मिलने के बाद चुनाव आयोग ने दोबारा मतदान का आदेश दिया है. इस बीच एक अन्य घटनाक्रम में सुप्रीम कोर्ट ने एक विशेष पीठ का गठन किया है जो तृणमूल कांग्रेस की उस अपील पर तत्काल सुनवाई करेगी जिसमें कलकत्ता हाई कोर्ट के उस आदेश को चुनौती दी गई है जिसमें मतगणना केंद्रों के कर्मचारियों को केवल केंद्र सरकार के कर्मचारियों तक ही सीमित कर दिया गया था. न्यायमूर्ति पीएस नरसिम्हा और न्यायमूर्ति जयमाल्य बागची की पीठ आज सुबह करीब 10:30 बजे इस मामले की सुनवाई करेगी. कोलकाता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा.
3: आंध्र प्रदेश, अरुणाचल प्रदेश, हरियाणा, चंडीगढ़, मध्य प्रदेश और छत्तीसगढ़ में जनगणना 2027 के पहले चरण के अंतर्गत मकान सूचीक्रम और मकानों की गणना आरंभ हो गई है. ये कार्य इन राज्यों तथा केंद्र शासित प्रदेशों में स्वगणना के 15 दिन की नोटिस अवधि समाप्त होने के बाद शुरू हुआ है. गृह मंत्रालय ने कहा है कि ये कार्य 30 मई 2026 तक जारी रहेगा. इसके अंतर्गत प्रशिक्षित गणनाकर्ता घर घर जाकर जानकारी एकत्र करेंगे. इस बीच स्वगणना की सुविधा नगर निगम क्षेत्र दिल्ली, राजस्थान, महाराष्ट्र, मेघालय और झारखंड में भी शुरू हो गई है. ये सुविधा ऑनलाइन रूप से 15 मई तक रहेगी. इसके बाद 16 मई से 14 जून तक घर घर जाकर जानकारी ली जाएगी. पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री हरदीप सिंह पुरी ने कहा है कि वैश्विक ऊर्जा संकट के दौरान ऊर्जा सुरक्षा को मजबूत करने के प्रयासों के तहत भारत ने अपने कच्चे तेल की निर्भरता को 27 देशों से बढ़ाकर 41 देश तक कर दिया है। दक्षिण

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી.
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: આપને લોક સંગીત પસંદ છે? શાસ્ત્રીય સંગીત કે પછી યુવાનો બાળકો કે ખેડૂત ભાઈઓ માટેના કાર્યક્રમ?
6: રામ રામ જા પસાભાઈ, તમને વેજાભાઈ ને
5: આપ દુનિયાના કોઈ પણ છેડે હો હવે ઉપલબ્ધ છે આપના મોબાઈલ પર આપનું પ્રિય આકાશવાણી રાજકોટનું પ્રસારણ. એન્ડ્રોઈડ સ્ટોર માં જઈ ડાઉનલોડ કરો પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ News on AIR, NEWSONAIR, અને પસંદ કરો આકાશવાણી રાજકોટ કેન્દ્ર. સાંભળો આપના માટેની જ અમારી પ્રસારણ યાત્રા.
7: ઉપભોક્તાઓં તક પહોંચને કા સુલભ ઓર સસ્તા માધ્યમ હૈ આકાશવાણી.
8: આકાશવાણી કે વિભિન્ન કેન્દ્રો સે કીજીએ અપને ઉત્પાદો ઓર સેવાઓ કા પ્રચાર વિજ્ઞાપનો કે માધ્યમ સે.
7: લોકલ ઓર રાષ્ટ્રીય સ્તર પર કીજીએ અપને બિઝનેસ કા વિસ્તાર, ક્યુંકી આકાશવાણી મે વિજ્ઞાપન બુકિંગ હુઈ બહોત હી આસાન.
8: અબ ઘર દફતર યા દુકાન પર બેઠે બેઠે આપ કર સકતે હૈ વિજ્ઞાપનો કી બુકિંગ.
7: ડાયલ કીજીએ 8700014242.
8: નંબર એક બાર ફિર નોટ કરે 8700014242.
9: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ 370.3 મીટર થી લેકે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલ થી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
10: આકાશવાણી કી આવાઝ એક સચ્ચે સાથી કે રૂપ મે હૈ. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ મેં આકાશવાણી કી અપની એક અલગ હી પહેચાન હૈ.
11: પશ્ચિમ ક્ષેત્ર કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન ઓર ગોવા રાજ્ય કે સભી કાર્યક્રમો કો આપ કહીં ભી હો ન્યૂઝ ઓન એર એપ કે જરિયે સુન સકતે હૈ.
10: તો આજ હી ડાઉનલોડ કરે
4: એપ ન્યૂઝ ઓન એર.
12: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે પ્રાણીઓ પર કેટલાક હિન્દી ફિલ્મી ગીતો સાંભળીશું. શ્રોતા મિત્રો, પ્રકૃતિ એક એવી અનંત રચના જ્યાં દરેક જીવનું પોતાનું એક મહત્વ છે. આકાશમાં ઉડતા પંખીઓથી લઈ ધરતી પર દોડતા પ્રાણીઓ સુધી દરેકમાં એક અનોખી લાગણી, એક સંદેશ અને એક જીવન દ્રષ્ટિ છુપાયેલી છે. પ્રાણીઓ બોલતા નથી, પણ એનો પ્રેમ, એની નિષ્ઠા, એની લાગણી શબ્દોથી પણ વધારે ઊંડાઈથી આપણને સ્પર્શી જાય છે. ક્યારેક એક કૂતરો આપણને નિસ્વાર્થ પ્રેમ શીખવે છે, ક્યારેક એક હાથી સંબંધોની મજબૂતી સમજાવે છે, ક્યારેક એક સિંહ આપણામાં હિંમત જગાડે છે અને ક્યારેક એક ઘોડો આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. પ્રકૃતિના આ નિસ શબ્દ મિત્રો જીવનના સૌથી સાચા પાઠ શીખવે છે. સંગીત એ પણ એક એવી જ ભાષા છે જે દિલથી દિલ સુધી પહોંચે છે, અને જ્યારે પ્રાણીઓ અને સંગીત એકસાથે આવે ત્યારે જન્મે છે એક અનોખી અનુભૂતિ. તો આવો શ્રોતા મિત્રો, આજે આપણે નીકળીએ એક એવી જ સંગીતમય યાત્રા પર. આજની સુરમય સફર છે પ્રાણીઓ સાથે. શરૂ કરીએ આ લાગણીસભર સફર ફિલ્મ પૂજા કે ફૂલના ગીત સાથે. સ્વર લતા મંગેશકરનો, સંગીતકાર મદન મોહન, ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
0: કર્યા. લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447.

0: શાલિની ભાર
1: નૈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ
2: આજે મેં ઓર મેરા હાથી ફિલ્મનું ગીત સ્વર કિશોર કુમાર અને સાથીઓનું સંગીત કલ્યાણજી આણંદજીનું શબ્દ રચના માયા ગોવિંદની

0: અદાણી આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
1: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
0: ભૂલક્કડ છે તું.
1: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન
2: કર્યા.
3: લડો નહીં, જાણો આભા વિશે.
1: આભા?
3: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
4: મેમ દીદી, આ ફિલ્મનું ગીત સાંભળી લતા મંગેશકરના સ્વરમાં, સંગીત નિર્દેશન સલીલ ચૌધરીનું, શબ્દો શૈલેન્દ્રના.

ફિલ્મ જય ચિત્તોડ, ફરીવાર લતા મંગેશકરનો સ્વર, સંગીતકાર એસ એન ત્રિપાઠી, બોલ ભરત વ્યાસના.

0: મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો પ્રાણીઓ પર કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. હવે સાંભળીએ ફિલ્મ રાજુ ચાચાનું ગીત, સ્વર શંકર મહાદેવન, શ્વેતા અને ઈશ્વરીનો, સંગીતકાર જતીન લલિત, ગીતકાર આનંદ બક્ષી.
1: પાપા કહાની સુનાઓ ના.
2: કોણ સી કહાની સુનેંગે આપ?
3: વો જો રાજુ ચાચા ને આપકો સુનાઈ થી ના,
4: વો શેર વાલી કહાની.
2: શેર વાલી કહાની? લો તો સુનો. એક સમય કી બાત સુનો, યે બાત હૈ બડી પુરાની. મેને તુમ્હારે રાજુ ચાચા સે

0: तो बच्चों ने ताली बजाई।
1: સન ઓફ ઇન્ડિયા આ ફિલ્મનું ગીત સાંભળીએ શાંતિ માથુરના સ્વરમાં. સંગીત આપ્યું છે નૌશાદે અને ગીતકાર શકીલ બદાયુની.
2: કહેતે

મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળી ફિલ્મમાં સુમનું ગીત. સ્વર આપ્યો છે ગૌરી બાપટ, ગુરપ્રીત કૌર અને વનિતા મિશ્રાએ. સંગીત આરડી બર્મનનું, શબ્દો ગુલઝારના.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમના અંતમાં ફિલ્મ ચશ્મે બદુરનું ગીત સાંભળીએ. યશુદાસ અને હેમંતી શુક્લાના સ્વરમાં સંગીત આપ્યું છે.

શ્રોતા મિત્રો, આજની આ સંગીતમય સફર માત્ર ગીતોની શ્રેણી નહોતી, આ હતી લાગણીઓની એક યાત્રા જ્યાં દરેક પ્રાણી આપણને કંઈક શીખવી ગયું. બિલાડીથી નાજુકતા, હાથીથી લાગણી, સિંહથી હિંમત, કૂતરાથી વફાદારી, ઘોડાથી સમર્પણ અને ઉંદરની ચપળતા પણ. જીવનમાં શબ્દો કરતા લાગણીઓ વધુ મહત્વની હોય છે અને પ્રકૃતિ આપણને એ જ શીખવે છે. જો આપણે આ પ્રાણીઓ પાસેથી થોડું પણ શીખી જઈએ તો જીવન વધુ સરળ અને સુંદર બની શકે. તો આ હતી આજના મનોરંજન કાર્યક્રમની સુરમય સફર પ્રાણીઓ સાથે. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફોનિન કાર્યક્રમ કેમ છો મિત્રો. કાર્યક્રમ શરૂ કરીએ તે પહેલા કેટલીક જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: નીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. સહ

આકાશવાણી રાજકોટના ધ્વનિ તરંગો દ્વારા પહોંચીએ આપને દ્વાર. આકાશવાણી રાજકોટના ધ્વનિ તરંગો દ્વારા પહોંચીએ આપને દ્વાર આવકારવા આપની ફરમાઈશ સાથે વિશેષ વિચાર. હા મિત્રો, પ્રસ્તુત છે આપની પસંદગીનો આ કાર્યક્રમ. કેમ છો મિત્રો?

0: શ્રોતા મિત્રો, આજના આ ફોન ઇન કાર્યક્રમમાં આવો જ કંઈક વિશેષ અને આવા જ કંઈક આપના વિચાર, વેકેશન અને બાળકોની પ્રવૃત્તિઓ સાથે આપની ફરમાઇશના ગીતો તો ખરા જ. પ્રસ્તુતિ ડોક્ટર ભાવના શિંગાળા. નમસ્કાર, આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: બાળકોની
2: પ્રવૃત્તિઓ સારી હોવી જોઈએ. વેકેશન ભલે હોય, કારણ કે અત્યારના યુગમાં તો બાળકો મોબાઈલ ઉપર બધા એટલા મીટ મારીને બેઠા હોય છે, મોબાઈલ વગર. એ લોકોને નાના હોય કે થોડાક મોટા બાળકો હોય, પણ એ લોકોનું ધ્યાન મોબાઈલમાં જ છે, એ થોડું ખોટું છે એમ આપણે કહી શકીએ. રમત ગમત ની પ્રવૃત્તિઓ છે, ક્યાં ગાર્ડન માં ફરવા જવાનું અથવા તો નવું કઈક જાણવાનું, કે આપણે જ્યાં પણ પ્રવાસે જઈએ ત્યાં કઈ નવું નવું જાણીએ, નવું નવું શીખીએ, કે નવું બાળકો જોવે તો થોડોક આ માંથી મતલબ છુટકારો મળી શકે.
0: બરાબર છે.
2: અને વેકેશન માં તો દરેક જગ્યાએ મતલબ સારી સારી જગ્યાએ જવું જોઈએ, જ્યાં વાતાવરણ સારું હોય, બહુ લૂ ન લાગતી હોય, અથવા તો સવાર સાંજ જવું જોઈએ ફરવા માટે, તો પણ થાય.
0: બરાબર છે. બાળકોને ઘરમાં અવનવી પ્રવૃત્તિઓથી માહિતગાર કરી એમના જ્ઞાનમાં અને પ્રવૃત્તિઓમાં વધારો કરવો જોઈએ. બરાબર.
2: આપ ભાવનાબેન બોલો છો?
0: હાજી હાજી.
2: ભાવનાબેન સિંગાળા, ઘણા સમય પછી આપનો અવાજ સાંભળવા મળ્યો.
0: હાજી હાજી. કયા કયા મિત્રોને યાદ કરશો આજે?
2: મિત્રો છે આજે કિરીટભાઈ સોલંકી, મનોજભાઈ ઠાકોર વગેરે, સાથે સાથે મતલબ ઘરના સભ્યો પણ છે.
0: બરાબર.
2: રીમબાનુ, અબ્દુલ અઝીઝ, અબ્દુલ મજીદ અને પુત્ર વધુ નસીમબાનુ, મેરીનબાનુ વગેરે.
0: બરાબર છે.
2: તમે તો લકડી કી કાઠી આપી દેજો ને.
0: આપના માટે પ્રસ્તુત છે ફિલ્મ માસૂમ નું આ ગીત.

0: નમસ્કાર,
1: આકાશવાણી રાજકોટ. કેમ છો?
0: હેલો મેડમ, કેમ છો મેડમ?
1: બસ મજામાં. આપ કેમ છો?
0: મારે ગીત સાંભળ્યું છે મેડમ.
1: હાજી, આપનું નામ જણાવશો પહેલા?
0: મારું નામ રાહુલ ઠક્કર, ભચાઉથી બોલું છું.
1: બરાબર છે ભાઈ. આજનો આપણો વિષય છે બાળકો અને વેકેશનની પ્રવૃત્તિઓ. બાળકોને આપણે વેકેશનમાં કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ?
0: ત્યાં શું મામાના ઘરે વેકેશન ના એક્સ્ટ્રા ક્લાસ જે આવે છે ને, કોમ્પ્યુટર છે કે ઈ કરાવવા જોઈએ અત્યારે મેડમ?
1: બરાબર.
0: મોબાઈલ નહીં કે અત્યારે ન દેવા. મારા ભાઈ વેકેશન પડ્યું છે, મારે આવવાના છે. મારા ભાઈ જો બધા
1: એવું છે. કયા ગામ થી?
0: બાજુમાં છે પડાણા, ગાંધીધામ ને
1: કચ્છમાં છે.
0: સમજ્યા? નામ લઈ લઉં તમારે કને?
1: હા ચોક્કસ.
0: ભવ્યાંશ, માહી, તન્વી, બધા છે. જય નામ નામ નામ ભીલા મેં સંજય દત્ત.
1: હા, એનું કયું ગીત?
0: તો ચલ ચલા જા તો બહુ યાદ આવે.

0: નમસ્કાર આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: નમસ્કાર આકાશવાણી રાજકોટ, કેમ છો બેન? મજામાં?
0: બસ એકદમ મજામાં. આપ કોણ વાત કરી રહ્યા છો?
1: હું વિરમગામથી અજીતભાઈ ભાવસાર બોલું છું.
0: હાજી અજીતભાઈ, આજે આપણે વાત કરી રહ્યા છીએ બાળકો અને વેકેશનની પ્રવૃત્તિઓ. કઈ પ્રવૃત્તિઓ તરફ વાળી શકાય, કેવી રીતે વાળી શકાય?
1: એમને રમત ગમતની પ્રવૃત્તિ છે, બીજી છે કે ચોપડીનું વાંચન, વાંચન કરાવવું, કવિતા યાદ કરાવી. આવતા કાલના અભ્યાસક્રમમાં અગાઉથી થોડી ઘણી મદદ કરવી વાંચવામાં.
0: અચ્છા, એટલે વેકેશનમાં પણ ભણવાનું એમ? બાકીની ઘણી બધી રમતો એમની સાથે રમી શકીએ ને?
1: હા, બીજી રમતો શરીર સારું રહે.
0: બરાબર છે, એટલે પરિવારના સભ્યો એની સાથે મહત્તમ સમય
1: કઈ બી કામ હોય ને તો એની સાથે કરાવવું જોઈએ. એમનું મન એમાં રાખ્યું રહે, નહીતર મોબાઈલ માં ચોટી જશે તો એ મોબાઈલ નહીં છોડે છોકરો.
0: બરાબર છે, એકદમ સાચી વાત છે આપની.
1: આજે ઘરે ઘરમાં દૂષણ ચાલુ થઈ ગયું. 3 વર્ષના છોકરાને બેઠા બેઠા રમવા, જો હાથમાં લઈ લો ને તો રોવા માંડશે તરત.
0: એકદમ સાચી વાત છે આપને.
1: બહુ મોબાઈલ નું દૂષણ તો આજકાલ બહુ ફૂલતું.

0: છે.
1: હા, મોબાઈલનું જાણે કે બાળકોને પણ વ્યસન થઈ ગયું છે. અજીતભાઈ, આજે કયા કયા મિત્રોને યાદ કરશો આપ?
0: આજે મિત્રો તો અમર છે, વિદ્રેજી રબારી છે, સોલંકી છે, ભુજના અબ્દુલ કાદર ખત્રી છે. અમને મિત્રો અમારા ગ્રુપમાં છે, તેમના નામ લઈ આવે. બાકી ઘરના સભ્યો તો સાંભળીએ જ છીએ.
1: બરાબર છે. તો બાળકોને ગમે એવું કયું ગીત આજે સાંભળશો?
0: તો કલ્યાણ આપો વચ્ચે મન કે સત્ય.
1: બરાબર છે. નમસ્કાર, આકાશવાણી રાજકોટ, કેમ છો?
2: હા, એકદમ બરોબર છે બેન. કચ્છ અંજારથી અલીભાઈ ખત્રી વાત કરું બેન.
1: હા જી, બોલો બોલો, કેમ છો?
2: હા બેન, આજે એક ફરમાઈશ આપવાની છે.
1: ફરમાઈશ આપી દઈએ, પેલા બાળકો અને વેકેશન ની પ્રવૃત્તિઓ વિશે શું કહેશો એ કહી દો.
2: હા, બાળકો ને વેકેશન, સાચી વાત છે. તો બાળકો વેકેશન હોય તો પછી મામા ને ઘરે જાય તો હે,
1: બરાબર છે, એ બરાબર છે,
2: મજા આવે. અને વેકેશન એટલે ફરવાની પણ મજા આવે, જે એવા સ્થળો હોય કે ક્યારે જોયા ન હોય બાળકો.
1: બરાબર.
2: હા, તો શું છે કે ઘરવાળા સભ્યો બધા લઈ જાય અને પોતે ફરી આવે અને બાળકોને પણ ફરાવી આવે.
1: બરાબર છે.
2: બાળકોને બહુ મજા આવી જાય અને થોડોક માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય.
1: બરાબર છે. અલીભાઈ, આજે કયા કયા મિત્રો સાથે કયું ગીત સાંભળશો?
2: મિત્રો અમારા એક રાજકોટ ના મિત્રો છે, ગુલુભાઈ સુમરા છે અને શમશેરભાઈ સુમરા છે.
1: બરાબર.
2: અને સુભાનભાઈ સુમરા છે, તો અને શોકતભાઈ છે. તો અમારે આજે ગીત સાંભળવું છે, તો ફિલ્મ દો કલ્યાણ સાંભળવું છે.
1: બરાબર.
2: બચ્ચે મન કે સચ્ચે.
1: ચોક્કસ
2: ચોક્કસ. સારે જગ કે આંખ કે તારે. બરાબર.
1: ચોક્કસ. તો આપના માટે પ્રસ્તુત છે ફિલ્મ દો કલ્યાણ નું આ ગીત.

0: નમસ્કાર, આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: હેલો.
0: હાજી,
1: બેન, હું અંજાર થી બોલું છું. ધીરજભાઈ કેજે, નવા અંજાર થી.
0: કેમ છો ધીરજભાઈ?
1: મજામાં છે. કેટલો ટાઈમ થી મારે યાદ હતો.
0: આજે કુદરતી યાદ આવી ગયું કે કુદરતી લાગી ગયો?
1: ફોન તો શું મહેનત કરતા શુક્રવારે.
0: હા,
1: ક્યારેક લાગી ગયા. અમે ઘણો ટાઈમ નથી લાગ્યો, બે ત્રણ મહિના પહેલા લાગ્યો.
0: વાહ ભાઈ વાહ. આમસ તો એ 3 મહિના પહેલા લાગે તો પણ અમારા શ્રોતા મિત્રો સમજુ છે કે 2 મહિના પહેલા તો લગાડે જ નહીં, કારણ કે બાકીના બધા મિત્રોને તક મળે. બરાબર છે ને ધીરજભાઈ? અત્યારે વેકેશન ચાલી રહ્યું છે તો આપના પરિવારમાં બધા બાળકો વેકેશનમાં શું કરતા હોય છે? એ વાત તો સાચી છે, પણ ટીવી અને મોબાઈલ વધુ પડતા યુઝ કરે છે કે વધુ પડતો એનો ઉપયોગ થાય છે, તો એને ઓછું કરવા માટે, એને ઓછું કરવા આપણે શું કરવું જોઈએ? આપના માટે પ્રસ્તુત છે અમારી પસંદગીનું આ ગીત.

નમસ્કાર, આકાશવાણી રાજકોટ.

0: નમસ્કાર, આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: ભાવનાબેન સિંગાડા, બરોબર?
0: હાજી હાજી, કોણ વાત કરો છો?
1: હું જામનગર થી દિનેશભાઈ ભટિયાણી બોલું છું.
0: હાજી દિનેશભાઈ, મજામાં?
1: આનંદ છે તમારા, તમારા બધા આશીર્વાદ છે બેન.
0: બસ તો વાંધો નહીં. દિનેશભાઈ, આજે આપણે વિષય રાખ્યો છે બાળકો અને વેકેશન ની પ્રવૃત્તિઓ.
1: એમાં એવું છે કે જો વેકેશન પડે એટલે કે છોકરાઓ બધા છે ને મામાના ઘરે જવા માટે ઉતાવળ.
0: એકદમ, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે.
1: હા, એટલે એમાં હું પોતે જતા મામાના ઘરે.
0: બરાબર છે.
1: મારે તો મામાના ઘરે શું છે કે દુધિયાળા હતા, એ ખુબ દૂધ પીધા એમ.
0: હા,
1: દૂધ ને માખણ બહુ ખાધા એમ.
0: બરાબર. પણ બાળકોએ અત્યારે કરવું શું જોઈએ, મામાના ઘરે હોય કે પોતાના ઘેર હોય, વેકેશન છે તો વેકેશન માં
1: કઈ પણ છે ને, જો વેકેશન હોય ને તો કઈ પણ નવું નવું શીખવું જોઈએ.
0: બરાબર. કારણ કે બાળકોને સમય કેમ પસાર કરવો એ તો માતા પિતાએ વિચારવું જોઈએ.
1: એને પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ, ગમે જે ચાલે, જે રમતમાં આવે પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ.
0: બરાબર છે.
1: એમાં એમાં શીખે.
0: બરાબર છે. ચાહે એ ઘરનું કામ હોય, ચાહે કોઈ ઘરમાં રમવાની રમત હોય, ચાહે કોઈ શિવણ ભરત ગૂંથણ એવું કાંઈ હોય કે પછી

0: ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કેટિંગ, કંઈ પણ. બરાબર ને? બરાબર. દિનેશભાઈ કયા કયા મિત્રોને યાદ કરશો આજે?
1: આજ તો મારા બધા રેડિયો મિત્રો છે બધા. રણુજાવાળા કરસનદાસ બાપુ છે, પછી ઓલા મુકેશભાઈ વિઠલાણી છે,
0: બરાબર,
1: પછી ઓલા બીજા કોણ, ઓલા આપડે ઓલા ભૂલી ગયો,
0: કઈ નઈ, બધા ઓલા બધા મિત્રો ને યાદ કરીએ. ગીત કયું સાંભળશો એ કહી દો.
1: આજે ગીત તમે ઓલી આપજો ને, ગુજરાતી ફિલ્મ નું ગીત છે લોહી ની સગાઈ.
0: બરાબર. આજનો ચાંદલિયો.
1: આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો.
0: વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. ચાલો, આપના માટે પ્રસ્તુત છે આપની પસંદગીનું ફિલ્મ લોહીની સગાઈનું આ ગીત.

0: નમસ્કાર, આકાશવાણી રાજકોટ, કેમ છો?
1: હેલો.
0: હાજી
1: નમસ્કાર.
0: હાજી નમસ્કાર.
1: અનિલ નાઈક બોલ રહ્યા હું, મોરેલી મુંબઈ થી બોલ રહ્યા હું, મહારાષ્ટ્ર ગયે. મેં હાજી સુખમ નહી જાઉં.
0: હાજી કેસે હો અનિલ ભૈયા?
1: બસ બહુ બઢિયા, આપ કેસે?
0: બસ ઠીક હે. આજ બચ્ચો કા વિષય ચુના હે હમને.
1: આપ ભાવના બોલ રહે હૈ ના?
0: હાજી હાજી.
1: નમસ્કાર, બહુ દિનો કે બાદ આઈએ.
0: હાજી હાજી. બચ્ચે ઓર વેકેશન કી પ્રવૃત્તિયા. તો આ સાથે જ આજનો આ કાર્યક્રમ પૂરો કરવાની આપો રજા આપની રેડિયો સાથી ભાવના શિંગાળાને. આવતા શનિવારે આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાના સંભારણા આપના વિચારો સાથે સાથે આપની પસંદગીના ગીતો તો ખરા જ. શ્રોતા મિત્રો, ફોન કરવાનું ભૂલશો નહીં. શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન ફોન નંબર નોંધી લેશો 0281244 3931, એટલે કે 0281244 3931. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.
3: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ અજય રાયના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવાના ઇરાનના પ્રસ્તાવને નકારતા કહ્યું કે ઇરાનની માંગણીઓ સ્વીકારી શકાતી નથી. રાજ્યમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદના નામ નક્કી કરવા માટે મહત્વની બેઠક યોજાશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કોલ ઇન્ડિયા લિમિટેડના સામાજિક જવાબદારી ભંડોળ સાથે મત્સ્ય સાગરમાલા કાર્યક્રમ હેઠળ સ્થાપિત સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાણા સરકારે શૈક્ષણિક સામગ્રીના વિતરણમાં જવાબદારી વધારવા માટે નવી કેન્દ્રીયકૃત ખરીદી નીતિ લાગુ કરી. પશ્ચિમ બંગાળના 2 વિધાનસભા મતવિસ્તારમાં 15 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં ફરીથી મતદાન ચાલી રહ્યું છે. બેડમિન્ટનમાં આજે ડેનમાર્કના હોર્સન્સમાં રમાઈ રહેલા થોમસ કપ 2026ના સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ ફ્રાન્સ સામે ટકરાશે. ફૂટબોલમાં ભારતીય ટીમ આજે ચીનમાં ઓસ્ટ્રેલિયા સામે એએફસી અંડર 17 મહિલા એશિયન કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો નિયમિત રીતે આરંભ. મુંદ્રા પોર્ટ પર ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ ડીઆરઆઈએ કરેલી કાર્યવાહીમાં 19.87 કરોડ રૂપિયાની કિંમતનો આયાતી સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટરના 4th સ્થાપના દિવસ પ્રસંગે નવું આકર્ષણ ફ્લાઇટ સિમ્યુલેટર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક બામણકુવા ખીણમાં એક દુર્ઘટનામાં 22 વર્ષીય યુવકનું મોત. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, સિક્કિમ અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. બોત્સવાનાના ગેબેરોનમાં આજથી શરૂ થઈ રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ રિલે 2026માં 21 સભ્યોની ભારતીય ટુકડી 5 ઇવેન્ટમાં ભાગ લેશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું મુકેશ ગાયેલા મધુમતી ફિલ્મના ગીતથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધી

0: અને આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું જગજીતસિંહ અને અનુરાધા પડવાલે ગાયેલી મદનપાલની રચનાથી. પણ એ પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર

0: સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: સાંભળીએ અનુરાધા પડવાલ અને ચંદન દાસે ગાયેલી ઇબ્રાહીમ અશ્કની આ ગઝલ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અને હવે સમજશો રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાએ ગાયેલી સુદર્શન ફકીરની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળશો ગુલામ અલીએ ગાયેલી સંત દર્શન સિંહજી મહારાજની આ ગઝલ.

હમણે જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં પુનઃ મતદાનમાં સવારે 9 વાગ્યા સુધી મગરહાટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 16.68% અને ડાયમંડ હાર્બર વિધાનસભા વિસ્તારમાં 15.83% મતદાન નોંધાયું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનમાંથી આયાત થતી કાર અને ટ્રક પર 25% ટેરિફ વધારવાની જાહેરાત કરી. આનાથી યુરોપ સાથે અમેરિકાના વેપાર તણાવમાં વધારો થયો. દેશની સર્વોચ્ચ અદાલતે માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને મતગણતરી નિરીક્ષક તરીકે નિયુક્ત કરવાના ચૂંટણી પંચના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો. બિહારમાં આજે વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થયો. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર ઘરે ઘરે જઈને ગણતરી પ્રક્રિયા 30 મે સુધી ચાલુ રહેશે. આજે કાઠમંડુમાં ભારત અને નેપાળ વચ્ચે આગામી ચોમાસા પહેલા પૂરની આગાહી અંગે ચર્ચા કરવા માટે એક બેઠક યોજાશે. જમ્મુ કાશ્મીરના ડોડા પાસે ભૂસ્ખલન થતા બટોટા કિશ્તવાળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 244 બ્લોક થઈ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતના દરિયા કિનારે આવેલા ડુમસ સી ફેસ ખાતે વહેલી સવારે યોગાસન કરીને સ્વસ્થ ગુજરાત ફિટ ગુજરાતનો સંદેશો આપ્યો. ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ આજે અમદાવાદ ખાતે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી. સુરતમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે વર્ષ 2050 સુધીમાં દેશમાં સર્ક્યુલર ઇકોનોમીનો વ્યાપ 2 ટ્રિલિયન ડોલર સુધી વધવાનો છે અને આ ક્ષેત્રે વ્યાપક તકો છે. ભરૂચમાં ગઈકાલે ઇન્સાફ અને બામસેફ સહિતના વિવિધ સંગઠનો દ્વારા વિશ્વ મજદૂર દિવસ અને બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, સિક્કિમ અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. અને બીસીસીઆઈ આજે મહિલા T20 ક્રિકેટ વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેક્ટર શ્રી ભગીરથ પંડ્યાની હિતેશ માવાણીએ લીધેલી મુલાકાતનો ભાગ બીજો.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી 90 વર્ષની પ્રસારણ યાત્રા. મિત્રો, આપ સર્વે જાણો છો તેમ આકાશવાણીને 90 વર્ષની સુદીર્ઘ પ્રસારણ યાત્રા રહી છે અને આ પ્રસારણ યાત્રામાં જે પાયારૂપ કામગીરી કરે છે પ્રસારણ કર્મીઓ અને ખાસ કરીને કાર્યક્રમ વિભાગ સાથે સંકળાયેલા પ્રસારણ કર્મીઓ છે, તેમની મુલાકાત, તેમના સંસ્મરણો આપણે આ શ્રેણી અંતર્ગત રજૂ કરીશું. આકાશવાણી 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આજના મણકામાં ગઈકાલે શ્રી ભગીરથ પંડ્યા સાથે જે અધૂરી રહેલી વાતચીત હતી તે વાતચીતને આપણે આજે આગળ ધપાવીએ. આકાશવાણી સાથે 3 દાયકાથી પણ વધારે સુદીર્ઘ કારકિર્દી ધરાવનાર શ્રી ભગીરથભાઈ પંડ્યા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પંડ્યા સાહેબ, આપે જેમ વાત કરી બાબરી ધ્વંસ વખતે કોમી રમખાણો થયા, તો તેમાં આપણે થોડીક વિશેષ ચર્ચા કરીએ તો એ સમય દરમિયાન કેવો માહોલ હતો અને આકાશવાણીએ ખાસ કરીને આ જેને કહેવાય મેનમેડ ડિઝાસ્ટર, તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આકાશવાણીની શું ભૂમિકા રહેલી શાંતિ સ્થાપનાના દિવસોમાં?
3: બાબરી ધ્વજ વખતની વાત તો મેં થોડીક જરા લક્ષ્યમાં કરી છે, પણ બાકીની પણ કેટલીક એવી ઘટના ત્યાં

0: ઘટેલી. દાખલા તરીકે એક સમય પ્લેગ જેવા રોગે ત્યાં આગળ દેખા દીધી હતી. આ લગભગ 1994 વર્ષ અને એ સમયે ઓગસ્ટ ઓક્ટોબરનો મહિનો લોકો ત્યાં ટપોટપ મરવા માંડેલા. ખબર ના પડે કે આ રોગ શું છે, એક ભયનો માહોલ. તે વખત અમે પ્રશાસનની આરોગ્ય ખાતાની સાથે રહ્યા અને અમે ખૂબ કાર્યક્રમો કર્યા. એક સરસ કામ એવું થયું કે જેમ આપણે ફોન ઇન પ્રોગ્રામ કરીએ છીએ તેમ અમે ફોન આઉટ કરવાની શરૂઆત કરી, કે સ્ટુડિયોમાંથી ફોન કરીએ જિલ્લા આરોગ્ય અધિકારીને અને ત્યાંથી ટીપ્સ મળે કે પ્લેગમાં આ કરવું, પ્લેગમાં આ ન કરવું. તો તે રીતે ફોન આઉટ કરીને પ્રોગ્રામ સમય કર્યા એટલે મારા સ્ટાફને બહાર ક્યાંય જવું ન પડે કે જે પ્લેગના સંક્રમણમાં આવે. એટલે ઓફિસમાં રહીને, સ્ટુડિયોમાં રહીને અમે કામ કર્યું. તે રીતે દાખલા તરીકે સુરતની પૂર હોનારત, એવી જબરદસ્ત હોનારત આવી કે એમાં પણ લગભગ 90% સુરત ડૂબેલું હતું.
1: 2006
0: હા 2006 નો એ જે 7મી 8મી જે ઓગસ્ટના જે દિવસ હતા, તો એ દિવસની અંદર આવા પ્રકારનું ભયંકર પૂર આવ્યું હતું. ત્યારે પણ બહુ સરસ આ બધું કામ થયું અને રેડિયોએ જબરદસ્ત એક જે બ્રોડકાસ્ટ સપોર્ટ કહેવાય તે સપોર્ટ કર્યો.
1: અને પંડિત સાહેબ, એ સમયગાળા દરમિયાન તો એવું કહેવાય છે સુરતમાં પૂર હોનારત દરમિયાન કે એ દરમિયાન માત્ર આર્મી, એરફોર્સ અને આકાશવાણી આ જે અથી શરૂ થનાર 3 સંસ્થાઓ જ કાર્યરત હતી.
0: સાહેબ બહુ સાચી વાત છે. એનું કારણ છે કે તે વખતે 90% સુરત ડૂબેલું હોય અને જયારે વીજળી ન હોય, વીજળી વેરણ થઈ ગઈ હોય અને બિલકુલ તે વખતે પુરવઠો ખોરવાઈ ગયો હોય તો કયું માધ્યમ ચાલે? કોઈ ટીવી ન ચાલે, અખબાર ન ચાલે. આપણે જે ઓલ ઇન્ડિયા રેડિયો છે ભડ્ઢા રોડ પર, તેને આપણે ડીઝલથી ચલાવ્યું અને નોનસ્ટોપ ટ્રાન્સમિશન કર્યું અને પૂરમાં કઈ રીતે રાહત સામગ્રી પહોંચાડવી, કઈ રીતે બચાવ કાર્ય કરવું, કોઈ ઠેકાણે કોઈ SOS મેસેજ આવ્યો છે તો કઈ રીતે આરોગ્યની સેવાઓ ત્યાં સુધી પહોંચાડવી, પૂરના પાણી ઓસરી ગયા પછી કઈ રીતે રોગચાળો અટકાવવો, એનું રોકથામ કરવું, કઈ રીતે ત્યાં આગળ શાકભાજી, દૂધ છે, દવાઓ છે એ બધું પહોંચાડવું, તે બધું કામ કર્યું. એટલે ડિઝાસ્ટરની અંદર જે કામ કહેવાય તેની અંદર સુરત કેન્દ્ર છે તે પૂરેપૂરું ખરું ઉતર્યું. કોઈ પણ સ્ટેશન પર આવા પ્રકારની કોઈ નોબત આવી પડી તો આપણું રેડિયોનું કોઈ પણ કેન્દ્ર કામ પાછું નથી પડ્યું. અને આવા પ્રકારનું જયારે સુરતની અંદર આવું કંઈક બન્યું ત્યારે સુરત કેન્દ્ર પણ અદભુત આ બધી કામગીરી બજાવી. સુરતનું જે તમને ઉત્તરાયણની તમને ખબર હશે કે બહુ ગમતો લોકપ્રિય ઉત્સવ મકર સંક્રાંતિ ઉત્તરવ, જે ઉત્તરાયણનો કાર્યક્રમ, જે ઉત્તરાયણ પર અમે જે કાર્યક્રમ કર્યો પતંગબાજી, એ કાયપો છે. અને એની લાઈવ કોમેન્ટ્રી કરી, એક સમયે ચંચી મહેતાએ આવી લાઈવ કોમેન્ટ્રી સુરતમાંથી કરેલી, એ પરંપરાને અમે પકડી લીધી, જાળવી રાખી. અને અમે પણ ત્યાંથી લગભગ લાગ 4 વર્ષ અમે પતંગની કોમેન્ટરી સુરતમાંથી કરી. પછી આપણા ગુજરાતના બીજા કેન્દ્રો પણ એમાં જોડાયેલા. એક બહુ જ મોટા આપણા શાસ્ત્રીય સંગીતના ગાયક પંડિત ઓમકારનાથ ઠાકોર, એમને સમર્પિત અમે એક કાર્યક્રમ કર્યો પ્રાણવનાદ. અને એ કાર્યક્રમમાં ડોક્ટર ઋષિકુમાર શાસ્ત્રી, આપણા ડિરેક્ટર જે હતા આકાશવાણીમાં એક સમયે, એમનું બહુ સારું માર્ગદર્શન મળેલું. અને એમને સમર્પિત આ કાર્યક્રમમાં પંડિત અતુલ દેસાઈ, પંડિત હેમંત ગાંધર્વ એમણે કરેલું. એક કાર્યક્રમ અમે સર્વભાષા કવિ સંમેલનનું કરેલું. ગુજરાતના મારા બે આપણા સારા કવિઓ એ બાજુ વસે દક્ષિણ ગુજરાતમાં, ઉષનસ અને કવિ જયંત પાઠક, એ બંનેની કવિતાઓ પસંદ થયેલી અને આપણી દેશની તમામ ભાષાઓમાં અનુવાદિત થઈને એ કવિતાઓનો પછી પ્રોગ્રામ કર્યો. તેની તમામ જવાબદારી આકાશવાણી સુરતે સુચારુ રૂપથી સંભાળી લીધેલી.
1: દર વર્ષે પ્રજાસત્તાક દિનના
0: પૂર્વ દિવસે
1: 25મી જાન્યુઆરી સર્વભાષા કવિ સંમેલન.
0: એક પ્રોગ્રામની બીજી વાત કરું, સુર લહેર શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ, આ છે તમે ક્રિપ્કોમાં કરેલો. અને એના જે કલાકારો હતા તે વિદુષી એન રાજમ વાયોલિન વાદન, અને તબલામાં સુશ્રી અનુરાધા પાલ, અને આપણા ભાવસાર એટલે ભીખુભાઈ ભાવસાર વલસાડના, અને હેમંત ગાંધર્વા, આ કલાકારોથી એ જે અમે કાર્યક્રમ કર્યો હતો તે પણ જે દૂરનો આપણો જે આખો જે વિસ્તાર છે હજીરાનો, ત્યાંના લોકોએ ખૂબ એનો સરસ રીતે લાભ લીધો હતો. અમે રામકથા સુરતમાં જયારે આ શ્રદ્ધેય મોરારી બાપુ દ્વારા થયેલી ત્યારે અમે એક નક્કી કર્યું કે રોજે રોજ કથાના અંશો બ્રોડકાસ્ટ કરવા, સંપાદિત અંશો. તો રાત્રે અમે રોજ 1 કલાકનું પ્રસારણ કરતા. આપણા શ્રોતાએ તેનો ખૂબ લાભ લીધો, એટલું બધું લિસનિંગ વધ્યું કે વાત નહીં. બાળકો માટેનો સાહેબ એક પ્રોગ્રામ કર્યો હતો, એનું ટાઇટલ હતું આવરે વરસાદ. બાળક હોય કે વૃદ્ધ હોય, વરસાદ દરેકને ગમે. તો તે વખતે વર્ષા ગીતોનો કાર્યક્રમ ને વાર્તા કથન, સ્ટોરી ટેલિંગ, અને આપણા બહુ જ મોટા ગુજરાતના વાર્તાકાર અને સંપાદક હરીશભાઈ નાયક, એ હરીશભાઈ નાયકે ત્યારે વાર્તાઓ કહેલી.

0: અને સાહેબ આખો હોલ છે તે આખો ભરાઈ ગયેલો બાળકોથી. એક બારડોલાઇઝ ઇન્ડિયા, બારડોલાઇઝ ઇન્ડિયા એવો એક કાર્યક્રમ કર્યો. સરદાર સાહેબે 6 ડિસેમ્બર 1927 આ સૂત્ર આપેલું ને સ્વરાજ આશ્રમ બારડોલીના સંચાલક ઉત્તમચંદભાઈ શાહ, નિરંજનાબેન કલારથી આ બધાના કાર્યક્રમો અમે કર્યા. તેઓ દાંડી કૂચ મીઠાનો સત્યાગ્રહ તે નિમિત્તે પણ અમે દાંડીમાં બહુ જ મોટો ડાયરો કર્યો હતો. આપણા ભજનિક સમર્થ ભજનિક હેમંત ચૌહાણ, અભયસિંહ રાઠોડ, લોકસંગીત લોક ગાયક કલાકાર ઇન્દિરા શ્રીમાળી વગેરેનો કાર્યક્રમ કર્યો. એ રીતે એક તું મેઘાણી, એ પણ એક એવો સરસ મજાનો ડાયરો હતો. એક અમે કવિ સંમેલન શૃંખલામાં કરેલું, જેને આપણે ચેન નેશનલ સિમ્પોઝિયમ ઓફ પોઇટ જે આપણે કહીએ છીએ, એવો એક કાર્યક્રમ કર્યો. એની તમામ જવાબદારી સુરત કેન્દ્રે લીધી અને લગભગ 6-7 કવિઓનું એક જૂથ એ શરૂઆત કરે સુરતથી, પછી વડોદરા, પછી અમદાવાદ, પછી રાજકોટ ને ભુજ એ છેલ્લું સ્ટેશન. દરેક ઠેકાણે લોકો પરફોર્મ કરતા જાય અને ત્યાં કવિ સંમેલન જાય, તો તેની દરેક તમામ પ્રકારની જવાબદારી સુરત કેન્દ્રે લીધી હતી,
1: જેને આપણે ચેન કોન્સર્ટ તરીકે
0: ચેન સિમ્પોઝિયમ ઓફ પોઇટ એ પ્રકારનું કામ કર્યું. એટલે સુરત કેન્દ્ર છે તે આ એ સમયગાળાની અંદર બહુ સારું કામ કર્યું. અને સુરતથી પછી મારું એક જે મારી જે ટ્રાન્સફર થઈ તે મારું 6ઠું સ્ટેશન કહેવાય તે આહવા હતું. ત્યાં આગળ અમે એક શૈક્ષણિક કાર્યક્રમ કર્યો, એનું ટાઇટલ શિક્ષક જ બ્રહ્મા વિષ્ણુ મહેશ, શિક્ષક જ બ્રહ્મા વિષ્ણુ મહેશ. એમાં શૈક્ષણિક કાર્યક્રમ એ હતો. એમાં ત્યાંના પૂર્ણિમાબેન પકવાસા, ગેલુભાઈ નાયક સ્વાતંત્ર સેનાની, જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે કાર્યક્રમમાં ભાગ લીધો. એક ટાઇટલ એવા પ્રકારનું હતું કે ખાઉલા નાચુલા પીવલા નકો, ખાઉલા પીવલા નાચુલા એવું નહીં કે તમે ખાઉલા નાચુલા પણ પીવલા નકો, તમે ખાઓ નાચો પણ પીવાનું નહીં. તો ડાંગી બોલીમાં કાર્યક્રમ કર્યો તો ત્યાં વ્યસન બહુ લોકો કરે, દારૂ ખૂબ પીએ, તો એની સામે એક લાલ બત્તી ધરતો કાર્યક્રમ આ પ્રકારનો કરેલો. એટલે આ પ્રકારના ઘણા બધા કાર્યક્રમો અલગ અલગ કેન્દ્રો પર કરવાનો એક મને સદભાગ્ય મળ્યું. ત્યાંથી પછી આવવાથી મારી ટ્રાન્સફર પછી વડોદરામાં થયેલી, અને એ જે સમયગાળો હતો તે 1999 થી 2003, લગભગ 4 વર્ષનો ગાળો. ત્યારે મુકેશ માલવણકર, મહેન્દ્ર વ્યાસ, જગદીશ પરમાર, પ્રભુદાસ લાઘાણી આ બધા મારા સહયાત્રીઓ હતા. અમે તે વખતે પણ સારું કામ કર્યું. ફોન ઇન કાર્યક્રમ ત્યાં નવો સવો કહેવાય એવો ત્યાં શરૂ કર્યો. લોકોને ખૂબ ગમ્યો, કારણ કે પહેલી વખતે જયારે ઘરમાં બાળક આવે કેવું વાલું લાગે બધાને. બાળક તો હંમેશા વાલા લાગતા હોય, પણ જયારે પહેલું બાળક અવતારે તો એની ખુશી અલગ જ પ્રકારની હોય. તો આ નવો પ્રોગ્રામ ત્યાં શરૂ કર્યો, લોકોએ ખૂબ એને વધાવી લીધો ફોન ઇન પ્રોગ્રામ. અને અમારા એનાઉન્સર્સને પણ કરવાની મજા આવી, હેલો વિવિધ ભારતી આ કાર્યક્રમ. બીજો એક કાર્યક્રમ અમે માવાણી સાહેબ કર્યો, એનું ટાઇટલ હતું ત્રિદલ. એ ત્રિદલ એટલા માટે કે ભજન, લોકગીત ને લોક સાહિત્ય. અને એ સાવલીમાં અમે કાર્યક્રમ કર્યો. એ તારીખ પણ બહુ યાદગાર છે, મને હજુ યાદ છે, 9/9/99, 4/9 અને રાત્રે 9 વાગે. એટલે એની પણ ખૂબ મજા આવી. આપણે સાહેબ કારગિલ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો, પણ કેટલાક એમાં આપણા જવાનો શહીદ થયા, તો એમને શ્રદ્ધાંજલિ આપતો એક કાર્યક્રમ સાહેબ કરો. સલામ સાહેબ, માનો નહીં, મારા જો મારા રૂવાડા અત્યારે ઉભા થઈ ગયા છે. મને અત્યારે અમારો એ જે કાર્યક્રમ અમે વડોદરાના અમે ગાંધીનગર ગૃહમાં અમે કર્યો, ઓહો સાહેબ અદભુત કાર્યક્રમ થયો. અને શહીદોને જે રીતે શ્રદ્ધાંજલિ અપાઈ છે, બહુ બહુ જ આમ લોકોના આંખોમાંથી પાણી આવી ગયા. ઉપસ્થિત જે ઓડિયન્સ હતું એમાં આંખોમાંથી પાણી આવી ગયા એવા પ્રકારનું. ત્યાંનું જે આપણું એરફોર્સનું બેન્ડ છે, બેન્ડે તે શ્રદ્ધાંજલિના ત્યાંથી સૂર છેડ્યા. અને પછી જે બધા અલગ અલગ કવિઓની જે ખુમારી ભરી જે બધી પંક્તિઓ આવી કે અમારે કારગિલ યુદ્ધે દુશ્મનોને આંસુ પડાવી દેવા છે, એક એક જવાનોના ખુમારીનો હિસાબ લેવો છે, એ જે બધી પંક્તિઓ આવી એનાથી એટલો બધો આમ ઉત્સાહ આવી ગયો. પછી એક કાર્યક્રમ અમે એવા જોડિયા કાર્યક્રમ કર્યા, સંધ્યા વંદન અને સ્વાગત મિલેનિયમ. એ મિલેનિયમ વર્ષ તરીકે સંધ્યા વંદન છે તે 3 જાન્યુઆરી 2000 દિવસે સાંજે એ કાર્યક્રમ વરિષ્ઠ નાગરિકો માટે કર્યા સંધ્યા વંદન. અને સ્વાગત મિલેનિયમ એ 4 જાન્યુઆરી 2000 સવારમાં સૂર્યોદયનું પહેલું કિરણ જ્યારે પડે તે વખતે ત્યાંનું પોલો ગ્રાઉન્ડ વડોદરાનું, તેમાં સવારના સાહેબ અર્લી મોર્નિંગમાં સૂર્ય મંત્રોના પાઠ ભણવામાં આવ્યા, શરણાઈ વાદન થયું, નરસિંહ મહેતાનું પ્રભાત્યું, એ જાગને જાદવા, અને પછી એક ભવાઈ વેશ ત્યાં આગળ રજૂ થયો, મિલેનિયમનું વેશ એવા પ્રકારનું. અને મિલેનિયમ સંકલ્પો, તમે કેવા સંકલ્પો લેશો એવું શ્રોતાઓને યાદ કરાવ્યું. કોણે? ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજે એમના આશીર્વચન દ્વારા. તો આવો સ્વાગત મિલેનિયમ એક પ્રોગ્રામ કરેલો અમે ત્યાં આગળ. એક બહુ મોટો આકાશવાણી સંગીત સંમેલન 2000

0: અમને મળેલું વડોદરા કેન્દ્રને, દિલ્હી ડાયરેક્ટરેટ તરફથી. તો એનો કાર્યક્રમ અમે કર્યો. એના જે કલાકારો હતા તે પંડિત રોનુ મજુમદાર, એનું બાંસુરી વાદન, અને વિદુષી પદ્મા તલવલકરનું શાસ્ત્રીય ગાન એ રજૂ થયું. તો આ બધા જે કાર્યક્રમો છે તે લોકોએ, શ્રોતાઓએ ખૂબ વધાવી લીધા. અમે દિલ્હી કેન્દ્ર જે ખરું અને ત્યાંનું જે આપણું ડાયરેક્ટરેટ કહેવાય મહાનિદેશાલય, તેના તરફથી એક ટ્રેનિંગ અમે હોસ્ટ કરી, યજમાન પદ આકાશવાણી વડોદરા. અને એ જે વિષય હતો, એનો જે હેતુ હતો, તે સામુદાયિક વિકાસ કાર્યશાળા. તો ફિલ્ડમાં અલગ અલગ ઠેકાણે જવાનું, કાર્યશાળા થાય, ત્યાં જે રેકોર્ડિંગ કરીએ તે અમે બ્રોડકાસ્ટ કર્યું. એટલે ગામડાનો વિકાસ કઈ રીતે થાય તે સીધું સીધું એ શ્રોતાઓ સુધી પહોંચે એવો એક કાર્યક્રમ.
1: પંડિત સાહેબ, આપને હું યાદ અપાવું કે હું પણ આ ટ્રેનિંગમાં એક પ્રતિભાગી તરીકે જોઈન
0: થયો. ક્યાં
1: વાત, અને ગોધરાથી શરૂઆત થયેલી.
0: જી જી જી.
1: અને ગુજરાતમાં જે ટ્રાઇબલ બેલ્ટ છે તેમાં અલગ અલગ દિવસોમાં અલગ અલગ જગ્યાએ મુલાકાત લેવાની થતી, ખાસ કરીને આસામ શાળામાં રહેવાનું થતું, ટ્રેનિંગ પણ થતી, અને સમાપન વડોદરામાં થયું.
0: વડોદરામાં થયેલું, બહુ સારું યાદ કરો.
1: મહાવીરસિંહ ડાયરેક્ટર હતા, કોર્સ કોઓર્ડિનેટર હતા.
0: મારે શ્રોતાઓને કેવું છે કે જો મારી વાત ઉપર મોર છે, માવાણી સાહેબ મારી રહ્યા છે કે ભગીરથભાઈ તમે જેટલી વાતો કરો છો તે બધી હકીકત છે, ફેક્ટ છે. છેલ્લી વાત કરી લઉં, છેલ્લી એટલે આ સેન્સ.
1: પંડિત સાહેબ, છેલ્લી વાત પહેલા એક વધુ આપનું પસંદગીનું ગીત.
0: હવે એ તમારી જે પસંદ હશે તે મારી પસંદ.
1: ચોક્કસ.
0: એનું પછી કારણ કહીશ.
1: આપે જે ઉલ્લેખ કર્યો ને,
0: જી,
1: નરસિંહ મહેતાનું પ્રભાતિયું, જાગને તું જાદવા,
0: એ સંભળાવ્યું.
1: આપણે સંભળાવીએ.
0: ભલે ભલે.

0: ખૂબ સરસ, વાહ. બસ આ એક પ્રોગ્રામની વાત કરવાની હતી. હવે વડોદરામાં એક શાસ્ત્રીય સંગીતનો સમારોહ વડોદરા કેન્દ્રએ કર્યો હતો. કેટલીક કોન્સર્ટ છે તે અમે પોતે ત્યાં આગળ એનું આયોજન વગેરે કરેલું. તેમાં એક આ હતી કોન્સર્ટ કે જેમાં શાસ્ત્રીય ગાયન વિદુષી સુરોચના બૃહસ્પતિનું અને સિતાર વાદન પંડિત અરવિંદ પારેખનું હતું. એનું કારણ કહું, માત્ર શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો તમે કરો છો એટલે તમે બહુ મોટા કહેવાઓ કે તમારું કેન્દ્ર સારું કહેવાઓ એવી કોઈ પારાશીષી નથી, એવું કોઈનો કોઈ માર્ક નથી. પણ કારણ એવું છે કે વડોદરા કેન્દ્ર પહેલેથી એક શાસ્ત્રીય સંગીત માટે સમર્પિત કેન્દ્ર રહ્યું, ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના વખતથી, ગાયકવાડ સરકાર વખતથી, અને આજે પણ ત્યાં આગળ એવા કલાકારો ત્યાં આગળ પડ્યા છે
1: શાસ્ત્રીય સંગીત.
0: અને મેં પંડિત અરવિંદ પારેખ સાહેબની વાત કરી તો તેના પણ કેટલાક શિષ્યો વડોદરા એની આસપાસમાં છે. એટલે અમારા જે વિસ્તાર, જે બ્રોડકાસ્ટિંગ, જે અમારું જે પેરિફરી કહેવાય, તેમાં જે અમારા શ્રોતાઓને ગમે એ તો મારે પીરસવું જોઈએ ને. એટલે એવા કેટલાક કાર્યક્રમો કર્યા. અને પછી મારી વડોદરાથી ટ્રાન્સફર છે તે ત્યાં સુરત સીબીએસમાં થયેલી. સીબીએસમાં મેં એક મેરેથોન દોડ કરી હતી અને ત્યાં મેં 3 વર્ષ તે વખતે કામ કર્યું, 2003 થી 2006. ત્યાં નાટ્ય મહોત્સવ કર્યો, પૂર હુનરતની મેં વાત કરી, તેમાં પણ બહુ સારું કામ થયું. એટલે ડિઝાસ્ટર ક્રાઇસિસ જે કંઈક માં જે કામ થયું તેની અંદર સરસ કામના એક ફળશ્રુતિ એની જે કંઈક કહી શકાય તે રીતે અમારી કદર પણ બહુ સારી થઈ. હા, આપણું જે ડાયરેક્ટરેટ કહેવાય આકાશવાણી મહાનિદેશાલય તેના તરફથી સરસ મજાનું બધાને એપ્રિસિએશન લેટર મળ્યો, ત્યાંથી બધાને કેશ પ્રાઇઝ મળી અને બહુ વખાણ થયા. એટલે ખાસ કરીને પબ્લિકમાં, સુરતની પબ્લિકમાં કે બહુ સારું કામ થયું અને બધાએ વખાણ્યું એ કામને. એટલે આવા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કર્યા. અમે સ્ટુડિયો કવિ સંમેલન વડોદરામાં આવવાથી મારી ટ્રાન્સફર જ્યારે પછી અહીંયા અમદાવાદ કેન્દ્રમાં થઈ ત્યારે પણ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થયા. સ્ટુડિયો કવિ સંમેલન એમાં શબ્દ મહેક તો સાબરતી રહે, જૂની નવી પેઢીના કવિઓને મેં સાથે રાખ્યા. મારા તે વખતના સહયાત્રીઓની વાત કરું મામાણી સાહેબ તો મનુભાઈ જાની, હેમલતા સોલંકી, હિમાંશુ આહિયા, જયકૃષ્ણ રાઠોડ, રેણુ ચતુર્વેદી, મિહિર મહેતા, ત્રિલોક સંઘાણી, સાદિક નુરપા.

0: પાઠણ, જયેશ પંડ્યા, બધા મારા સહયાત્રીઓ તે વખતે, બધાના સહયોગથી એટલું બધું સરસ કામ થયું અને ખૂબ કોન્ટ્રીબ્યુશન અમે કર્યું શ્રોતાઓ માટે એટલું જ. કારણ કે હવે આ કેપિટલ સ્ટેશન છે ને, ત્યાં આગળ એડમિનિસ્ટ્રેશનનો ભાર વધારે હોય. તમે એ પણ કરો અને તમે પ્રોગ્રામ્સ પણ કરો, એટલે બંને મોરચે તમારે જવાબદારીને સંભાળવી પડે. ત્યારે પ્રોગ્રામની અંદર અમે એક સરસ મજાનો એક શાસ્ત્રીય ગાયનનો એક કાર્યક્રમ કરેલો, એ હતો આકાશવાણી સંગીત સંમેલન 2008. એના જે કલાકારો હતા શાસ્ત્રીય ગાયનના, પંડિત નારાયણ બોરસે, અને સિતારવાદનના કલાકાર હતા પંડિત પૂરબાયન ચેટર્જી. આ બંને મહાન કલાકારો કહેવાય, અને એમણે શ્રોતાઓને રસ તરબોળ કરી દીધા અને નેશનલ લેવલ ઉપર એનું બ્રોડકાસ્ટ થયેલું. મેં જે સ્ટુડિયો કવિ સંમેલનની વાત કરી, તેઓ એક ક્લાસિકલ કોન્સર્ટ કર્યો પંડિત રાજન સાજન મિશ્રાજીનો, તો એ પણ કાર્યક્રમ બહુ સારો રહેલો. અને એક કાર્યક્રમ આકાશવાણી સંગીત સંમેલન થયું, એ અમને દિલ્હી દ્વારા અમને મળેલો, અને એના જે કલાકારો હતા તે શાસ્ત્રીય ગાયનમાં પંડિત અતુલ દેસાઈ અને સિતારવાદનમાં વિદુષી મંજુ મહેતા. તો આ બંને કલાકારોએ અદભુત પરફોર્મન્સ આપ્યું અને એ કાર્યક્રમ પણ નેશનલ લેવલ ઉપર જબરદસ્ત પ્રશંસા પામ્યો હતો. તો આવા ઘણા બધા કાર્યક્રમો, આમાં એવું છે કે એક આખી આપણી ટીમ હોય છે અને ટીમના દ્વારા તમે કશું આ બધું કરી શકતા હો છો, તમે એકલા કશું કરી શકો નહીં. તો મને મારી થ્રુઆઉટ આખી કરિયર દરમિયાન મારા સિનિયર્સ, મારા સાથીઓ, એમના દ્વારા મને જે કંઈક મળ્યું, તો તાકાત તો એમનાથી આપણને મળતી હોય છે ને, તો એને કારણે આ બધું સરસ રીતે કામ કરી શક્યું. બાકી હું તો આટલું કહું કે મને મારા વડોદરાના એક બહુ સારા શાયર ખલીલ ધંતેજવી, એ ધંતેજવી સાહેબનો મને એક શેર યાદ આવે છે, સાંભળો. વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખાડી જાય તો કેજે મને, જો તરણું ઉખડી જાય તો કેજે મને, વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કેજે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કેજે મને. તો મારા જન્મજાત સંસ્કારમાં આ વસ્તુ છે કે અકળતા ક્યારે પણ નહીં, પણ હું કાયમ ફ્લેક્સિબલ રહ્યો છું. અને એને કારણે નોકરીના 40 વર્ષો કો કે મારી ઉંમરના આજે 75 વર્ષ કો, હું થાક્યો નથી. રોજે રોજ મારા માટે જે સવાર આવે છે ને, તે ઉર્જા ભરીને એ સવાર આવે છે, અને એના માટે હું કહું છું ભગવાન થેન્ક યુ. તમે સવારે સૂર્યદર્શન કરો તો એ જે ઉર્જાનો જે અખંડ સ્રોત છે, અને સૌથી મોટામાં મોટો સ્રોત કહી શકાય તો એ સૂર્યથી તમને ઉર્જા મળે છે. તો આવી ઉર્જા ભરપૂર મારા દરેક સાથીને મળે અને દરેક શ્રોતાને મળે, એવી મારી શુભકામનાઓ છે. અને આ કેન્દ્ર પર આ બધી વાતો કરીને, જે આકાશવાણીના પ્રસારણના 90 વર્ષ અને મારી પ્રસારણ યાત્રાના અનુભવોની વાત કરવાની મને તક આપી, હું મારા ડિપાર્ટમેન્ટને થેન્ક યુ ન કહું તો હું તો ન ગુણો કહેવાઉ. હું અત્યારે માવાણી સાહેબ ગદગદિત છું. મને ખૂબ ખુશી થાય છે કે આ એવું એક પબ્લિક મીડિયમ છે કે એણે એણે અદભુત કામ કર્યું છે. આકાશવાણી નું પ્રસારણ જ્યારથી શરૂ થયું આ દેશની અંદર, ત્યાંથી લઈને કે આજ દિન સુધી, તમે કોઈ પણ કેન્દ્ર, તમે યુ નેમ એની સ્ટેશન, એણે અદભુત કામ કર્યું છે. આપણે પૂરેપૂરા સમર્પિત છીએ આપણા શ્રોતાઓને, અને એક કસોટી પર આપણે ખરા ઉતરવાનું છે, આપણે મેક્સિમમ કામ કરવાનું છે. આકાશવાણી છે તે જનજનની વાણી છે, એકે એક શ્રોતા માટે આપણે કાર્યક્રમ કરવાનો છે, દરેકે દરેક એજ ગ્રુપ માટે આપણે કાર્યક્રમ કરવાનો છે, એ ગર્ભસ્થ બાળક હોય કે વરિષ્ઠ નાગરિક હોય, દરેક માટે કામ કરવાનો છે. આઈ લવ યુ, થેન્ક યુ.
1: શ્રોતા મિત્રો, પ્રસારણની સુદીર્ઘ કારકિર્દી, 3 દાયકાથી પણ વધારે અનુભવ, આકાશવાણી ગુજરાતના વિવિધ કેન્દ્રો પર પ્રસારણ યાત્રા, અને ખાસ કરીને આકાશવાણીના કાર્યક્રમના દરેક ફોર્મેટમાં અનુભવ ધરાવનાર ભગીરથભાઈ પંડ્યા આપણી સાથે, તેમને પ્રસારણ યાત્રાના અનુભવો શેર કર્યા, અને જેને કહેવાય ને કે તેઓ ખરેખર ગદગદિત પણ થઈ ગયા આ તકે. તો ફરી એક વખત આકાશવાણીના શ્રોતા મિત્રો વતી અને આકાશવાણી અમદાવાદ વતી આકાશવાણી સ્ટુડિયોઝમાં પધાર્યા એ માટે પંડ્યા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
0: આપનો પણ હૃદયપૂર્વક આભાર, થેન્ક યુ સો મચ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ સ્ટેશન ડાયરેક્ટર શ્રી ભગીરથ પંડ્યાની

0: નમસ્તે બહેનો, હું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આપને જણાવતા અત્યંત ખુશી અને આનંદની લાગણી થાય છે કે આજે આકાશવાણી તેની પ્રસારણ સેવાના 90 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. અત્યાર સુધી વર્ષ 1935 થી વિવિધ ક્ષેત્રે વિવિધ વિષયો ઉપર દેશ અને દુનિયાનું મનોરંજન સાથે સાથે માહિતી અને સૂચના દ્વારા સહુ શ્રોતાઓનો પ્રેમ મેળવ્યો છે. ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમમાં આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના વિવિધ પાસાને રજૂ કરીશું. ત્યારે આજે આપણી સાથે એક નવી સખી જોડાઈ છે. નમસ્તે સાહિના બેન.
1: નમસ્તે બેનેજી બેન. નમસ્તે બહેનો.
0: સહિયર કાર્યક્રમમાં હું સૌ બહેનો વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું.
1: થેન્ક યુ બેનેજી બેન. આમ તો થેન્ક યુ કહેવું ના જોઈએ, કારણ કે મિત્રતામાં નો થેન્ક યુ નો સોરી. બેનઝીર બેન, તમે જેમ કાર્યક્રમની શરૂઆતમાં કહ્યું કે આકાશવાણી તેની પ્રસારણ યાત્રાના 90 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે, ત્યારે આપણે આ વિશેષ કાર્યક્રમમાં બહેનોને વિશેષ માહિતી આપવાના છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તથા પ્રસાર ભારતી આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી એટ 90 યર્સ ઉજવી રહ્યું છે, ત્યારે આજે આપણે સહિયર કાર્યક્રમ કે જે માત્ર બહેનો દ્વારા અને બહેનો માટે, બહેનોના મનોરંજન અને માહિતી માટે પ્રસારિત થતો આ કાર્યક્રમ સહિયર શ્રોતાઓમાં અત્યંત લોકપ્રિય રહ્યો છે.
0: હા સાહિના બેન, આજના આ કાર્યક્રમમાં આપણે આઝાદી પહેલા તથા આઝાદી બાદ ભારતની લોકપ્રિય અને વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી કેટલીક સાહસિક વિશિષ્ટ મહિલાઓ વિશે ચર્ચા કરીશું.
1: બેનઝીર બેન, આ ઉપરાંત આઝાદી કાળ પૂર્વે અને ત્યારબાદ અત્યાર સુધી મહિલાઓએ ભારત દેશના વિકાસમાં અને વિશ્વમાં ભારત દેશનું નામ રોશન કર્યું હોય તેની આછેરી ઝલક આકાશવાણી એટ 90 મહિલાઓ માટેના વિશેષ કાર્યક્રમમાં આપણે જણાવીશું.
0: તો સાહિના બેન, સૌ પ્રથમ વાત કરીએ હુમાય વ્યારાવાલાની. તેઓ ભારતના પ્રથમ પ્રેસ ફોટોગ્રાફર હતા. 2011 તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સ્વતંત્રતાનો ઐતિહાસિક કાળ અને તે પછીની ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી.
1: સ્વતંત્ર ભારતના પ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન તરીકે રહી ચૂકેલ ઇન્દિરા ગાંધી આજે પણ લોકોના દિલોમાં મુખ્ય સ્થાન ધરાવે છે. ઇન્દિરા ગાંધીએ 1966 વડાપ્રધાન તરીકે સ્થાન મેળવ્યું અને લાંબા સમય સુધી દેશનું નેતૃત્વ કર્યું. તેમના મજબૂત નિર્ણય, સાહસ અને નેતૃત્વના કારણે તેઓ ભારતીય રાજકારણમાં એક અનોખું સ્થાન ધરાવે છે. વિરોધો અને પડકારો છતાં તેઓ ક્યારેય પીછેહટ ન કરી, તેથી તેઓ એક શક્તિશાળી અને લોખંડી સ્ત્રી તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે.
0: તો સાહિના બેન, હવે વાત કરીએ સરોજિની નાયડુની. તેઓ ભારતના સ્વાતંત્ર સેનાની, પ્રખ્યાત કવિયત્રી અને પ્રબળ વક્તા હતા.
1: બેનઝીર બેન, તેમને ભારતના કોયલ પણ કહેવામાં આવતા હતા.
0: હા સાહિના બેન,

0: ઉપરાંત તેઓ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ બન્યા હતા.
1: બેનઝીરબેન, હવે હું વાત કરીશ કસ્તુરબા ગાંધી વિશેની. બહેનો, કસ્તુરબા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનસાથી હતા અને સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કસ્તુરબા ગાંધી સરળતા, સહનશીલતા અને સેવા માટે જાણીતા હતા. તેઓએ સત્યાગ્રહ અને અહિંસાના માર્ગ પર ગાંધીજીને સમર્થન આપ્યું અને અનેક આંદોલનમાં ભાગ લીધો. જેલમાં રહીને પણ તેમણે દેશ સેવા ચાલુ રાખી. તેમનું જીવન મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. 1944માં તેમનું અવસાન થયું, પરંતુ તેમના ત્યાગ અને સેવા આજે પણ યાદ કરવામાં આવે છે.
0: સાહિનાબેન, આજે આપણે વિશેષ કાર્યક્રમ આકાશવાણી એટ 90 યર્સના ઉપલક્ષમાં બહેનોને ભારતીય સમાજમાં આઝાદી પૂર્વે અને પછી સફળ મહિલાઓની માહિતી આપી રહ્યા છે. સાહિનાબેન, આપણે કચ્છની માધાપુરની મહિલાઓએ ભજવેલી અગત્યની ભૂમિકાને કેવી રીતે ભૂલી શકીએ? વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે અસંખ્ય બોમ્બમારા વચ્ચે નુકસાનીગ્રસ્ત રનવે રાતોરાત તૈયાર કરીને ભારતીય સૈન્યને મદદરૂપ થઈ દુશ્મન દેશને માત આપી તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
1: બેનઝીરબેન, આઝાદી કાળ વખતે સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં સક્રિય લડત લેનાર આદિવાસી નીડર મહિલા હસરીબેન ચૌધરીનું પણ ખૂબ મહત્વનું યોગદાન આઝાદીની લડતમાં રહ્યું હતું.
0: તો સાહિનાબેન, આપણે ભારતના ન્યાય ક્ષેત્રમાં એક ઐતિહાસિક નામ ફાતિમા બીવી તેમને ન ભૂલી શકીએ. તેઓ 1989માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં પ્રથમ મહિલા જજ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ એશિયાના પણ પ્રથમ મહિલા સુપ્રીમ કોર્ટના જજોમાં સામેલ હતા.
1: ત્યારબાદ છે બેનઝીરબેન, જલિયાવાલા બાગની વાત કરીએ તો સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને મહિલાઓની સામૂહિક લડત તથા સામૂહિક શહીદોને કેમ ભૂલાય, જે એક મહત્વપૂર્ણ યોગદાન આપણે કહી શકીએ છીએ કે જલિયાવાલા બાગમાં મહિલાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઈને ખભેથી ખભો મિલાવીને અંગ્રેજો સામે લડત આપી છે તેમને.
0: બિલકુલ સાઈનાબેન, આપણે નોબેલ પ્રાઇઝ વિજેતા મધર ટેરેસાને પણ ન જ ભૂલી શકીએ. મધર ટેરેસા માનવતા અને પરોપકાર માટે વિશ્વભરમાં જાણીતા છે. તેમનું મહાન વ્યક્તિત્વ ન ભૂલાય તેવું જ છે. તેમણે પોતાનું સમગ્ર જીવન ગરીબ, અનાથ, બીમાર અને નિરાધાર લોકોની સેવા માટે સમર્પિત કર્યું હતું. 1979માં તેમને નોબેલ પ્રાઇઝથી સન્માનિત કરાયા હતા અને 1980માં તેમને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડ પણ અપાયો હતો.
1: બેનઝીરબેન, આ બધી વાત કરતા કરતા આપણે એક વાત તો ભૂલી જ ગયા, આપણી બહેનોને એક ગીત સંભળાવવાનું છે.
0: બિલકુલ સાહિનાબેન,
1: તો ચાલો બેનઝીરબેન બહેનોને સંભળાવીએ.

0: બેન અસીર બેન, બહેનોને સરસ મજાનું ગીત તો આપણે સંભળાવ્યું અને આજે આપણે બહેનો સાથે વાત કરી રહ્યા છે. આકાશવાણી ઉજવી રહ્યું છે તેના 90 વર્ષ વિશેની વાત, અને એમાં વાત છે આકાશવાણી એટ 90 યર્સની વાત. બેનઝીર બેન, હવે આપણે આપણી બહેનોને જણાવીશું માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ભારતની પ્રથમ મહિલા બેચેન્દ્રી પાલ વિશેની, કે જેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા હતા. તેમણે 23 મે 1984માં પ્રથમ વખત ઇતિહાસ રચી દીધો માઉન્ટ એવરેસ્ટ સર કરીને, અને તેમને પદ્મશ્રીથી અને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
1: સહિનાબેન, આપણે જો વાત કરી રહ્યા હોય મહિલા સશક્તિકરણની, તો વડોદરાના રજિયા શેખને બિલકુલ ન ભૂલી શકાય. વડોદરાની ભાલાફેંક ખેલાડી રજિયા શેખ એક અત્યંત પ્રતિભાશાળી એથ્લીટ છે. તેમણે જેવેલિન થ્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. વર્ષો સુધી તેમનો આ રેકોર્ડ કોઈ જ તોડી શક્યું ન હતો.
0: બેન, જ્યારે તમે એથ્લેટની વાત કરતા હોય તો આપણા પીટી ઉષાને કેમ ભૂલી શકીએ આપણે?
1: બિલકુલ ન ભૂલી શકાય.
0: બહેનો, પીટી ઉષા ભારતની દિગ્ગજ એથ્લીટ્સ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું છે તેમણે. બેનઝીરબેન, તેમને પૈયોલી એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1984માં ઓલિમ્પિક્સ ગેમ્સમાં 400 મીટરની હર્ડલ્સ ગેમમાં તેમણે 4થો ક્રમાંક પ્રાપ્ત કર્યો. પણ તેમાં એક ખાસ વાત નોંધવા જેવી છે બેનઝીરબેન, કે તેમને 0.01 સેકન્ડથી તેઓ ગોલ્ડ મેડલ લેવા માટે ચૂકી ગયા હતા. પરંતુ એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશીપમાં અનેક ગોલ્ડ મેડલ્સ તેમણે મેળવ્યા છે અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોશન કર્યું છે.
1: શહીનાબેન, હું વાત કરીશ હવે સરિતા ગાયકવાડની. ગુજરાતની આ પ્રતિભાશાળી એથ્લીટ છે. 2018માં એશિયન ગેમ્સમાં 4x400 મીટર રિલેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ જીત સાથે તેમણે ભારતને એથ્લેટિક્સમાં ગૌરવ અપાવ્યું હતું.
0: બેનઝીરબેન, આ તો વાત થઈ રમત જગતમાં ભારતનું નામ રોશન કરનાર મહિલાઓ વિશેની વાત. હવે વાત કરીશ વ્યવસાયિક ક્ષેત્રે, એટલે કે બિઝનેસ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર ઇન્દ્રા નુઈ વિશેની. બહેનો, વિશ્વવિખ્યાત ભારતીય મૂળની વ્યાપાર નેતા છે. તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા હાંસિલ કરી છે અને અનેક મહિલાઓ માટે કોર્પોરેટ ક્ષેત્રમાં તેઓ પ્રેરણા સ્ત્રોત બન્યા છે. બેનઝીરબેન, અત્યાર સુધી આપણે અનેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ વિશેની વાત તો કરી, પણ હવે વાત કરીશું ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ તેમજ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે. બહેનો, આ એવી મહિલાઓ છે જે સામાન્ય વર્ગમાંથી આવીને એક ઉચ્ચ સ્થાન મેળવી શકી છે અને સાથે સાથે ભારતનું શાસન પણ તેમણે કર્યું છે. બેનઝીરબેન, તમને ખબર છે કે જ્યારે આપણો દેશ આઝાદ નહોતો એ પહેલા પણ ભારતના પ્રથમ શાસક મહિલા નેતા કોણ હતા, યાદ આવ્યું તમને?
1: હા, બિલકુલ સાઈનાબેન, એ નામ કઈ રીતે ભૂલી શકાય.
0: તો તમે જ રજિયા સુલતાન વિશેની માહિતી આપશો?
1: બિલકુલ સાઈનાબેન. સાઈનાબેન, ભારતના ઇતિહાસમાં રજિયા સુલતાન એક શક્તિશાળી અને બહાદુર શાસિકા તરીકે જાણીતા છે. તેઓ દિલ્હી સલ્તનતના પ્રથમ અને એકમાત્ર મહિલા શાસિકા બન્યા હતા. 1236માં ગાદી પર બેસી અને ન્યાયપૂર્ણ અને દ્રઢ શાસન તેમણે આપ્યું હતું. તેમણે પુરુષ પ્રધાન સમાજમાં મહિલા તરીકે શાસન કરીને ઇતિહાસ રચી દીધો હતો અને તેમણે પ્રજાના હિતમાં અનેક નિર્ણયો લીધા હતા.
0: બેનઝીરબેન, આવી તો અનેક ક્ષેત્રમાં મહિલાઓએ યોગદાન આપ્યું છે. જો આપણે પ્રથમ મહિલા સ્પીકરની વાત કરીએ તો તે છે મીરા કુમાર, જેઓ ભારતના પ્રથમ રાજનેતા અને ભૂતપૂર્વ રાજદૂત પણ રહી ચૂક્યા છે, જેમણે ભારતીય રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ બેનઝીરબેન, આપણે વાત કરીએ પ્રથમ આઈપીએસ મહિલા કિરણ બેદી વિશેની, તો તેઓ પોતાના સૂઝબૂઝ અને

0: સફળ નિર્ણય માટે ખૂબ જ દેશભરમાં શું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમની એક નામના રહી છે. ત્યારબાદ તેમને રાજકારણમાં બી ઝંપલાવ્યું અને રાજકારણમાં પણ સારી એવી એમને નામના મેળવી છે.
1: આ તો આપણે વાત કરી સ્પોર્ટ્સ કે વ્યાપાર કે અન્ય ક્ષેત્રની, હું વાત કરીશ મનોરંજન અને ફિલ્મ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરનાર તથા વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરનાર વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયની, અથવા આપણે બીજું નામ પ્રિયંકા ચોપડાનું પણ ઉમેરી શકીએ, અને સુષ્મિતા સેનને પણ આપણે ન જ ભૂલી શકીએ.
0: બેનઝીરબેન, આ તો આજે આપણે વાત કરી રહ્યા છે આકાશવાણી એટ 90 યર્સ વિશેની, પરંતુ આ વાતો સાથે સાથે આપણે આપણી બહેનોને ગીતો પણ સંભળાવવાના હોય છે. તો ચાલો સંભળાવીએ બહેનોને
1: સુંદર મજાનું ગીત.

0: બેનઝીરબેન, સરસ મજાનું આપણે બહેનોને ગીત સંભળાવ્યું. હવે વાત કરીશ કે થોડા સમય પહેલા પાકિસ્તાન સામેના મિની યુદ્ધ જેવા ઓપરેશન સિંદુરમાં બહાદુર આર્મીનો ચહેરો બનેલા વડોદરાની દીકરી મહિલા સૈનિક કર્નલ સોફિયા કુરેશી વિશેની. બહેનો, ભારતીય સેનાની એક પ્રતિભાશાળી અને પ્રેરણાદાયી મહિલા અધિકારી સોફિયા કુરેશી છે. તેઓ ઇન્ડિયન આર્મીમાં ઓફિસર તરીકે સેવા આપે છે. બહેનો, સોફિયા કુરેશીએ સાબિત કર્યું છે કે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં ભલે તે સૈન્ય જેટલું પડકારજનક કેમ ન હોય સફળતા મેળવી શકે છે. સાઈનાબેન, હું વાત કરીશ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કે જેમણે વિશ્વકપ 2025 જીતીને વિશ્વમાં નારી શક્તિનો ડંકો વગાડ્યો છે. કેપ્ટન હરમિત કૌર અને અન્ય મહિલા ટીમની સભ્યોએ ભારતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું છે.
1: બેનઝીરબેન, એશિયા કપ અને ઓલિમ્પિક્સમાં મેડલ્સ મેળવનાર અનેક મહિલાઓ છે જેમણે ભારતનું નામ માત્ર દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ રોશન કર્યું છે.
0: સાહિનાબેન, આપણે જે વાત કરી બહેનો સાથે તેનો સિતાર માત્ર એટલો જ છે કે ભારતની મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે, દરેક ક્ષેત્રે તેમણે પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે.
1: બેનઝીરબેન, આ ઉપરાંત ઘણા એવા ક્ષેત્રો છે જેમાં મહિલાઓએ ભારત દેશનું નામ રોશન કર્યું હોય. આ સૌ મહિલાઓને આકાશવાણીએ સમયાંતરે તેમની સફળતાને બિરદાવી છે. દેશ પ્રત્યેના તેમના યોગદાનને કાર્યક્રમોમાં આમંત્રિત કરીને પ્રસારણ કર્યું છે અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે કે તેમને

0: દેશનું નામ રોશન કર્યું છે.
1: શાહિનાબેન, આપણે કલ્પના ચાવલાને કઈ રીતે ભૂલી શકીએ? કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962 રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. બાળપણથી જ તેમને ઉડાન અને અંતરિક્ષ પ્રત્યે ખૂબ જ રસ હતો. તેઓએ નાસામાં વૈજ્ઞાનિક તરીકે કામ શરૂ કર્યું. 1997 પહેલી વાર અંતરિક્ષ યાત્રા તેમણે કરી હતી. આ સાથે તેઓ અંતરિક્ષમાં જનારા પ્રથમ ભારતીય મૂળના મહિલા બન્યા હતા.
2: બહેનો, હું તમને એલા ભટ્ટ વિશે પણ ખાસ જણાવવા માંગીશ. એલા ભટ્ટ એવા અનસંગ હીરો છે કે જેમના કારણે અનેક મહિલાઓને રોજગારી મળી છે. એલા ભટ્ટનો જન્મ 1933 અમદાવાદમાં થયો હતો. તેઓ એક પ્રખ્યાત સામાજિક કાર્યકર અને મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે જીવનભર કાર્ય કરનાર મહિલા નેતા હતા. તેમણે 1972 સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા અસંગઠિત ક્ષેત્રે કામ કરતી ગરીબ મહિલાઓ, જેમ કે રિક્ષા ચલાવનાર, શાકભાજી વેચનાર કે મજૂર વર્ગ ને નાણાકીય સહાય, તાલીમ અને તેમના હકો માટે લડવા માટે એક યોગ્ય મંચ આપે છે. એલા ભટ્ટનું સૌથી મોટું યોગદાન એ છે કે તેમણે આર્થિક સ્વતંત્રતા એટલે કે મહિલા સશક્તિકરણનો વિચાર પ્રેક્ટિકલી રીતે સમાજમાં સાબિત કર્યો. સેવા દ્વારા લાખો મહિલાઓને રોજગાર અને આત્મવિશ્વાસ અપાવ્યો. તેમની વિચારધારા બહેનો ખૂબ જ સરળ હતી. મહિલા સ્વતંત્ર બનશે તો સમાજ સ્વતંત્ર બનશે. બહેનો, હજુ એક એવા અનસંગ મહિલા હીરો આનંદીબાઈ જોશીની હું વાત કરીશ. તેમને ભારતના પ્રથમ મહિલા ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે. 19મી સદીમાં જ્યારે મહિલાઓ માટે શિક્ષણ પણ મુશ્કેલ હતું ત્યારે તેમણે વિદેશ જઈને મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, જે તે સમયે ખૂબ મોટી વાત ગણાતી હતી. તેમણે અમેરિકામાંથી ડોક્ટરની ડિગ્રી મેળવી અને ભારતની મહિલાઓને આરોગ્ય સેવા મળે તે માટે માર્ગ મોકળો કર્યો. જોકે તેમનું જીવન બહુ જ ટૂંકું રહ્યું. માત્ર 21 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. છતાં બહેનો, તેમનું યોગદાન અદ્ભુત છે. બેન, હવે જયારે આપણે સશક્ત મહિલાઓની વાત કરી રહ્યા છે ત્યારે હું કમલા સોહોનીને પણ ન જ ભૂલી શકું. કમલા સોહોની ભારતની પ્રથમ મહિલા વૈજ્ઞાનિકો પૈકી એક છે, જેઓએ બાયોકેમિસ્ટ્રી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ પ્રથમ એવા ભારતીય મહિલા હતા કે જેમને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં સંશોધન કરવાની મંજૂરી મળી હતી, જે તે સમયમાં મહિલાઓ માટે ઘણું જ કપરું હતું. તેમણે પોષણ અને ખોરાક પર સંશોધન કર્યું. ખાસ કરીને ગરીબ લોકો માટે સસ્તું અને પોષણયુક્ત ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેના પર તેમણે વિશેષ કામ કર્યું હતું.
0: તો સાહિનાબેન, આટલી વાતચીત કર્યા બાદ બહેનોને હજુ એક સુંદર મજાનું ગીત સંભળાવીએ.

0: બેનઝીરબેન, આજે આપણે બહેનોને આકાશવાણી તેની પ્રસારણ સેવાના 90 વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે આજે આપણે મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં જે કારકિર્દી માટે પ્રસિદ્ધ છે તે વિશેની માહિતી આપી છે. બેનઝીરબેન, આશા રાખીએ છીએ કે આપણી બહેનોને આ માહિતી ખૂબ પસંદ આવી હશે
1: અને સાથે સાથે તમારો અવાજ અને તમારી પ્રસ્તુતિ પણ તેમને ગમી હશે. તો બહેનો, તમે તમારો પત્રરૂપી પ્રેમ જરૂરથી વર્ષાવજો અને તમને આ કાર્યક્રમ કેવો લાગ્યો તે પત્રના માધ્યમથી જરૂર જણાવજો. અમે તમારા પત્રોની રાહ જોઈશું. તો શાઇનાબેન, આટલી બધી વાતો કર્યા બાદ હવે બહેનોને આવજો કહેવું પડશે.
0: આવજો બેનઝીરબેન, આવજો બહેનો,
1: આવજો શાઇનાબેન, આવજો બહેનો.
2: આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં બે બેઠકોના 15 બુથ પર શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ બે કલાકમાં 16% વધુ મતદાન. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું. પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR દાખલ કરી. અને IPL ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં બે વિધાનસભા બેઠકોના 15 બુથ પર આજે ચાલી રહેલા પુનઃ મતદાનના પહેલા બે કલાકમાં 16% વધુ મતદાન થયું. બંને વિધાનસભા મતવિસ્તારોમાંથી કોઈ પણ ગેરરીતિના અહેવાલ નથી. મતગણતરી 4 મેના રોજ થશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
1: पश्चिम बंगाल के दो निर्वाचन क्षेत्रों के 15 बूथों पर आज सुबह 7 बजे से दोबारा मतदान शुरू हो गया है. इनमें से 11 बूथ पश्चिम मगराहाट में और 4 बूथ डायमंड हार्बर विधानसभा क्षेत्र में हैं. अनियमितताओं की रिपोर्ट मिलने के बाद चुनाव आयोग ने दोबारा मतदान का आदेश दिया है. इस बीच एक अन्य घटनाक्रम में सुप्रीम कोर्ट ने एक विशेष पीठ का गठन किया है जो तृणमूल कांग्रेस की उस अपील पर तत्काल सुनवाई करेगी जिसमें कलकत्ता हाई कोर्ट के उस आदेश को चुनौती दी गई है जिसमें मतगणना केंद्रों के कर्मचारियों को केवल केंद्र सरकार के कर्मचारियों तक ही सीमित कर दिया गया था. न्यायमूर्ति PS नरसिम्हा और न्यायमूर्ति जयमाल्य बागची की पीठ आज सुबह करीब 10:30 बजे इस मामले की सुनवाई करेगी. कोलकाता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं पूजा.
0: સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાની ના પાડી છે. ન્યાયાધીશ PS નરસિંહા અને જયમલ્યા બાગચીની બેન્ચે નિર્દેશ આપ્યો કે પંચની માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવે. આ નિર્ણય તૃણમૂલ કોંગ્રેસ માટે મોટો ફટકો છે જેણે આ પગલાંને પડકાર્યો હતો. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું હતું કે અધિકારીઓની પસંદગી ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં છે. તેમણે ઉમેર્યું હતું કે એજન્ટો અને નિરીક્ષકો દરેક મતગણતરી કેન્દ્ર પર પહેલાથી જ હાજર છે. કમિશનના વકીલે સ્પષ્ટતા કરી હતી કે રિટર્નિંગ અધિકારીઓ રાજ્ય સરકારના કર્મચારી છે અને અન્ય અધિકારીઓની નિમણૂક માટે જવાબદાર છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે CCTV ફૂટેજ સાચવવાનો આગ્રહ કર્યો હતો. પંચે અદાલતને જાણ કરી હતી કે આ ફૂટેજ 45 દિવસ સુધી સાચવવામાં આવશે. અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે ચૂંટણી પંચના પરિપત્રનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું છે. લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર સંજય જયસ્વાલને લોકસભાના 30 સભ્યો ધરાવતી અંદાજ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભાના ભાજપના સાંસદ બૈજયંત પાંડાને જાહેર ઉપક્રમ સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હશે. લોકસભાના કોંગ્રેસના સાંસદ KC વેણુગોપાલને જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હશે. લોકસભાના ભાજપના સાંસદ ફગ્ગનસિંહ કુલસ્તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં લોકસભાના 20 અને રાજ્યસભાના 10 સભ્યો હશે. સમિતિઓનો કાર્યકાળ આગામી વર્ષના 30 એપ્રિલ સુધી રહેશે. આગામી ચોમાસા પહેલા પૂરની આગાહી અંગે ચર્ચા કરવા માટે ભારત અને નેપાળ વચ્ચે આજે કાઠમંડુમાં એક બેઠક મળશે. ભારતીય પક્ષનું નેતૃત્વ બિહાર જળ સંસાધન વિભાગના મુખ્ય સચિવ સંતોષકુમાર માલ કરશે. આ બેઠક 30 એપ્રિલ અને 1 મેના રોજ કાઠમંડુમાં યોજાયેલી 2 દિવસીય ભારત નેપાળ સંયુક્ત સમિતિ ઓન કોસી અને ગંડક પ્રોજેક્ટની બેઠકના સમાપન બાદ યોજાશે. બેઠકમાં બંને પક્ષો પાણી વ્યવસ્થાપન અને માળખાગત સુવિધાઓ સંબંધિત અનેક મુખ્ય મુદ્દાઓ પર સંમત થયા હતા. નેપાળે પશ્ચિમ કોસી મુખ્ય નહેરના 35 કિલોમીટર લાંબા નેપાળી ભાગ તેમજ કોસી બેરેજ, ગંડક બેરેજ અને પશ્ચિમ મુખ્ય નહેરના કેટલાક ભાગોમાંથી અતિક્રમણ દૂર કરવા સંમતિ આપી છે. પશ્ચિમ કોસી મુખ્ય નહેરના પાડા પર ઇલેક્ટ્રિક થાંભલાઓને સ્થાનાંતરિત કરવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જળ સંસાધન વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર આ પગલાંથી કાર્યકારી પડકારો ઘટાડવા અને નહેર અને તેની ઉપનદીઓની જાળવણીમાં સુધારો થવાની અપેક્ષા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગનો હેતુ પૂર વ્યવસ્થાપન પ્રક્રિયાને મજબૂત બનાવવા અને ચોમાસા દરમિયાન વધુ સારી તૈયારી સુનિશ્ચિત કરવાનો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન EU આયાત થતી કાર અને ટ્રક પર 25% ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. આનાથી યુરોપ સાથે અમેરિકાના વેપાર તણાવમાં વધારો થયો છે. ટ્રમ્પે યુરોપિયન ઓટોમેકર્સને તેમનું ઉત્પાદન અમેરિકામાં સ્થાનાંતરિત કરવા વિનંતી કરી. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
2: अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने यूरोपीय संघ पर व्यापार समझौते का पालन न करने का आरोप लगाया है। उन्होंने यूरोप की वाहन निर्माता कंपनियों से अमेरिका में अपना उत्पादन स्थानांतरित करने का आग्रह किया। ये कदम यूरोपीय संघ और अमेरिका द्वारा ट्रंप के टर्नबेरी गोल्फ कोर्स में हुए समझौते के एक साल से भी कम समय के बाद उठाया गया है। इसके अंतर्गत अधिकांश यूरोपीय वस्तुओं पर 15% शुल्क निर्धारित किया गया था। यूरोपीय आयोग ने कहा कि वह अपने प्रतिबद्धताओं को पूरा कर रहा है और अमेरिका से स्पष्टीकरण मांग रहा है। आयोग ने कहा कि वह अपने हितों की रक्षा के लिए अपने विकल्प खुले रखेगा। समाचार कक्ष से मैं मुकेश कुमार बल।
0: आ समाचार आप आकाशवाणी परथी सांभळी रह्या छो। आ समाचारनो जीवन प्रसारण आप अमारी यूट्यूब चेनल AIR न्यूज गुजरात पर पण सांभळी शकशो। वधु समाचार माटे अमारी वेबसाइट newsonair.gov.in/gu अने अमारा एक्स हेन्डल AIR News_ABAD ने फॉलो करशो। गानाए डेटा गोपनीयताની ચિંતાઓને કારણે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત આરોગ્ય સમજૂતી કરારને નકારી કાઢ્યો છે। એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાના એક નવા કરારની માંગ કરી રહ્યું છે। ગાનાના ડેટા સંરક્ષણ આયોગના પ્રમુખ આર્નોલ્ડ કાવારાપુઓએ જણાવ્યું હતું કે આ દરખાસ્તથી અમેરિકી સંસ્થાઓને પૂરતા રક્ષણાત્મક પગલાં વિના સંવેદનશીલ આરોગ્ય ડેટાની વ્યાપક એક્સેસ મળી હોત। વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકા ગાના સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે, પરંતુ દ્વિપક્ષીય વાટાઘાટોની વિગતો જાહેર કરી નથી। समाचार एजेंसी CBS न्यूज अनुसार ट्रम्प वहीवटी तंत्र जर्मनीमांथी 5,000 अमेरिकन सैनिकों परत बोलावानी तैयारी करी रह्यु छे। आ पगलू ईरान संबंधित अमेरिकन लश्करी कार्यवाही ने लईने अमेरिका अने मुख्य यूरोपियन साथीओ वच्चे वधता तणाव तरीके जोवामां आवी रह्यु छे। अमेरिकाना संरक्षण विभागना अधिकारीओना जणाव्या अनुसार राष्ट्रपति डोनाल्ड ट्रम्प नाटो सहयोगी अने खास करीने जर्मनीनी भूमिकाथी नाखुश छे, जेना कारणे अमेरिकी संरक्षण विभाग जर्मनीमां तेना सैनिकोनी संख्यामां आंशिक घटाडो करवा योजना बनावी रह्यु छे। हालमां जर्मनीमां आश्रे 36,000 અમેરિકી સૈનિકો તૈનાત છે। આ સાથે અમેરિકા યુરોપિયન કમાન્ડ, અમેરિકા આફ્રિકા કમાન્ડ અને રામસ્ટીન એરબેઝ જેવા મહત્વપૂર્ણ સ્થાપનોનું સંચાલન કરી રહ્યું છે। પંજાબ પોલીસે રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીન પાત્ર કલમો હેઠળ FIR દાખલ કરી છે। પાઠક તાજેતરમાં આમ આદમી પાર્ટીના 6 અન્ય રાજ્યસભા સાંસદો સાથે ભાજપમાં જોડાયા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના 2 અલગ અલગ જિલ્લાઓમાં 2 FIR દાખલ કરવામાં આવી છે। જિલ્લાઓના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી। IPL ક્રિકેટમાં આજે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે। મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। દરમિયાન ગઈકાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું। 226 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 226 રન કર્યા હતા। દિલ્હી કેપિટલ્સ માટે KL રાહુલે 40 બોલમાં 75 રન કર્યા, જ્યારે પથુમ નિશાંકાએ 33 બોલમાં 62 રન બનાવ્યા। જમ્મુ અને કાશ્મીર ખીણ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આજે સત્તાવાર રીતે પ્રારંભ થયો। ટ્રેન સવારે 6:20 કલાકે જમ્મુથી રવાના થઈ। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 30 એપ્રિલે ટ્રેનને લીલી ઝંડી આપીને આ સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું। તેમણે તેને જમ્મુ અને કાશ્મીર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી। વંદે એક્સપ્રેસ મુસાફરી જમ્મુ અને શ્રીનગર વચ્ચે કનેક્ટિવિટીને મજબૂત બનાવશે તેવી સંભાવના છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પશ્ચિમ બંગાળમાં 2 બેઠકોના 15 બૂથ પર શાંતિપૂર્ણ માહોલમાં પુનઃ મતદાન ચાલી રહ્યું છે। પ્રથમ 2 કલાકમાં 16%થી વધુ મતદાન। સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચના મતગણતરી નિરીક્ષકો તરીકે ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂક કરવાના નિર્ણયમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષ 2026-27 માટે 4 સંસદીય સમિતિઓનું પુનર્ગઠન કર્યું। પંજાબ પોલીસે રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR દાખલ કરી। અને IPL ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. રાજ્યના પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આવનાર ભવિષ્ય માટે ટકાઉ ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂક્યો છે. સુરતની ઓરા યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ગુજરાત સર્ક્યુલર ઇકોનોમી એટલે કે ચક્રાકાર અર્થતંત્ર પરના એક ચર્ચા સત્રને સંબોધતા શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે વર્ષ 2050 સુધીમાં દેશમાં સર્ક્યુલર ઇકોનોમીનો વ્યાપ 2 ટ્રિલિયન ડોલર સુધી વધવાનો છે અને આ ક્ષેત્રે વ્યાપક તકો છે. શ્રી મોઢવાડિયાએ ઉદ્યોગોને આ તકોનો લાભ લઈ પર્યાવરણને અનુલક્ષીને વિકાસ મોડેલ બનાવવા અનુરોધ કર્યો છે.
1: અત્યારે ભારતની ઇકોનોમી 4.15 ટ્રિલિયન ડોલર ની છે ટોટલ ઇકોનોમી. એને બદલે આ એક જ સાઈઝ, એક જ સર્ક્યુલર ઇકોનોમી ની સાઈઝ છે 2 ટ્રિલિયન ડોલર ની થવાની છે. અને કરવી હશે તો આપણે પોલિસી, ટેકનોલોજી, ફાઇનાન્સ, પોલિટિકલ બિલ પણ છે. આપણે પોલિસી આપણે જરૂર હશે ત્યાં ઇમ્પ્રુવ કરીશું. આપણા જે એન્ટરપ્રિનર છે એ પણ નવી ટેકનોલોજી લઈ આવી શકે એવી ક્ષમતાઓ આપણે બધાની પાસે પડે.
0: અત્રે ઉલ્લેખનીય છે કે ચક્રાકાર અર્થતંત્ર એ ઉત્પાદન અને વપરાશનું એવું મોડેલ છે જેમાં સંસાધનોને શક્ય તેટલા લાંબા સમય સુધી વાપરીને, રિપેર કરીને, પુનઃ ઉપયોગ કરીને અને રિસાયકલ કરીને કચરો ન્યૂનતમ કરવામાં આવે છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્મા પેઢીઓ પરના દરોડામાં અંદાજે 1 કરોડ 21 લાખ રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે તેમ આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું. શ્રી પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. તેમણે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજીને નકલી દવાઓનું ખરીદ વેચાણ કરતી પેઢીઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ઉત્પાદન એકમો, રેસ્ટોરન્ટ, ઢાબા અને હોકર્સ સહિત કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આ તપાસ દરમિયાન અંદાજીત 1,83,240 રૂપિયાના મૂલ્યનો આશરે 1,018 કિલોગ્રામ શંકાસ્પદ પનીર એનાલોગનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે 270 એકમોને તંત્ર નોટિસ પાઠવવામાં આવી છે અને 118 શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે. રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પણ નિયમોનો ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમે 10 જેટલા બાળ લગ્નોને અટકાવ્યા છે. લગ્ન સીઝન શરૂ થતાં અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે વિશેષ ઝુંબેશો શરૂ કરવામાં આવી છે. આ અંગે અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહાલાએ વધુ માહિતી આપી.
2: અરવલ્લી જિલ્લામાં 8 તાલુકાઓમાં ટીમ બનાવવામાં આવેલી, પોલીસ સાથે સંકલન કરી બાળ લગ્ન અંગેની કોઈ ફરિયાદ મળે તો તેની તાત્કાલિક અટકાયત માટેની કામગીરી કરવામાં આવે છે. જે સમૂહ લગ્ન થતા હોય તે સમૂહ લગ્નમાં જોડાયેલા જોડકાની વરવધુની ઉંમરની પણ ખરાઈ કરવા માટે તેઓ સાથે કામગીરી કરવામાં આવે છે. અરવલ્લી જિલ્લાની અંદર કુલ 10 બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે. તેઓને બાળ લગ્ન અધિનિયમ અંગેની માહિતી આપવામાં આવી છે. જ્યાં સુધી એ વરવધુની ઉંમર ના થાય ત્યાં સુધી લગ્ન ન કરવા માટે એમને નોટિસ પાઠવવાની કામગીરી કરવામાં આવી છે.
0: ગુજરાતમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ મહાનગરપાલિકાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદ માટે નામ નક્કી કરવા માટે પાર્ટી દ્વારા મહત્વની બેઠક યોજાશે. ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 6, 7 અને 8 મેના રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે યોજાશે, જેમાં 15 મહાનગરપાલિકાના મહત્વના હોદ્દેદારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિના ચેરમેનના નામોને લઈને પણ ચર્ચા થશે. પ્રદેશના નિરીક્ષકોની ટીમો દ્વારા સેન્સ પ્રક્રિયા અંતર્ગત વિવિધ પદ માટે યોગ્ય ઉમેદવારોના નામ એકત્રિત કરીને ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર 10 મે પહેલા તમામ જગ્યાએ હોદ્દેદારો પોતાનો ચાર્જ સંભાળી લેશે તેવી તૈયારીઓ ચાલી રહી છે. નિવૃત્ત પેન્શનધારકોએ દર વર્ષે કરાવવી પડતી હયાતી ચકાસણી જીવન પ્રમાણપત્ર માટે હવે બેંક ટ્રેઝરી કે સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા નહીં પડે. સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે કરાર

મુજબ 1 મે થી 31 જુલાઈ દરમિયાન પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો ઘેર બેઠા જ નિઃશુલ્ક ડિજીટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ અને નાણાં સચિવ સંદીપકુમારની ઉપસ્થિતિમાં આ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ એટલે કે બાંધકામ શ્રમયોગીઓ તથા અનુસૂચિત જાતિ સિવાયના શ્રમયોગીના મૃત્યુના દુઃખદ સમયે તેમના પરિવારને અંત્યેષ્ટિ ક્રિયા માટે આર્થિક સહાય રૂપે મરણોત્તરક્રિય અંત્યેષ્ટિ સહાય યોજના વર્ષ 2011 થી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 2025-26માં સૌથી વધુ 7145 વારસદારોને કુલ 7.14 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. આમાં યોજના અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં કુલ 26,657 વારસદારોને 13,73,00,000 રૂપિયાથી વધુની સહાય આપીને શ્રમયોગીઓના પરિવારની દુઃખદ ઘડીએ સરકાર તેમની પડખે ઉભી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABED ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હેમાંગ પટણી. રાજ્યની સાથે કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી શાંતિભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લામાં 56% જેટલું મતદાન નોંધાયા બાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની 422 પૈકી 342 બેઠક મેળવી ભાજપે ફરી સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. વિપક્ષના પ્રદર્શનમાં સુધાર છતાં સત્તાસ્થાન તેમનાથી દૂર રહ્યું હતું. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ ગીતના લોન્ચિંગ સાથે મતદાર જાગૃતિ રેલી સહિતના આયોજન કરાયા હતા. આ તરફ સમુદ્રી વ્યાપારમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દીનદયાલ પોર્ટને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવ્યું છે. હરિત ઉર્જા ક્ષેત્રે પોર્ટ દ્વારા વિવિધ પગલાં ઝડપભેર લેવાયા અને તેના ભાગરૂપે હરિત ઉર્જા ક્ષેત્રે વધુ એક નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સમુદ્રી ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જન અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અત્યાધુનિક સંસાધન અને કાર્યક્ષમ વ્યૂહરચનાને આગળ ધપાવાઈ છે. દીનદયાળ પોર્ટ અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન ક્લીન ટ્રાન્સપોર્ટેશન ઇન્ડિયા વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આઈસીસીટી એક સ્વતંત્ર બિનલાભકારી સંસ્થા છે અને ભારત સહિત વૈશ્વિક સ્તરે કામ કરે છે. જાહેર આરોગ્યને લાભ આપવા અને આબોહવા પરિવર્તનને ઘટાડવા માટે પરિવહન ક્ષેત્રની પર્યાવરણીય કામગીરી અને ઉર્જા કાર્યક્ષમતાને સુધારો કરવાની દિશામાં સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પહેલા કચ્છમાં ભારતીય સેનાએ પોતાની શક્તિ, તૈયારીઓ અને આધુનિક યુદ્ધ ક્ષમતાનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. એર ડિફેન્સ રેજીમેન્ટ દ્વારા L-70 એર ડિફેન્સ ગન અને ડ્રોન ટેકનોલોજીના પ્રદર્શન સાથે દુશ્મનના સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવાની ક્ષમતા પણ રજૂ કરાઈ હતી. ડ્રોન ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે સેનાએ દેખરેખ, લક્ષ્ય ઓળખ અને જે તે સમયની ગુપ્ત માહિતી એકત્રિત કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવી હતી. તો કપરા સમયે આ સરહદી જિલ્લાના આંસુ લોચનાર મણિનગર ગાદી સંસ્થાન દ્વારા ભુજ ખાતે શિખરબદ્ધ નૂતન મંદિર નિર્માણની જાહેરાત કરી નૂતન ઇતિહાસ આલેખવાનું મંગળાચરણ કર્યું હતું. આચાર્ય જીતેન્દ્રીય પ્રિયદાસજી મહારાજની પ્રેરણાથી દાનની ગંગા વહી હતી. દરબારગઢ ખાતે કચ્છનું મુખ્ય સ્થાનક ધરાવતા મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભુજ શહેરના હાર્દસમા વિસ્તારમાં ભૂમિ ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હતી. તે સાથે આચાર્ય મહારાજ જીતેન્દ્રીય પ્રિયદાસજી મહારાજની પ્રેરણા આશીર્વાદથી દેશ વિદેશના દાતાઓએ મંગળવારે સાંધ્યસભામાં કરોડોના દાનની ગંગા ભગીરથની જેમ ઉતારી દેતા હરિભક્તોમાં હરખોલ્લાસ વ્યાપ્યો હતો. સરકારી પોલિટેકનિક ભુજના માઇનિંગ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા માઇનિંગ એન્જિનિયર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા સ્ટુડન્ટ ચેપ્ટર હેઠળ કરંટ ઇન્ડસ્ટ્રીયલ ઇસ્યુ એન્ડ ફ્યુચર ટ્રેન્ડ્સ ઇન માઇનિંગ એન્જિનિયરિંગ વિષય પર ટેકનિકલ સિમ્પોઝિયમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 87 પ્રતિભાગીએ ભાગ લીધો હતો. કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા 1/4/2005 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે થયેલા ઠરાવ મુજબ કચ્છના અનુદાનિત શાળાના કુલ 169 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવ્યા હતા, જેના આદેશ વિતરણનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે યોજાયો હતો.
કચેરી દ્વારા લાભને પાત્ર તમામ શિક્ષકની દરખાસ્ત વડી કચેરી ગાંધીનગર ખાતે કરાઈ હતી, જેમાં

થી 169 જેટલા અનુદાનિત શાળાના ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષકોના આદેશ થઈને આવતા આદેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું સોલી કાપડીએ ગાયેલી પ્રેમશંકર ભટ્ટની રચનાથી.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે, સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ બીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ

0: छाया गीत का शेष भाग आप सुनेंगे संतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: संगीत सरिता में शुरू हो रही है नई श्रृंखला महिला रचनाकारों की बंदिशें।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધ

0: सरिता में शुरू हो रही है नई श्रृंखला महिला रचनाकारों की बंदिशें।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: શ્રોતા મિત્રો, સાંભળીએ હીટવેવ સાવચેતી સંદેશ. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને ગરમીથી બચવા સૂચનો. શું કરવું? તરસ ન હોય તો પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તાજો અને હળવો ખોરાક લો. શું ન કરવું? બપોરે 12-4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. અસ્વસ્થતા જણાય તો તુરંત નજીકના દવાખાનાનો સંપર્ક કરો.

0: ચીની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે શાસ્ત્રીય સંગીતમાં કુમાર ગાંધર્વનું ગાયન, રાગ દુર્ગા

શ્રોતા મિત્રો, આ સાથે જ શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આપે સાંભળ્યું કુમાર ગંધર્વનું ગાયન, રાગ હતું દુર્ગા તરાના.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શ્રોતા મિત્રો, જણાવીએ આપને આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. 6:30 યુવવાણીમાં શ્રેણી નોલેજ .com અંતર્ગત પ્રશ્નો અને જવાબો. રાજકોટ કેન્દ્રનું યોગદાન નિર્માણ સુધીર દત્તા. 7:22 ગામનો ચોરો, ખેતીમાં ઉર્જા બચત.

દિવસે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના ખેડૂત ભીખુભાઈ કુકડિયા સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા. ફિલ્મી ગીતોની સરગમ સારેગામાં 8 વાગ્યે. શ્રોતા મિત્રો, માણસો આપ શબ્દ રાત પર ફિલ્માવેલા ગીતો. 9:15 ગીત અને ગઝલ. 9:30 દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત સાહિત્ય ભારતી. આ હતા અમારા આજના શેષ કાર્યક્રમો.

જણાવીએ આપને, આવતીકાલે એટલે કે તારીખ 3 મે 2026 રવિવારની સવારે 6:10 ભક્તિમય સંગીત અર્ચના, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, કૃષિ માહિતીમાં 6:45 ઉસ્માન ગની શેરસિયાની રજૂઆત, વિષય જમીનની તૈયારી અને પૃથ્થકરણ ભાગ બીજો, 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, શાસ્ત્રીય સંગીતમાં 7:30 ગજેન્દ્ર બક્ષીનું ગાયન રાગ નટભૈરવ, પર્યાવરણ વિષયક 5 મિનિટ 7:55 કેક્ટસ વિશે જાણવા જેવું રજૂ કરશે પ્રકાશ ચૈતન્ય સ્વામી, 8:30 કાર્યક્રમ નિરખને ગગનમાં કલાકાર પરબત ભીખન રાણાવિયા, ચિત્રપટ સંગીત મનોરંજનમાં 9:15 અભિનેત્રી નરગીસ દત્તની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ ગીતો, 10 વાગ્યે મધુરમ સંગીત ક્લાસના બાળકો દ્વારા પ્રસ્તુત વિવિધ કૃતિઓ માણશો આપ કાર્યક્રમ બાલસભામાં, નિર્માણ અટલ શર્મા, 10:30 લોકસંગીત કલાકાર વિનોદ પટેલ. શ્રોતા મિત્રો, આવતીકાલે બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં 12:30 કાર્યક્રમ સહિયરમાં રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે. સાડી વેચાણ દ્વારા આર્થિક સ્વાવલંબન આ વિશે દિવ્યાબેન ડોબરિયાની મુલાકાત, નિર્માણ અટલ શર્મા. આવતીકાલે સાંધ્યકાલીન સભામાં 6 વાગ્યે સુગમ સંગીતમાં જૂની રંગભૂમિના ગીતો, 6:30 યુવવાણીમાં સિનેમા સફર, અભિનેતા બલરાજ સહાની પર વિશેષ કાર્યક્રમ રાજકોટ કેન્દ્રનું પ્રદાન, નિર્માણ સુધીર દત્તા, ગામનો ચોરો 7:22 કથાના માધ્યમથી પર્યાવરણ અને પ્રકૃતિનો સંદેશ ફેલાવતા ગોંડલ તાલુકાના રાણસિકી ગામના શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ સાથેની મુલાકાત, નિર્માણ અટલ શર્મા, 8 વાગ્યે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, દિલ્હી કેન્દ્રથી સ્પોટલાઇટ પ્રસારિત કરીશું 9:15, વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર અને કેન્દ્રિત રહેશે અભિનેત્રી નરગીસ પર, 10 વાગ્યે છાયાગીત અને 10:30 ઢલતી જાહેરાત. શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો.

0: નહીં ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: સંસ્કૃતના સમાચાર દિલ્હી કેન્દ્રથી થોડી જ વારમાં.
3: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્. પ્રવાચકઃ જતિન શર્મા. આદૌ મુખ્ય વાર્તાઃ. પશ્ચિમ બંગાળસ્ય દ્વયોઃ વિધાનસભા ક્ષેત્રયોઃ પંચદશ મતદાન કેન્દ્રેષુ પુનર્મતદાને અપરાહ્ન ત્રિવાદન પર્યંતં દ્વિસપ્તતિ પ્રતિશતતઃ અધિકં મતદાનં સમંકિતમ્. निर्वाचनायोगेन पश्चिम बंगाल राज्य सुरक्षायाः सुदृढीकरणाय सहैव मतगणना केन्द्राणां परितः शान्ति व्यवस्थायाः पर्यवेक्षणाय 65-100 मतगणना निरीक्षकाः 77 आरक्षक निरीक्षकाश्च नियोजिताः. छत्तीसगढ़ राज्य कांकेर नारायणपुर जनपद सीम्नी आईईडी विस्फोटने सुरक्षाबलस्य त्रयः कर्मचारिणः वीरगतिम् अवाप्नुवन् एकश्च व्रणितो जातः. आईपीएल क्रिकेट स्पर्धायां अद्य सायं चेन्नई सुपर किंग्स दलं तथा मुंबई इंडियंस दलं

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા

સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, ઉનાળાની ઋતુ પૂર બહારમાં ખીલી છે, તેની સાથે જ આપણે અસાધારણ તાપમાન એટલે કે હીટવેવનો સામનો કરી રહ્યા છીએ. ત્યારે મનમાં સહજ પ્રશ્ન થાય કે આ હીટવેવ એટલે શું અને આ આકરા તાપમાં આપણે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તો ચાલો જાણીએ હીટવેવ વિશેની સચોટ માહિતી અને બચાવના ઉપાયો. હીટવેવ એટલે કે લૂ અથવા ગરમીનું મોજું એ આજના સમયની એક ગંભીર પર્યાવરણીય સમસ્યા છે. હીટવેવ એ અસામાન્ય રીતે ઊંચા તાપમાનની એવી સ્થિતિ છે જે સતત કેટલાક દિવસો સુધી જળવાઈ રહે છે. જ્યારે કોઈ વિસ્તારનું મહત્તમ તાપમાન તેના સામાન્ય સરેરાશ તાપમાન કરતા નોંધપાત્ર રીતે વધી જાય ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ મુજબ જો મેદાની વિસ્તારોમાં તાપમાન 40 સેલ્સિયસથી વધુ અને પહાડી વિસ્તારોમાં 30 સેલ્સિયસથી વધુ પહોંચે તો તેને હીટવેવની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જો તાપમાન સામાન્ય કરતા 4.5 સેલ્સિયસથી 6.4 સેલ્સિયસ જેટલું વધારે હોય તો તે હીટવેવ અને જો 6.4 સેલ્સિયસથી પણ વધુ હોય તો તેને સિવિયર એટલે કે અતિ ગંભીર હીટવેવ ગણવામાં આવે છે. સરકાર અને હવામાન વિભાગ દ્વારા હીટવેવ જાહેર કરવાનું મુખ્ય કારણ જાહેર સ્વાસ્થ્યની રક્ષા કરવાનું છે. હીટવેવ દરમિયાન શરીરનું તાપમાન નિયંત્રિત રાખવા માટે સૌથી મહત્વનો ઉપાય હાઇડ્રેશન છે. ગરમીમાં પરસેવા વાટે શરીરનું પાણી અને ક્ષાર સતત બહાર નીકળતા હોવાથી ડિહાઇડ્રેશનનો ખતરો વધી જાય છે. આથી તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન ઓછામાં ઓછા 3-4 લીટર પાણી પીવું જોઈએ. સાદા પાણી ઉપરાંત છાશ, નાળિયેર પાણી, લીંબુ શરબત અને ઘરે બનાવેલા તાજા ફળોના રસ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવી રાખે છે. ઉનાળાની આકરી ગરમીમાં આપણા આહારની પસંદગી પણ રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે. આ સમયે પચવામાં ભારે તેલવાળો અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પાચન પ્રક્રિયા દરમિયાન શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. તેના બદલે કાકડી, તરબૂચ, સંતરા અને દ્રાક્ષ જેવા પાણીથી ભરપૂર ફળોનો સમાવેશ કરવો જોઈએ. બપોરના સમયે જ્યારે સૂર્યનો તાપ સૌથી વધુ હોય એટલે કે સામાન્ય રીતે 12-4 વાગ્યા સુધીના સમયગાળામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને શારીરિક શ્રમવાળા કાર્યો વહેલી સવારે અથવા મોડી સાંજે કરવા જોઈએ. હીટવેવ દરમિયાન આછા રંગના સુતરાઉ અને ઢીલા વસ્ત્રો પહેરવા જોઈએ જેથી હવા સરળતાથી અવરજવર કરી શકે અને પરસેવો જલ્દી સુકાય. જો અનિવાર્ય સંજોગોમાં બપોરે બહાર જવું પડે તો હંમેશા માથું ટોપીથી ઢાંકવું, આંખોના રક્ષણ માટે સનગ્લાસનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. હીટવેવ સામેનો જંગ માત્ર વ્યક્તિગત નથી પણ સામાજિક છે. જો કોઈને હીટ સ્ટ્રોકના લક્ષણો જેવા કે ચક્કર આવવા કે ઉલટી થવી જેવું દેખાય તો તુરંત જ તેમને ઠંડી જગ્યાએ ખસેડી માથા પર ઠંડા પાણીના પોતા મૂકી તબીબી સારવાર લેવી જોઈએ. પક્ષીઓ માટે અગાસી પર પાણીના કુંડા મૂકવા અને રખડતા પ્રાણીઓને છાયણો મળે તેવી વ્યવસ્થા કરવી એ આપણી માનવીય ફરજ છે. લાંબા ગાળે વધુ વૃક્ષારોપણ, પ્રદૂષણમાં ઘટાડો અને કુદરતી સંસાધનોનું જતન જ આપણને આ આકરી લૂ અને વધતા તાપમાનથી બચાવી શકશે. જો આપણે અત્યારે જાગૃત થઈશું તો જ આવનારી પેઢીને એક સુરક્ષિત વાતાવરણ આપી શકીશું. યુવા મિત્રો, વનસ્પતિ જગતમાં ઘણા સૌથી મોટા અને ઘણા સૌથી નાના વૃક્ષો જાણીતા છે, પરંતુ નીલગીરીનું વૃક્ષ અજાયબીથી ભરેલું છે. શું તમે જાણો છો કે નીલગીરીનું વૃક્ષ દાવાનળમાં પણ બચી જાય છે? આવું કેમ? ચાલો તેની માહિતી પ્રાપ્ત કરીએ. નીલગીરી એ વનસ્પતિ જગતનું એક એવું અજાયબ વૃક્ષ છે જે પોતાની ઊંચાઈ અને વિવિધતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાનું વતની હોવા છતાં આજે વિશ્વભરમાં તેની 700થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ફૂલ ધરાવતા વૃક્ષોમાં સૌથી ઊંચું છે.
જેની ઊંચાઈ 92 મીટર કે તેથી

પણ હોઈ શકે છે. તેના પાન ગોળાકાર હોય છે અને તેમાં કુદરતી રીતે તેલ રહેલું હોય છે, જે શરદી, ઉધરસ અને સાંધાના દુખાવા જેવી બીમારીઓમાં રામબાણ ઇલાજ માનવામાં આવે છે. આ તેલની તીવ્ર સુગંધ નીલગીરીના જંગલોમાં એક અલગ જ તાજગીનો અહેસાસ કરાવે છે. નીલગીરીના વૃક્ષો અને આગ વચ્ચેનો સંબંધ વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ જ રોમાંચક છે. સામાન્ય રીતે જંગલની આગ વનસ્પતિનો નાશ કરે છે, પરંતુ નીલગીરી માટે આગ તેના વંશવેલાને વિસ્તારવાનું માધ્યમ બને છે. નીલગીરીના વૃક્ષો એ લાખો વર્ષોમાં દાવાનળ સામે લડવા માટેની એક અનોખી શારીરિક સંરચના વિકસાવી છે. તેની સૌથી મોટી તાકાત તેની જાડી અને પડવાળી છાલ છે, જે ગરમી સામે થર્મલ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે. જ્યારે જંગલમાં આગ લાગે છે અને તાપમાન 800 સેલ્સિયસ થી 1000 સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, ત્યારે આ છાલ અંદરના નાજુક કોષો અને પેશીઓને બચાવી લે છે. રસપ્રદ વાત તો એ છે કે નીલગીરીના પાંદડામાં રહેલું તેલ અત્યંત જ્વલનશીલ હોય છે. જ્યારે ભીષણ આગમાં નીલગીરીના તમામ પાંદડા અને નાની નાની ડાળીઓ બળીને ખાક થઈ જાય છે, ત્યારે પણ તે મરતું નથી. તેના થડની અંદરની છાલની નીચે એપિક્રોમિક બર્ડ્સ નામની સુષુપ્ત કડીઓ છુપાયેલી હોય છે. સામાન્ય સંજોગોમાં આ કડીઓ વિકસતી નથી, પરંતુ જેવી આગ લાગે અને વૃક્ષોના હોર્મોન્સમાં ફેરફાર થાય કે તુરંત જ આ કડીઓ સક્રિય થઈ જાય છે. આગ ઓલવાયાના થોડા જ અઠવાડિયામાં જ્યારે આખું જંગલ હજુ કાળું અને નિર્જીવ હોય છે, ત્યારે નીલગીરીના બળેલા કાળા થડમાંથી લીલીછમ કૂંપણો ફૂટવા લાગે છે. આ પ્રક્રિયાના કારણે તેને કુદરતનું ફિનિક્સ પક્ષી કહેવામાં આવે છે. ફિનિક્સ પક્ષી સામાન્ય રીતે પોતાની જ રાખમાંથી બેઠું થાય છે, એ જ રીતે આ નીલગીરીનું વૃક્ષ પણ પોતાની રાખમાંથી જ નવો જન્મ ધારણ કરે છે. અન્ય વનસ્પતિઓ રાખ થઈ જાય છે, ત્યારે નીલગીરી પોતાની વિશેષ ગાંઠો અને અગ્નિરોધક થડના કારણે રાખમાંથી ફરી બેઠું થાય છે. નીલગીરી એ માત્ર એક સામાન્ય વૃક્ષ નથી, પણ સંઘર્ષ અને અનુકૂલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ છે. તે આપણને શીખવે છે કે વિનાશમાં પણ સર્જનના બીજ છુપાયેલા હોઈ શકે છે. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ધૂમ 2 નું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે વિશાલ દદલાની અને ડોમિનિક સેરોજે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ આગળ વધારીએ. પતંગિયાનું નામ પડતા જ આપણી નજર સામે રંગબેરંગી અને કોમળ પાંખો વાળા જીવો તરી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કુદરતે આ માસૂમ દેખાતા જીવોને પણ આત્મરક્ષણ માટે ઝેરી બનાવ્યા છે? તો શું છે કુદરતની આ રચના? ચાલો તેના વિશે જાણીએ. સામાન્ય રીતે પતંગિયા ફૂલોનો રસ ચૂસે છે, પરંતુ કેટલીક પ્રજાતિઓ એવી ઝેરી વનસ્પતિઓ પર નિર્ભર હોય છે જે તેમને અત્યંત જોખમી બનાવે છે. ક્વીન એલેક્ઝેન્ડ્રા બર્ડવિંગ નામનું પતંગિયું આ બાબતનું સૌથી મોટું ઉદાહરણ છે. તે દુનિયાનું સૌથી મોટું પતંગિયું જ નથી, પરંતુ તેના શરીરમાં રહેલું ઝેર તેને શિકારીઓથી બચવામાં પણ મદદરૂપ થાય છે. ઈસવીસન 1844માં તેને બ્રિટનના મહારાણીના નામ ઉપરથી આ નામ પ્રાપ્ત થયું છે, જે તેને ક્વીન એલેક્ઝેન્ડ્રા બર્ડવિંગ તરીકે ઓળખવામાં આવે છે. પણ સામાન્ય રીતે લોકો તેને બર્ડવિંગના નામથી જ સંબોધે છે. બર્ડવિંગની વિશેષતા જ તેની ખરી ઓળખ છે. તેની પાંખોનો ફેલાવો લગભગ 1 ફૂટ જેટલો હોય છે. તેના કારણે તે ઉડતું હોય ત્યારે દૂરથી કોઈ પક્ષી જેવું ભાસે છે. બર્ડવિંગની પાંખો પર લીલા અને કથ્થાઈ રંગની સુંદર ભાત જોવા મળે છે, જે જંગલના વાતાવરણમાં તેને ભળી જવામાં મદદ કરે છે. નર પતંગિયા માદા કરતા કદમાં નાના હોય છે, પરંતુ તેમના રંગો વધુ તેજસ્વી અને આકર્ષક હોય છે, જે પ્રજનન કાળ દરમિયાન માદાને આકર્ષવામાં મદદરૂપ બને છે. બર્ડવિંગમાં ઝેર આવવાનું મુખ્ય કારણ તેનો ખોરાક છે. બર્ડવિંગ જેવી પ્રજાતિઓ એવી વનસ્પતિના ફૂલો અને પાંદડાઓનો ઉપયોગ કરે છે જેમાં કુદરતી રીતે જ ઝેરી રસાયણો હોય છે. જ્યારે તેની ઈયળ આ ઝેરી છોડને આરોગે છે ત્યારે તે ઝેર તેના શરીરમાં જમા થાય છે. રસપ્રદ વાત એ છે કે આ ઝેર પતંગિયાને નુકસાન નથી કરતું, પરંતુ જો કોઈ પક્ષી કે અન્ય પ્રાણી આ પતંગિયાને આરોગવાનો પ્રયત્ન કરે તો તે ઝેર શિકારી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ કારણે પક્ષીઓ માટે આ મોટા દેખાતા પતંગિયાઓથી દૂર રહેવું જ વધુ યોગ્ય છે. આ બર્ડવિંગનું જીવનચક્ર પણ તેટલું જ રોમાંચક છે. અન્ય સામાન્ય પતંગિયાની જેમ તે પણ ઈંડામાંથી ઈયળ અને પછી કોશેટો બનવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે. પરંતુ તેની વિશેષતા એ છે કે તેનો કોશેટો આપણા હાથના અંગૂઠા જેવો મોટો અને મજબૂત હોય છે. આ અવ્યવસ્થા દરમિયાન તે પોતાની અંદર એક અદ્ભુત પરિવર્તન લઈ આવે છે. તેની જીભ એક લાંબી ભૂંગળી જેવી હોય છે, જેનો ઉપયોગ તે ઊંડા ફૂલોમાંથી રસ ખેંચવા માટે કરે છે. આ કુદરતી રચના તેને અન્ય જીવો કરતાં અલગ અને વધુ સક્ષમ બનાવે છે. બર્ડવિંગ આજે વિશ્વના સૌથી દુર્લભ જીવોમાંનું એક છે. જંગલોનો વિનાશ અને ગેરકાયદેસર શિકારના કારણે આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. બર્ડવિંગ માત્ર અમુક મર્યાદિત વિસ્તારોમાં જ જોવા મળે છે. વૈજ્ઞાનિકો માને છે કે આ પતંગિયા માત્ર ઝેરી જ નથી, પરંતુ પર્યાવરણના સંતુલન માટે પણ અત્યંત મહત્વના છે. બર્ડવિંગ પરાગ સંચયનમાં મદદ કરે છે અને અનેક છોડોના જીવનચક્રમાં યોગદાન આપે છે. ઝેરી હોવા છતાં તેઓ માનવ માટે સામાન્ય રીતે હાનિકારક નથી, કારણ કે તે હુમલા કરતું નથી. આથી પતંગિયાઓ પ્રકૃતિના અદ્ભુત અને વૈવિધ્યસભર સર્જનનું એક સુંદર ઉદાહરણ છે, જેમાં સૌંદર્ય અને રક્ષણ બંનેનો અનોખો સમન્વય જોવા મળે છે. યુવા મિત્રો, આપણે બ્રહ્માંડ વિશે તો અનેક વખત ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુ, પછી તે પથ્થર હોય, વહેતું પાણી હોય, આપણે પોતે હોય કે બ્રહ્માંડ હોય, તે કઈ રીતે બને છે? ચાલો જાણીએ કે બ્રહ્માંડ એ કેટલા તત્વોથી બનેલું છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ બધું જ તત્વો

એટલે કે એલિમેન્ટ્સની રમત છે. તત્વો એ કુદરતના એવા શુદ્ધ અને મૂળભૂત ઘટકો છે જે પોતાનામાં અજોડ છે. બ્રહ્માંડના અનંત વિસ્તારમાં ફેલાયેલા હાઇડ્રોજનથી લઈને પૃથ્વીના પેટાળમાં દબાયેલા લોખંડ સુધી આ તત્વો જ છે જે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા નવા પદાર્થોનું સર્જન કરે છે. પૃથ્વી પર અત્યાર સુધી શોધાયેલા 114 તત્વોમાં છુપાયેલા રહસ્યો અને તેમની અનોખી ખાસિયતો આપણને કુદરતની અદ્ભુત ગણતરીઓનો પરિચય કરાવે છે. અત્યાર સુધીમાં વિજ્ઞાનીઓએ કુલ 118 તત્વોની શોધ કરી છે, જેમાં 114 મુખ્ય છે અને અન્ય પ્રયોગશાળામાં વિકસાવવામાં આવ્યા છે. પૃથ્વીના પેટાળની વાત કરીએ તો ત્યાં લોખંડ સૌથી વધુ પ્રમાણમાં છે, જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને જાળવી રાખવામાં મદદ કરે છે, જ્યારે આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું વર્ચસ્વ છે. બ્રહ્માંડમાં સૌથી વધુ મળતું તત્વ નાઇટ્રોજન છે, જે તારાઓ અને સૂર્યનો મુખ્ય ખોરાક છે. હાઇડ્રોજન વાડ જેટલું હળવું છે અને તે અત્યંત અલ્પ હોય છે. તેની સાપેક્ષમાં બ્રહ્માંડમાં સૌથી દુર્લભ તત્વ રેડોન છે, જે એક રેડિયો એક્ટિવ વાયુ છે. તત્વોના સ્વભાવ પણ અનોખા હોય છે. મોટાભાગના તત્વો ઘન કે વાયુ સ્વરૂપ હોય છે, પરંતુ પારો અને બ્રોમાઇન એવા અપવાદ છે જે સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં રહે છે. પારો ધાતુ હોવા છતાં પ્રવાહી છે, જે તેને થર્મોમીટર જેવા ઉપકરણો માટે અનિવાર્ય બનાવે છે. કુદરતી રીતે મળતા તત્વો ઉપરાંત સંશોધકો હવે પ્રયોગશાળામાં પરમાણુ વિખંડન અને સલયન દ્વારા સુપર હેવી અથવા કૃત્રિમ તત્વો બનાવી રહ્યા છે. આ નવા તત્વો ઘણીવાર સેકન્ડના લાખમાં ભાગ માટે જ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે પરમાણુ ભૌતિક શાસ્ત્રના રહસ્યોને ઉકેલવામાં મદદ કરે છે. આ તત્વો માત્ર વિજ્ઞાનનો વિષય નથી, પણ જીવનનો પણ અમૂલ્ય ભાગ છે. સોના ચાંદી જેવી ધાતુઓથી લઈને શ્વાસમાં લેવાતા ઓક્સિજન સુધી આપણું સમગ્ર જીવન આ 114થી વધુ તત્વોના જટિલ અને સુંદર તાણાવાણા પર ટકેલું છે. આમ અદ્રશ્ય વાયુઓથી લઈને પ્રવાહી ધાતુઓ સુધી આ તત્વો કુદરતની અદ્ભુત રાસાયણિક પ્રયોગશાળાના હિસ્સા છે. વિજ્ઞાનની આ શોધ હજુ પણ ચાલુ છે, જે ભવિષ્યમાં બ્રહ્માંડના નવા રહસ્યોને ઉકેલવાનું સામર્થ્ય ધરાવે છે. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીત રૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ રોકીનું ગીત ક્યા યહી પ્યાર હૈ, જેને સ્વરબદ્ધ કર્યું છે લતા મંગેશકર અને કિશોર કુમારે. આ ગીતનું લેખન કર્યું છે આનંદ બક્ષીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે RD બર્મને. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ. યુવાણી આકાશવાણી.

સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: યુટ્યુબ માં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટ ની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો ભક્તિ સંગીત નો.
1: શ્રોતા મિત્રો, સાંભળીએ હીટવેવ સાવચેતી સંદેશ. ગરમીથી બચવાના સૂચનો. રાજકોટ મહાનગરપાલિકા તરફથી નાગરિકોને શું કરવું? તાજો અને હળવો ખોરાક લો. બહાર નીકળતી વખતે સુતરાઉ કપડાં, ટોપી કે છત્રીનો ઉપયોગ કરો. તરસ ન હોય તો પણ.

0: પણ પુષ્કળ પાણી, છાશ કે લીંબુ શરબત પીવો. શું ન કરવું? ભૂખ્યા પેટે તડકામાં ન જાઓ. ચા, કોફી અને ઠંડા પીણાનું વધુ પડતું સેવન ન કરો. બપોરે 12 થી 4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. અસ્વસ્થતા જણાય તો તુરંત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરો. હીટવેવ સાવચેતી સંદેશ પૂરો થયો.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત. સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
0: શ્રોતા મિત્રો, અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર સહપ્રસારિત કરીશું. થોડી ક્ષણો બાદ સાંભળતા રહો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. જોડાયેલા રહો અમારા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સુરતમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,53,00,000 રૂપિયાના કુલ 2,792 સમજૂતી કરાર થયા. ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્મા પેઢી પર દરોડા, 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત. પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે ગેસની અછતને કારણે 1.5 માસથી બંધ મોરબી સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાશે. પ્રસાર ભારતીના અધ્યક્ષપદે દૂર સંદેશા વ્યવહાર નિષ્ણાત પ્રસૂન જોશીની નિયુક્તિ. અને આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. સુરતની ઓરા યુનિવર્સિટી ખાતે આજે સંપન્ન થયેલી 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં દક્ષિણ ગુજરાતના વિકાસ માટે 3,53,00,000 રૂપિયાના કુલ 2,792 સમજૂતી કરાર કરવામાં આવ્યા. સમાપન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આગામી દિવસોમાં તાપી, ડાંગ, વલસાડ અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં બિન પ્રદૂષણ ઉદ્યોગોનો વિકાસ અને મહિલા ભાગીદારી વધારવાનું સરકારનું આયોજન છે. તેમણે એમ પણ જણાવ્યું કે પરિષદમાં સુરતના પરંપરાગત કાપડ ઉદ્યોગને વધુ સર્વગ્રાહી વસ્ત્ર અને કાપડ ક્ષેત્રનું વિસ્તરણ કરવા પર અને સ્થાનિક ઉદ્યોગના આર્થિક સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
1: 3,53,306 કરોડ રૂપે કે MOUs વો દક્ષિણ ગુજરાત કી ધરતી પે હુઆ હૈ. ઇસકો આને વાલે 3 સાલ મેં જબ યે સભી પ્રોજેક્ટ એક્ઝિક્યુટ હો જાયેંગે ઉસસે દક્ષિણ ગુજરાત કે 2.82 લાખ યુવાઓ કો સીધી રોજગારી પ્રાપ્ત હોગી.
0: આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું કે હાલ વૈશ્વિક સ્તરે પુરવઠા વ્યવસ્થામાં આવેલા અવરોધોને અવસરમાં ફેરવી ભારતને આત્મનિર્ભર સ્થિતિસ્થાપક બનાવી ઉત્પાદન ક્ષમતા વધારવું સૌથી મહત્વપૂર્ણ છે. સુરતની ઓરા યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં સમાપન સત્રને સંબોધતા શ્રી નડ્ડાએ આ મુજબ જણાવ્યું.
2: स्ट्रैटेजिक हमारी डिपेंडेंसी है, उससे हमको निजात पाने की जरूरत है. और इसलिए हम चाहेंगे कि हम जब इकोनॉमिक स्ट्रेंथ की बात करते हैं तो उसका मतलब है नॉट जस्ट ओनली ग्रोथ बट रेजिलियंस, आत्मनिर्भर. और हमारे को स्ट्रैटेजिक ऑटोनॉमी

0: के साथ साथ अपनी एबिलिटी को बढ़ाना, इसके लिए हमको काम करने की जरूरत है ताकि हम शॉक्स को संभाल सके।
1: वाइब्रेंट गुजरात रीजनल कॉन्फरेंस VGRCમાં આજે વિવિધ પરિષદો અને ચર્ચા સત્રો યોજાયા હતા. એમએસએમઈ પરિષદમાં ઉત્પાદકતા અને સ્પર્ધાત્મક વૈશ્વિક માર્ગો વિષય પર ચર્ચા સત્ર યોજાયું. આ સત્રમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે મજબૂત પ્લેટફોર્મ પૂરી પાડવા, ભારત અને ગુજરાતની અર્થવ્યવસ્થાને ગતિ આપવાના માર્ગો તથા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં એમએસએમઈ સેક્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી. રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને વેલ્યુ એડિશન, ગ્રીન એનર્જી અને એક્સપોર્ટ સ્કોપ્સ ઇન કોઓપરેટિવ સેક્ટર ઓફ ગુજરાત વિષય પર મંથન કરાયું. આ ઉપરાંત વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં ઇનેબલિંગ ગુજરાત સર્ક્યુલર ટ્રાન્ઝિશન પોલિસી પાર્ટનરશીપ એન્ડ પાથવેજ વિષય પર સેમિનાર યોજાયો. શ્રી માળીએ પર્યાવરણ અને ઉદ્યોગોના સહઅસ્તિત્વ પર તેમજ પર્યાવરણ સુરક્ષા માટે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિષયના સેમિનારમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાતોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 5મી મે સુધી શહેરીજનો માટે ખુલ્લું રહેશે, જેમાં નાગરિકોને વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકાશે. રાજ્યના ખવડાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્માપીડીઓ પર દરોડામાં અંદાજે 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્માપીડીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે, તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ કહ્યું હતું. શ્રી પાનસરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. તેમણે ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે બેઠક યોજીને નકલી દવાઓનું ખરીદ વેચાણ કરતી પેઢીઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી. દરમિયાન રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પનીરના નામે એનાલોગ ડેરી ઉત્પાદનો વેચીને થતી છેતરપિંડી રોકવા માટે હાથ ધરેલી ઝુંબેશ અંતર્ગત ઉત્પાદન એકમો, રેસ્ટોરન્ટ, ઢાબા અને ફેરિયાઓ સહિત કુલ 4,193 એકમોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે આ તપાસ દરમિયાન અંદાજીત 1,83,240 રૂપિયાના મૂલ્યનો આશરે 1,018 કિલોગ્રામ શંકાસ્પદ પનીર એનાલોગનો જથ્થો જપ્ત કરી સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે 270 એકમોને તંત્ર દ્વારા નોટિસ પાઠવાઈ છે અને 118 શંકાસ્પદ નમૂના લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલાયા છે. રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર પેઢીઓ પાસેથી કુલ 2,84,300 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. વિશેષ કાર્યદળ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ચોક્કસ બાતમીને આધારે ભુજ નજીક લોડાઈ ગામના 32 વર્ષીય ફકીર મહંમદ ઈસા ગગડાની ધરપકડ કરી છે. આ શખ્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અલગ અલગ એકાઉન્ટ બનાવી આતંકવાદી જૂથ આઈસીસની વિચારધારાને પ્રોત્સાહન આપતી ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી આઈસીસના ભૂતપૂર્વ વડા અબુ બકર અલ બગદાદીના સંદર્ભ સાથેના વિડીયો, તસવીરો અને લેખિત સામગ્રી પોસ્ટ કરતો હતો. મોબાઈલ ચેકિંગમાં આ ગેરકાયદેસર સામગ્રી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પશ્ચિમ એશિયા યુદ્ધને પગલે ગેસ કટોકટીને કારણે દોઢમાસથી બંધ મોરબી સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો છે. શહેરના 575 એકમો શરૂ કરી દેવામાં આવ્યા છે અને બાકીના પણ જલ્દી ચાલુ થાય તેવા સંકેત છે. આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડીયાએ વધુ માહિતી આપી.
2: 15 એપ્રિલ થી અંદાજે 1-2 પ્રોડક્ટની 250 જેટલી ફેક્ટરીઓ જે છે એ ચાલુ થઈ ગઈ હતી. બાકીની જે ફેક્ટરીઓ છે એ આજે બધી ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ છે. અંદાજે અત્યારે 575 ફેક્ટરીઓ જે છે એ આજની તારીખમાં ચાલુ થઈ ગઈ છે. બાકીની જે બચેલી ફેક્ટરીઓ છે જેના લેબરો કોઈ અત્યારે આવ્યા નથી અને કે 2-4 દિવસ આવવાના હોય તે બધી ફેક્ટરીઓ આવનારા દિવસોમાં રાબેતા મુજબ ચાલુ થઈ જશે.
1: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ 4 મે 2026 સોમવારે સવારે જાહેર કરવામાં આવશે. ફેબ્રુઆરી માર્ચ 2026 દરમિયાન આ પરીક્ષા યોજાઈ હતી તો વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ ઉપરાંત ગુજસેટ 2026 તથા સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામ પણ એ દિવસે જાહેર થશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. વોટ્સએપ દ્વારા પરિણામ મેળવવા વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. ગુજરાતના ધારાસભ્યોને હવે રેલવે મુસાફરીમાં વધુ પ્રીમિયમ વિકલ્પ મળશે. નવા નિયમો અનુસાર ધારાસભ્યો દેશમાં કોઈપણ સ્થળે વંદે ભારત, તેજસ એક્સપ્રેસ તથા દુરંતો એક્સપ્રેસ જેવી

0: નવી ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે. નાણાકીય વર્ષ દરમિયાન ધારાસભ્યો રાજ્યની અંદર 10,000 કિલોમીટર અને અન્ય રાજ્યમાં 20,000 કિલોમીટર સુધી મુસાફરી કરી શકશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂરસંદેશા વ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીને દેશના જાહેર સેવા પ્રસારક પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિયુક્તિ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે શ્રી જોશી એક દુર્લભ સર્જનાત્મક વ્યક્તિત્વ છે, જેમની વિશ્વભરમાં જાહેરાત, સાહિત્ય, કલા અને સિનેમા ક્ષેત્રે પ્રશંસા થાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે જોશીના શબ્દોમાં માટીની સુગંધ છે અને તેમની દ્રષ્ટિ દેશની સંસ્કૃતિના કાલાતીત સારને પ્રતિબિંબિત કરે છે. અગાઉ શ્રી જોશી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન મુંબઈના અધ્યક્ષ રહી ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેશે. આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈપણ ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ 2-3 ડિગ્રી સુધી તાપમાન ઘટવાનું અનુમાન છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી છે.
1: अहमदाबाद की बात करेंगे तो 44 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है और कल के लिए 43 डिग्री सेल्सियस और ओवरऑल बात किया जाए तो 4 आवर में एनर्जी रहने का पूर्वानुमान है. उसके बाद 2-3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए. फिशरमैन के लिए वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए. जो विंड होगी कोस्टल एरिया में वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी 65 के आसपास रहने का पूर्वानुमान है.
0: ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પાટણના પટોળાના કસબી પરિવારની વર્ષો જૂની બેનમૂન વણાટ કલાને ગુજરાત ગરિમા એવોર્ડથી બિરદાવાઈ છે. પાટણ પટોળા પરિવારના માસ્ટર ભરત સાલવીને સમગ્ર દેશમાં પટોળાની બેનમૂન હસ્તકલાને જાળવી રાખવા બદલ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા પ્રમાણપત્ર અને સીલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સુરતમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,53,00,000 રૂપિયાના કુલ 2,792 સમજૂતી કરાર થયા. ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા અમદાવાદની ફાર્માપેઢી પર દરોડા. 1,21,00,000 રૂપિયાનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત. પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે ગેસની અછતને કારણે 1.5 માસથી બંધ મોરબી સિરામિક ઉદ્યોગ પુનઃ ધમધમતો થયો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 12મી તમામ પ્રવાહોની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાશે. પ્રસાર ભારતીના અધ્યક્ષપદે દૂરસંદેશા વ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીની નિયુક્તિ અને આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ શ્રોતા મિત્રો કાર્યક્રમ ગામનો ચોરો પ્રસ્તુત કરીએ તે પહેલા એક જાહેરાત.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

શ્રોતા મિત્રો, ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આજે રાજકોટ કેન્દ્રનું પ્રદાન સાંભળશો. આપ ખેતીમાં ઉર્જા બચત આ વિશે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના ખેડૂત ભીખુભાઈ કુકડિયા સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા.

0: આપણે કોઈ પણ કામ કરવું હોય સૌથી પહેલા શેની જરૂર પડે?
1: શેની જરૂર પડે એટલે
0: ઉર્જાની. ઉર્જા વગર કઈ કામ થાય?
1: ક્યાં વાત હે, બરોબર, સાચી વાત. ઉર્જાની જરૂર પડે, અંદરથી સદવિચારની જરૂર પડે.
0: હા,
1: એટલે મૂળભૂત એ અંદર ઉર્જાની જરૂરત પડે, એ વાત
0: બરાબર ને. વિચારોની પણ ઉર્જા જ હોય ને.
1: હા,
0: અને આપણે છે ને ઘણીવાર શબ્દ સાંભળતા હોઈએ કે ઉર્જા બચત કરવી જોઈએ, કારણ કે આપણે જોયું કે પેલા કોરોનો કાળ ગયો, પછી યુદ્ધની સ્થિતિ આવી, એટલે આપણે જોયું કે ઉર્જા છે ને બહુ મહત્વની વસ્તુ છે. આપણે વેડફાય નહીં કોઈ વસ્તુને.
1: હા, અને ઉર્જા ની બચત કરવી એટલે અટલબેન આપણને એમ થાય કે આપણે કોઈ મોટા મોટા પ્રયોગો કરવા પડે, અથવા મોટા કોઈ એવા વ્યક્તિઓને મળવું પડે,
0: કોઈ વૈજ્ઞાનિક હોય, કોઈ નિષ્ણાંત હોય, એ આપણને સલાહ આપે,
1: હા, એ પ્રમાણે ચાલવું પડે. પણ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે એવા પણ વ્યક્તિઓ છે, એવા પણ ખેડૂતો છે કે જે પોતાની કોઠાસૂઝથી, પોતાના અનુભવથી ઘણા બધા એવા પ્રયોગો કરે, ઘણા બધા એવા નુસખાઓ અપનાવે જેથી એ છે ને ઉર્જાની બચત એ પોતાના દેશી પ્રયોગોથી કરી શકતા હોય,
0: એટલે જીવનમાં વણી લીધી હોય છે એમણે.
1: અને અટલબેન આજે છે ને એવા જ જમીન સાથે જોડાયેલા અને ઉર્જા બચત કરતા એક ભાઈ સાથે આપણે મળવાનું છે. રીટાબેન ભાઈને લઈને આવી ગયા છે, તો સૌથી પહેલા રીટાબેનનો આપણે પરિચય આપીએ. તો રીટાબેન રાઠોડ કે જેઓ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જસદણ સાથે જોડાઈને ગ્રામોત્થાનની ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, અને એમની સાથે આજે મહેમાન છે ભીખુભાઈ કુકડિયા કે જેઓ ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના વતની છે, અને હમણાં જ વાત કરી એમ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે.
0: અને કઈ કઈ રીતે જોડાયેલા છે એ વાત કરીએ, પણ એ પહેલા બંને મિત્રોનું કરીએ સ્વાગત અને એમને કહીએ રામ રામ
1: રામ રામ.
0: રીટાબેન, સૌથી પહેલા તો ભીખુભાઈનો થોડો પરિચય તમે આપો, કેટલા વર્ષથી તમે ઓળખો છો?
2: ભીખુભાઈને હું 8-1 વર્ષથી ઓળખું છું. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અંતર્ગત અપરાવા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એમાં આરોહણ અંતર્ગત ભેટસુડા ગામ આવે છે, જે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં આવે છે. જસદણ અને ચોટીલા બંનેની બોર્ડરમાં ભેટસુડા ગામ છે, એટલે આમ જોઈએ ને તો એવું થાય જસદણના અધિકારીઓને એમ થાય ચોટીલા વાળા આવશે, ચોટીલાના અધિકારીઓને એમ થાય જસદણ વાળા આવશે, અને લોકો સતત રાહે રહી જાય છે. પણ પર્યાવરણ શિક્ષણ જેવી કેન્દ્ર જેવી સંસ્થાઓ છે આવા અંદરના ગામોમાં કામ કરતી હોય છે, ખાસ કરીને ભેટસુડાના લોકો છે બહુ જ માયાળુ, પ્રેમાળ, દયાળુ, અને ખેતી પણ ખૂબ સારી કરે, અને ખાસ કરીને શાકભાજીની ખેતી કરે છે.
0: અચ્છા,
2: બધા પાસે બહુ ઓછી ઓછી જમીન છે, 5-6 વીઘા, અને નદી નાની એવી ત્યાં જાય છે, તો એના જે કાંઠે ખેડૂતો છે એ સારી એવી ખેતી કરે છે, અને રાજકોટ, ચોટીલા અને જસદણ એમનું શાકભાજી એ લોકો મોકલતા હોય છે. અને આ ખેડૂતોને અમે અમારા પ્રોજેક્ટ અંતર્ગત થોડું એવું સમજાવતા હોઈએ છીએ કે ભાઈ પર્યાવરણ બચે અને આપણી આવક વધે એવી ખેતી કેવી રીતે કરી શકાય, ઉર્જા બચે અને ખેતી કરી શકીએ, તો એમાં ના ભીખુભાઈ આપણી સાથે છે, અને એમણે સરસ રીતે આવા દાખલાઓ બેસાડ્યા છે કે ભાઈ હું ઉર્જા બચાવીને કેવી રીતે ખેતી કરું છું. કેટલાક ખેડૂતોને આમાંથી શીખવાનું મળશે જો આળસ છોડશે તો.
1: અટલબેન, ખાસ તો આપણે ભીખુભાઈ વાત કરીએ, ભીખુભાઈ છે ને એ સરસ મજાની દેશી આમ

0: શાલની પાઘડી કરીને આવ્યા છે, નીચે ચંપલ પહેર્યા નથી, ચોરે આવ્યા છે. એટલે મારું ધ્યાન તરત જ એવું ગયું કે એકદમ દેશી ઢબમાં ચોરે આવ્યા છે. તો ભીખુભાઈ, સૌથી પહેલા તો ભેટસુડા ગામ વિશે અમને થોડીક માહિતી આપો, કેવડું ગામ છે, કેટલી વસ્તી છે?
1: ભેટોડા ગામમાં, અમારું ગામ ભેટસુડા, એમાં અત્યારે ટોટલ 2200 માણસની વસ્તી હશે. નાનકડું એવું ગામ છે અને ફરતા રોડ થી 2 કિલોમીટર દૂર આવેલું છે. બાજુના જે કમળાપુર ચો, ભાડલા ચો, કે જસદણ 12 કિલોમીટર થાય, સોટેલા 50 કિલોમીટર થાય.
0: બરાબર.
1: અને અમારું 35-40 વર્ષથી બકાલું જાજુ વાવી, બકાલા બાદ બધું વહીવટ હાલે છે. અને બીજા નંબરમાં થોડા થોડા પશુ રાખે, અને એ પશુ માંથી આવક આવે. એનો ઘાસ ચારામાં કોઈ આપ વાવી, એમાં ડબલ વાવી, મેં 22 વાવ્યું છે અત્યારે, 10-10 દિના 15-15 દિના અંતરે 3 વીઘા નું 24 છે. માલપા 1.5 કિલો મકાઈ વાવી છે, આપણે અમેરિકન એ મકાઈ વાવી છે. એટલે મકાઈના ડોડા આપણે બજારમાં જવા દેવાનો, ઘાસ નીકળે એ પશુ હાટું રે. અને 22 ના 5 બહુ ખવારી નહીં, એ તો નાખી દી, ખાતરમાં લગાડી દી.
0: બરાબર.
1: અને એ રીતે હાથે જ વાવ્યા છે. 12 મહિને 1 વાર ખેતી કરું, નાના નાના દાંતા બનાવ્યા, જસદણ જાય, નાના મોટા નાના મોટા દાંતા બનાવ્યા.
2: એટલે તમે જાતે ડિઝાઇન કર્યા?
1: હા, જાતે. એની વાહે અત્યારે કારીગરો કરતા હશે, મેં જાતે જ બનાવ્યા પેલા, આજથી 15-17 વર્ષ પેલા. એક વાર ખેતી 7 વૈશાખે 1 વાર ખેતી કરવાની ટ્રેક્ટરે, પછી ખેતી નહીં કરવાની 12 મહિના સુધી.
2: અચ્છા,
1: 12 મહિના સુધી
2: પછી હાથેથી જ બધું,
1: પછી હાથેથી જ કરવાનું. એમાં 10 જાતના સાધનો લીધા, નાના દાંતા લીધા, નાના રાપડી લીધી, નાની ઓળણી લીધી. અને 2 માણા અમે ખેતી કરીએ, કારણ કે વાવવાનું હોય તે 2 વાવી દી, પછી ટૂંકમાં ઢૂંઢવાનું હોય ને, આવડો આવડો આપણે ફૂટક નો મોલ અડતો, 1.25 ફૂટ નો મોલ અમારા ભાષામાં કહેવાય, મૂળ સેન્ટીમીટર, હું ભણિયલ નથી મૂળ. પછી એના પારવી, આપણે જોતી વસ્તુ રાખવાની, અને નીંદી નાખવાનું, હાથી આંખ નાખવાનું, કોઈ દી પણ આ ખડ મારવાની કે દવા કોઈ દી મારા પડા મેં નાખી દીધી. અને નો નાખી એમાં જ અત્યારે મોલમાં તમે જાઓ એટલે મોલ થાય, ખેતી બગડી ગઈ, આખી ખેતી પ્રધાન બગડી જાય. આ દેશ આખો એ ખાવું, દવા નાખવી, ખડ બાળવું. ટૂંકમાં અત્યારે 24 વાવ્યું છે, તમે જોવો ને તો તમે રટણ દવા 2 નંબર આવશે, કોઈ એમાં કઈ ઘટતું જ નથી. અને અત્યારે 8-10 રૂપિયા નું કિલો જાય છે, પણ મારે 12-15 રૂપિયા થઈ જાય છે દવા વગર નો માલ. અને કન્ડિશન એવું આવે, એટલે 2 જણા ખેતી કરીએ છીએ, અને 4 જણા અમે પરિવારમાં છીએ.
2: એટલે વાડીમાં જ રહેવાનું?
1: વાડીમાં જ રહેવાનું.
2: અને તમારી જમીન કેટલી છે?
1: જમીન 5 વીઘા.
2: 5 વીઘા. તો એ 5 વીઘામાં તમે 2 જણા પૂરું થઈ જાય?
1: 2 જણાથી આરામથી પૂરું થઈ જાય.
2: વાહ.
1: એ ટૂંકી શ્રીનગર 2 માણા અમે 10 વીઘા નું કરી નાખીએ.
2: શું વાત છે. અને તમે ભીખુભાઈ વાત કરી કે 15-15 દિવસે કોબી, એટલે એ શું, એ જરાક સમજાવો તો.
1: 15-15 દિવસે આપણે વાવીએ ને મેડમ, તો એ કોબીસ વાવી એટલે એ કાર્ય વાવી દીધા મજૂર કરીને, એટલે મજૂર કરીને વાવી દીધા, એ કાર્ય કાપવા પડે.
2: બરાબર.
1: અને વેલા આપણે 10-10, 15-15 દિના ગાળે અમે 12-12 હરિયા વાવ્યા, એટલે ધીમી ગતિએ એ થતા જાય, કાપતું જવાનું ધીમા થાય, કાપતું જવાનું, એટલે 4 મહિના એની કાપણી હાલે.
2: અચ્છા.
1: એટલે બજારમાં સારું રે, માલ બગડે નહીં, અને આપણે જોઈએ એટલો માલ, આપણે કેપેસિટી હોય એટલો કાપીએ ને મોકલી દેવો, બેસી આવવાનું.
2: એટલે આને વિરલભાઈ કહેવાય
0: કોઠાસૂદ. અને ભીખુભાઈ, રીટાબેન કહેતા હતા કે તમે તમારા ખેતરમાં ઘણા બધા નુસખાઓ, ઘણા બધા એવા પ્રયોગો કરો છો કે જેનાથી ઉર્જાની બચત થાય, તો એવા બીજા નુસખાઓ વિશે અમને થોડું કયો.
1: ઉર્જામાં આપણે જો પાણી પાવું, પાણી, પાણીનો પાયાનું તમે અમને પૂછ્યો ને, ઉર્જા એટલે પાણી પાયાનું પૂછ્યો ને મેં.
0: હા, એટલે ટૂંકમાં ઉર્જા એટલે તમે સાધનોનો ઉપયોગ નથી કરતા, ટૂંકમાં પોતાની રીતે જ બધી એવી ટેકનિકો અપનાવો છો જેથી કરીને ઈંધણ હોય કે આપણું ડીઝલ હોય બધામાં બચત થાય.
1: ડીઝલ એક વાર ખેતી કરીએ ને 5 વીઘાનું સર, તો 5-6 હજાર રૂપિયા થઈ જાય.
0: બરાબર.
1: કારણ કે પેલા દાંતી હેકવી, પછી ઓટાવીટર ભરવું, પછી દેશી ખાતર ભરવું, પછી ખાતર ભરીને પાછું હકવું.

0: પછી સાહ કરાવવા, એટલે અત્યારે એટલે 5 વીઘાની ખેતી કરો ને રૂપિયા 6000
1: જોઈ,
0: મિનિમમ જોઈ.
1: બરાબર.
0: એટલે આપણે 4 વાર ખેતી કરીએ તો 18000 તો ખેતીમાં વેચાય.
1: બરાબર.
0: 4 વાર અટાણે સારું જેવું શાકભાજી વાવો, 4 વારે ખેતી કરવી પડે. એટલે અમે હાથે ખેતી કરી નાખું સૌ.
1: બરાબર.
0: પલાળી પેલા જમી પલાળી નાખું, પછી હાથે દાંતા તાણી નાખું.
1: અચ્છા.
0: તાણીને પછી એમાં રાપ મારી દઉં, રાપ મારીને પછી ક્યારે હાથે બનાવી વાળું, ક્યારે બનાવીને પછી હાથે સાહ નાખી દઈએ, અમે 2 માણા પર સોપ્યા કરીએ.
1: બરાબર.
0: લ્યો
1: પછી પિયત માટે શું વ્યવસ્થા છે?
0: પિયત માટે કઈ ટીપા પદ્ધતિ કેવું નથી, એને પાણી જવા દેવાનું માપે માપે.
1: હા, એટલે તમારે ખેતરમાં કુવો છે, શું છે?
0: કુવો છે અને બોરે છે.
1: અચ્છા.
0: 2 વસ્તુ છે.
2: પાણી ખૂટતું નથી?
0: પાણી નથી ખૂટતું.
2: વાહ. અને પશુધન ખરું?
0: હા, 3 ભેંસો.
2: બરાબર. તો એનાથી જે એનું જે છાણ હોય એનો પણ ઉપયોગ કરો?
0: છાણ ને કઈ વતાવવાનું નહીં, એનું ખાતર બનાવી દેવાનું.
2: બરાબર.
0: હા. અને ખાતર આપણે વિલાયતી ખાતર હું વાપરતો નથી.
2: અચ્છા. એટલે રાસાયણિક
0: ખાતર નહી વાપરતા?
1: ભીખુભાઈ કેટલા વર્ષથી રાસાયણિક નથી વાપરતા ને પ્રાકૃતિક
0: રીતે? એક વાર વાપર્યું, મેં વાપર્યું ત્યારે માલ નહોતો.
1: બરાબર.
0: તે ઘઉં વાવ્યા તે અડધા ડુંડિયું હુકાવવા માંડ્યું. એટલે પછી મને આત્માને એમ થયું કે આ ન કરાય. દૂધ જોઈએ એટલું, આપણે જોઈએ એટલું આપણે ખાવા રખાય, બાકી ડેરીએ ભરાવી દેવાય, સાઈઝ ફેરાય. અને બીજા નંબરમાં ખાતર કઈ અટાણે સાણાય બાયુ થાપતું અમારે નથી, એને પેક કરતું જવાનું. પછી જરૂર પડે આપણે 22 મે વાવ્યા તો એનું દેશી ખાતર બનાવી દીધું. પછી આખામાં ભરેલું 12 મહિને એક વાર ભરવાનું.
2: બરાબર.
0: પછી જયારે વાવ્યું ને ત્યારે એને ગળતિયું કરી એને સાવણો મારી દેવાનો. સાવણો મારીને પછી સાહમાં પોણીએ મારી હું તાણું, મારા ઘરના વાવી દી.
2: બરાબર.
0: એટલે એ થઈ ગયું રેડી.
1: બરાબર.
0: પછી વાવવા ટાણે પછી રોપ ઉપાડી અને પછી વાવતા જઈ. એ જ રીતે ખેતી તમે ગામમાં પૂછો ને અમારે ભેટસુડામાં કે ભાઈ આ ખેતી કેમ કરે છે, તો એ કરે, બીજા એમને ન કરી. હું ઘણા ને કહું છું કે ભાઈ ખેતી કરો, જમીન હારી રે, હળ થાય નહીં, અને તમે હાથે મતો ને તો હારું રે, શરીર હારા રે. હું 15 વર્ષથી તો ચંપલ લઈ નથી પહેરતો.
2: હા, એ વાત કરો કાકા કે આ ચંપલ નો પહેરવાનું શું રહસ્ય?
0: ચંપલ આપણા શરીર ને જેટલું આપણે રોચી ને એટલું બગડે. મારી 55 વર્ષ ઉંમર થવા આવી, મેં જે દવા લીધી નથી, એક ટીકડીએ કોઈ દી કઈ માદો નથી પીડ્યો. અને હવે આજે મારે સંપલ નથી પહેરવા, જેટલું ગરમી માં રખડો ને જોયે એટલું શરીર હારું છે.
1: એટલે ચંપલ ન પહેરવાથી ઘણા બધા ફાયદા થાય
0: છે. જો સંપલ પહેરવાથી પહેરો તો હાલી નો એકો, શિયાળામાં જોઈએ, સોમા હે જોઈ, મૂળ ટૂંકમાં વાળીએ જાવતો જોઈએ. સંપલ ન પહેરો એટલે શરીરને એવું થઈ જાય, સંપલ જેવું પગનું તળિયા બની જાય.
1: બરાબર.
0: અત્યારે આ કદાચ 70 વેસાક નું આપણે તાપમાન હોય ને તો 180 કિલોમીટર સુધી આલો જાવ કોઈ ફરફોલો નથી પડતો.
2: એટલે એમાં ઉર્જા બચે,
1: એમાં ઉર્જા બચે.
2: અને આપણે શરૂઆતમાં જે વાત કરી કે જમીન સાથે જોડાયેલા, તો ભીખુભાઈ હવે કયા કયા શાકભાજી તમે લ્યો છો? તમારે
0: શાકભાજી ઋતુ ઋતુ માં લેવાનું. અહીંયા સોમામાં 70 વૈશાખ આપણે વૈશાખ મહિનાની વાવણી થાય ને ત્યારે અમે મરચી વાવી, વાલોળ વાવી, વાલ વાવી, બધું એક વાવી, ત્યારે બધું ન વાવી. અને વાલ વાલો
2: સીઝન પ્રમાણે,
0: સીઝન પર મરચી વાવી એટલે મરચી પકવવાની નથી વાવતા.
2: અચ્છા.
0: લીલી વેસવાની વાવી. પછી કોઈ એમાં પાકી હોય તેને જાય, કારણ કે એમાં વીણતા વીણતા કાંક રહી જાય, કાંક પાકે પાકે એ દાન માં દઈ દી. ગમે એના એવા દાન તો હોય જ, કારણ કે બગદાણા જાય તો આશ્રમ માં દઈ દી, મોકલી દી, કે આપડે ના આજુબાજુ માં દઈ દી, ગામ માં દઈ દી.
2: બરાબર.
0: એમાં એ વપરાય જાય. અને લીલું વેસવાનું.
2: બરાબર.
0: મરસી. અને વાલે જો બજાર હોય તો લીલા વેસવાના, નકર પકવી દેવાના.
2: બરાબર.
0: અને વાલો લીલી જ વેસવાની. અને પછી એ પૂરું પાક થઈ ગયું, કારણ કે આપણે હાથમાં અમારો હાથે એમ પછી પાક પૂરો થઈ રહ્યો. પછી વાવી મેથી અથવા ધાણી, એ પાક જાણે

0: આપણે બીજું વાવવાનું થાય ને, ઝાઝા ભાગે મેથી વાવી લો ને, એટલે મેથી મહિના દોઢ મહિનામાં નીકળી જાય. મેથી પૂરી થઈ રહી એટલે પછી શિયાળો પિતમાં આપણે, કારણ કે ઘઉં વાવવાનું ટાણું થઈ જાય, કોઈ એવું વાવવાનું ટાણું થઈ જાય એટલે ત્યારે વાવીએ ઘઉં થોડા, બાકીનું બકાલો કરીએ થોડા જખા જોતા, એટલે ઘઉં વાવીએ, થોડોક પશુનો સારો હોય તેને વાવીએ, મકાઈ વાવીએ કે અથવા જવાર વાવીએ, એ થોડેક નીણ ટોક કરવા જોઈ, ઉકું કરવું પડે, આ લીલું લીલું તો પશુને ગોઠે નહીં, અને દૂધે હારા કરે છે અત્યારે, દૂધમાં કમાણીએ હારી છે, અટાણે 80 રૂપિયા નું લીટર દૂધ પડે છે માલ.
1: બરાબર. ભીખુભાઈ, ઘણી વાર છે ને ખેડૂતો સાથે કે બીજા મિત્રો સાથે વાત થતી હોય તો એ લોકો એમ કહેતા હોય છે કે ભાઈ શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી કરવી છે ને બહુ અઘરી છે, કંઈક જીવાત આવી જાય, કંઈક રોગ આવી જાય, ફૂગ આવી જાય, તો તમને કેવા અનુભવ થાય છે, કારણ કે તમે કઈ બજારની દવા તો વાપરતા નથી.
0: એક વસ્તુ છે આપણે એને વાપરીએ પણ આપણે 70 વર્ષ અટાણે લીંબોળી આવી ગઈ કયો, પછી પાકી જાય, એટલે લીંબડા અમારે થોડાક મારે છે, થોડાક બાજુમાં કાંક જાય, એના હાજે કંતાન પાથરી આવી, એટલે જનાવર ખાય એના ઠળિયા બધા પેલા ભેગા કરી, મહિનો કીનો એ પાકરી, એટલે ખરતા જાય એમ, પાકતા જાય એમ, અમે ભેગા કરી વાળી, દોઢ બે મણ કે વધુ આવે, ઓછા આવે, એટલે બધા કરતા હોય લીંબોળી, પછી જે અમુક ઘાણી કટવે છે, આપણે ઘાણી નથી કટાવતા, અમે જૂનિયું ખાનણિયું છે કિલો કિલો નું ખાંડવાનું, એમાં ખાંડી
1: નાખી,
0: ખાંડી નાખી, એમાં ધતુરા ના ડોડવા નાખી, સીતાફળી ના પાંદડા ઉચવી નાખી, લીલા નહીં, સીતાફળી ના પાંદડા, અને અરણી અત્યારે જયારે ચોમાસું હોય ને ત્યારે ભેગી કરી લઈ, અત્યારે અરણી પાંદડું નો હરી, અત્યારે દાંડલા જ હોય, એ બધું ભેગું કરી રાખવાનું, જરૂર પડે એમ ખાંડી ખાંડી ને અઠવાડિયે અઠવાડિયે ડોઝ બનાવવા રાખવાનું, સાંટવાનું, પાવાનું, બધું થાય, એમાં રોગ ના આવે.
2: એટલે અનુભવના આધારે છે ને આ બધી વસ્તુઓ ભેગી કરી, અને રીટાબેને વાત કરીને કે ખૂબ મહેનત કરવી પડે, એટલે મહેનત કરીને આ વસ્તુ કરે ને તો શાકભાજી પણ પ્રાકૃતિક રીતે સફળતાપૂર્વક વાવી શકાય. હવે રીટાબેન, જે ભીખુભાઈ છે એ તમારા પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા છે, તો એ તમારા સંપર્કમાં એવી રીતે ક્યાં ક્યાં પ્રોજેક્ટમાં જોડાયેલા છે?
3: અમારો એક કેર કોમરેક કરીને પ્રોજેક્ટ હતો, જે ક્લાઇમેટ ચેન્જ અત્યારે થઈ રહ્યું છે તો એમાં આપણો શું ફાળો છે, અને આપણું નાનું પણ એવું યોગદાન શું આપણે કરી શકીએ, તો એવી રીતે ભીખુભાઈ આ બધા નુસ્ખાઓ શીખ્યા, અને આરોહણ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે જે અપ્રવાહ એનર્જીનો છે એની સાથે, તો આ બંનેમાં એવું છે કે ઉર્જા બચત થાય અને પર્યાવરણ બચત થાય. જેમ ભીખુદાદાએ વાત કરી, પોતે તો ચપ્પલ પણ નથી પહેરતા, તમે થોડુંક લાંબુ વિચારો તો ચપ્પલ બનવાની ફેક્ટરી ત્યાંથી આવે એ બધું છે, તો એના માટે એક એનું નાનું યોગદાન છે. બીજું કે પોતાની જમીનમાં ખુલ્લા પગે ચાલો તો જમીનની તાસીરની તમને ખબર છે, અને જેટલી તંદુરસ્ત જમીન એટલો તંદુરસ્ત પાક, એટલે એને પછી બહુ દવાની જરૂર ના પડે. એમનું પશુધન પણ 3-4 ભેંસો રાખે છે, દેશી ખાતર મળી રહે છે, લીંબોળીનું ખાતર એ દવા છાંટી દે છે, એટલે એમનું શાકભાજી સારું થાય છે. બીજું

0: વાડીમાં જ રહેવાનું,
1: માનવ ઉર્જાથી જ આ કામ કરે છે.
2: બહુ સરસ.
1: અને જેમ સમયગાળો એ વિચારે છે, હવે વાવણી કરવી હોય તો એક સાથે 5 વીઘા વાવવું પડે, પણ એ તો 10-12-15 દિવસ નું અંતર રાખે, તો 2 જણા થી આજે વવાઈ ગયું, 15 દિવસ નો આરામ, પછી પાછું વાવવાનું. એ જ રીતે લણણીમાં થાય, એને કઈ બી કાપવાનું.

0: વાડીમાં જ રહેવાનું,
1: માનવ ઉર્જાથી જ આ કામ કરે છે.
2: બહુ સરસ.
1: અને જેમ સમયગાળો એ વિચારે છે, હવે વાવણી કરવી હોય તો એક સાથે 5 વીઘા વાવવું પડે, પણ એ તો 10-12-15 દિવસ નું અંતર રાખે, તો 2 જણા થી આજે વવાઈ ગયું, 15 દિવસ નો આરામ, પછી પાછું વાવવાનું. એ જ રીતે લણણી માં થાય, એને કઈ બી કાપવાનું આવે તો પણ એ પણ વારા ફરતી આવશે. એટલે એ એમની કોઠાસૂઝ બહુ સારી છે. એ સિવાય એ જે કરે છે કે ખેડૂતના મિત્રો જે કઈ છે, કીટકો હોય, પક્ષીઓ હોય, એ એમની વાડીમાં બહુ છે.
2: અચ્છા,
1: એમને મજૂરી લગાવ્યા છે.
2: તો એ વાત કરો ભીખુ દાદા.
3: માં આપણે વાવીએ ને, અત્યારે કોબીસ વાવ્યા છે અથવા મરસા વાવીએ. આપણે વાવીએ એટલે એમાં લાકડું ખોળી દેવાનું, પછી એક લાકડું બાંધી દેવાનું. રાખી દેવાના, એટલે એના એમાં બસા માળો થઈ જાય. માળો થઈ જાય એટલે એને પછી માળો થઈ જાય, પછી એના બસા હોય એટલે
2: ખોરાક
3: ગોતવાના છે. એટલે ખોરાક ગોતવાના છે. આપણું પડું જે તમે મહેનત કરો ને, એથી જાજુ સાફ પક્ષી કરી હતી. એને ઉડાડવાના નહીં, એને બેહવાનું હોય, એને રહેવાનું મળી જાય, એને ખાવાનું મળી જાય. આપણે દેશી દવા સાંટતા નહીં એટલે એને કઈ કન્નડગટ નો થાય, ભાસ નું આવે, એટલે એ ઓટોમેટિક ખાય. રહેવાય મળે ને ખાવાય મળે ને બધી રીતનું. એટલે તો બધા અમુક અમુક ખેતીઓમાં કે છે કે ખડની દવા વાપરી ને અમારે થતું નથી, કાંક છે બળી ગયું, કાંક ઉત્પાદન નહીં થતું. ઉત્પાદન સારું જ છે,
2: પણ પ્રકૃતિ ના આખું જે એક સાયકલ છે, ચક્ર છે, એને સમજવાની વાત છે. અને એ તો જ થાય જયારે આપણે પ્રકૃતિ સાથે સમય વિતાવીએ. અને ભીખુ દાદા જે ચપ્પલ વગર ચાલે છે ને, તો પ્રાકૃતિક ખેતીના જે પિતામહ ગણાય છે ફુકોકા, એમનું એક વાક્ય છે કે ધ બેસ્ટ ફર્ટિલાઇઝર ઇઝ ફાર્મર્સ ફીટ. એટલે કે સૌથી સારું જે એક ખાતર છે એ ખેડૂતના પગ છે. તો ભીખુ દાદા બહુ સરસ કામ કરે છે. હવે ભીખુ દાદા તમે વેચાણનું શું કરો છો?
3: વેચાણનું છે ને, વેચાણનું રાજકોટ આપણે અમે નાખી શાકભાજી બધું લાવીએ છીએ
2: માર્કેટિંગ યાર્ડ. તો એવું પ્રાકૃતિક ખેતી કરો છો, તો પ્રાકૃતિક ખેતીના શાકભાજી તો બહુ મોંઘા વેચાય છે, એવું કઈ નથી કરતા.
4: એટલે તમને ભાવ વધારે મળે કે ન મળે?
3: અમને એમાં મોંઘા વ્યવસાય, સસ્તા વ્યવસાય. પણ આમાં તો આપણે શું છે કે રાજકોટમાં તો અમુક વસ્તુ જે દવા વાળા હોય, આપણે દવા સાટેલો હોય ને જવાબદારી ન દઈએ છીએ, અને આપણે ન સાટી જવાબદારી દઈએ છીએ. આમાં છે નહીં કઈ, એમ એક વાર ફરી લઈ જાઓ, તમારું વેસાણ થાય ને ખવાય તો અમને પૈસા દેજો, ને કે અમારે તું તો એમ માનવાનું બગડી ગયું તું. આવી જવાબદારી દેવાય કે ભાઈ આ તમે લઈ જાઓ, તમારે બેનું નથી વેસવા, જાજુ શાક ભાજી ખરીદવા બેનું જાય, વેસાણ કરતા હોય થડે નાય કે એને કઈ તમે ટેસ્ટિંગ માં આપજો, તો તમને પૈસા મળે તો અમારું કાલ લેજો. પછી આ વસ્તુ જે એની ખપત થાય ને, એને જે ખાવાનું ગોઠે ને સારું લાગે ને, એટલે ઠેઠ થી ઠેઠ લઈ કે લાઈન થાય, આપણા માલ ની રાહ જોવે.
4: એટલે એમાં ઉર્જા ની બચત થાય, કારણ કે પોતે જ બધાને કે ભાઈ આ મારું તમે ખાઓ, અને પછી ભાવે ને તો તમે મારું લેજો.
2: તો આવું જે ઉદાર દિલ છે ને, અને આવું એક ખુમારી છે, એ આપણે જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જાતે પોતે ખેતી કરે છે એવા ભીખુભાઈ કુકડિયામાં આજે આપણે જોવા મળી. અને મને લાગે છે ઘણા બધા મિત્રોની ઈચ્છા હશે કે એમની સાથે વાત કરે, અથવા એમની જે વાડી છે એની મુલાકાત લે.
4: હા, તો ભીખુભાઈ કુકડિયાનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપી દઈએ, 97233 93 5 22
2: 93 5 22
4: અંગ્રેજીમાં કહી દઉં અટલબેન, 97233 93 5 22
2: ભીખુભાઈ પણ આવ્યા છે, રીટાબેન પણ ચોરે બેઠા છે, એક સરસ મજાનું ભજન સાંભળીએ.
4: હા, ભજન સાંભળીને પછી છૂટા પડીએ. ભીખુભાઈ ને રીટાબેન ને અને સૌ મિત્રોને કહીએ રામ રામ
2: રામ રામ.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. આપે સાંભળી ખેતીમાં ઉર્જા બચત વિશે ચોટીલા તાલુકાના ભેટસુડા ગામના ખેડૂત ભીખુભાઈ કુકડિયા સાથેની મુલાકાત. નિર્માણ અટલ શર્મા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 87% પુનઃ મતદાન થયું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂંકને પડકારતી તૃણમૂળ કોંગ્રેસની અરજીમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. દૂર સંદેશા વ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ. અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી. સમાચાર વિગતવાર. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણા જિલ્લાના 15 બુથ પર આજે પુનઃમતદાન યોજાયું હતું. આમાં મગરહાટ પશ્ચિમ મતવિસ્તારમાં 11 જૂથ અને ડાયમંડ હાર્બર બેઠકના 4 જૂથનો સમાવેશ થાય છે. સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 87% મતદાન નોંધાયું હતું. સંબંધિત રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો પાસેથી મળેલા અહેવાલોના આધારે ચૂંટણી પંચ દ્વારા પુનઃમતદાનનો આદેશ આપવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગયા મહિનાની 29મી તારીખે આ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ, કેરળમ, તમિલનાડુ, આસામ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડિચેરીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સોમવારે થશે. આસામની બધી 126 બેઠકો, કેરળમમાં 140 અને પોન્ડિચેરીમાં 30 બેઠકો માટે મતદાન 9 એપ્રિલે યોજાયું હતું. તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળના પ્રથમ તબક્કાની 152 બેઠકો પર 23 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કા માટે મતદાન ગયા મહિનાની 29 તારીખે 142 બેઠકો માટે થયું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિમણૂંકને પડકારતી તૃણમૂલ કોંગ્રેસની અરજીમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યો હતો. ન્યાયાધીશ પીએસ નરસિંહા અને જોયમલ્યા બાગચીની ખાસ બેન્ચે જણાવ્યું હતું કે ચૂંટણી પંચને ગણતરી માટે કર્મચારીઓની નિમણૂંક કરવાનો સંપૂર્ણ અધિકાર છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ખાસ બેન્ચે કહ્યું હતું કે 13 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમાવવાના નિર્દેશ આપતા પરિપત્રને દોષી ઠેરવી શકાય નહીં.
1: निर्वाचन आयोग ने न्यायालय को बताया कि परिपत्र में केंद्र और राज्य सरकार के कर्मचारियों के मिश्रण का स्पष्ट प्रावधान है. आयोग ने कहा कि तृणमूल कांग्रेस की किसी भी प्रकार की गड़बड़ी की आशंका निराधार है. पीठ ने कहा कि आयोग केंद्रीय कर्मचारियों सहित एक ही समूह से मतगणना कर्मियों का चयन कर सकता है और उसके परिपत्र में कोई त्रुटि नहीं है. इससे पहले कलकत्ता उच्च न्यायालय ने तृणमूल कांग्रेस की याचिका खारिज करते हुए कहा था कि निर्वाचन आयोग का राज्य कर्मचारियों के बजाय केंद्रीय कर्मियों और सार्वजनिक क्षेत्र के उपक्रमों के कर्मचारियों को मतगणना पर्यवेक्षक और सहायक के रूप में नियुक्त करने का निर्णय वैध है. समाचार कक्ष से जागृति.

0: શર્મા.
1: વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સમિટમાં આજે ગુજરાતના સુરતમાં સંપન્ન થઈ. સમિટમાં 3,53,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણના 2,792 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સમાપન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આગામી દિવસોમાં તાપી, ડાંગ, વલસાડ અને ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં બિન પ્રદૂષણ ઉદ્યોગોના વિકાસ અને મહિલા ભાગીદારી વધારવાનું સરકારનું આયોજન છે.
2: 53,306 કરોડ रुपए के MOUs वो दक्षिण गुजरात की धरती पे हुए हैं. इसको आने वाले 3 साल में जब ये सभी प्रोजेक्ट एग्जीक्यूट हो जाएंगे उससे दक्षिण गुजरात के 2.82 लाख युवाओं को सीधी रोजगारी प्राप्त होगी.
1: કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં અવરોધોને તકોમાં પરિવર્તિત કરવી જોઈએ અને આત્મનિર્ભર ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવવું જોઈએ. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે ઉત્પાદન ક્ષમતા વધારવી એ દેશની ટોચની પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું હતું કે આવી પ્રાદેશિક સમિટ વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ 4-8 મે દરમિયાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આયોજિત બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર મંચ IMRFમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. તેઓ IMRFના પૂર્ણ સત્રમાં ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપશે. આ બેઠક દરમિયાન ભારતના ઈ સ્થળાંતર અનુભવ પર એક અલગ કાર્યક્રમનું પણ આયોજન કરશે. આ વિષય પરની પ્રથમ બેઠક 2022માં યોજાઈ હતી, જેમાં ભારતે સક્રિયપણે ભાગ લીધો હતો અને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જનતાને ખાતરી આપી હતી કે મે મહિના દરમિયાન અપેક્ષિત ગરમીની સ્થિતિ અંગે ગભરાવાની કોઈ જરૂર નથી. નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા શ્રી સિંહે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને લૂની સ્થિતિ જોવા મળી શકે છે, પરંતુ તે સમગ્ર દેશમાં એક સમાન નહીં હોય. તેમણે ઉમેર્યું હતું કે સમયસર તૈયારીઓ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરીને પરિસ્થિતિને અસરકારક રીતે સંભાળી શકાય છે. મંત્રીએ કહ્યું કે મે મહિનાના બીજા અને ચોથા સપ્તાહ દરમિયાન પ્રમાણમાં વધુ તાપમાન રહેવાની ધારણા છે, જેના કારણે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પશ્ચિમ ભારતના ભાગોમાં તેમજ પૂર્વ કિનારે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. સરકારે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઘરેલું LPG સિલિન્ડરનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ગઈકાલે ઓનલાઈન LPG સિલિન્ડર બુકિંગ વધીને 99% થયું છે, જ્યારે OTP આધારિત ડિલિવરી દર 94% વટાવી ગયો છે. LPG સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે ગઈકાલે દેશભરમાં 1,700થી વધુ દરોડા પાડવામાં આવ્યા હતા. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં ભારતીય ધ્વજવાળા જહાજો સાથે સંકળાયેલી કોઈ ઘટના નોંધાઈ નથી. મંત્રાલયે છેલ્લા 24 કલાકમાં અખાત ક્ષેત્રના વિવિધ સ્થળોએથી 30 નાવિકોને સુરક્ષિત પરત કરવાની પણ ખાતરી આપી છે. છત્તીસગઢના કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર આજે એક IED નિષ્ક્રિય કરતી વખતે થયેલા વિસ્ફોટમાં 3 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા અને 1ને ઇજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવા અને શોધખોળ કામગીરી હાથ ધરવા માટે છોટે બેટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટીમ રવાના કરવામાં આવી હતી. ઘાયલ કોન્સ્ટેબલને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ભારતીય વિદેશ વેપાર સંસ્થા IIFTને તેના 63મા સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં ભારતના આંતરરાષ્ટ્રીય વેપાર અને વ્યવસ્થાપન પરિદૃશ્યને આકાર આપવાની સંસ્થાની સતત શ્રેષ્ઠતાની પ્રશંસા કરી. તેમણે વૈશ્વિક વેપાર નીતિ, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં યોગદાન આપતી એક અગ્રણી સંસ્થા તરીકેની તેની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂર સંદેશા વ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીને ભારતના જાહેર સેવા પ્રસારક પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી જોશીનું કાર્યક્ષેત્ર પ્રશંસનીય ફિલ્મી ગીતો, જાહેરાત ઝુંબેશો અને સામાજિક રીતે પડઘો પાડતી વાર્તાઓ સુધી વિસ્તરેલું છે. તેમની નિયુક્તિ અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે શ્રી

જોશી એક દુર્લભ સર્જનાત્મક વ્યક્તિત્વ છે, જેમની વિશ્વભરમાં જાહેરાત, સાહિત્ય, કલા અને સિનેમા ક્ષેત્રે પ્રશંસા થાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે જોશીના શબ્દોમાં માટીની સુગંધ છે અને તેમની દ્રષ્ટિ દેશની સંસ્કૃતિના કલાતીત સારને પ્રતિબિંબિત કરે છે. અગાઉ શ્રી જોશી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન મુંબઈના અધ્યક્ષ રહી ચૂક્યા છે. કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ રેડ કોર્નર નોટિસ હેઠળ વોન્ટેડ કમલેશ પારેખનું સંયુક્ત આરબ અમીરાતથી ભારત સફળતાપૂર્વક પ્રત્યાર્પણ કરાવ્યું. સીબીઆઈ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પારેખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ બેન્કોના કન્સોર્ટિયમને કરોડો રૂપિયાના નુકસાન સાથે સંકળાયેલા મોટા પાયે બેન્કિંગ અને નાણાકીય છેતરપિંડીના કેસમાં વોન્ટેડ હતો. સીબીઆઈએ જણાવ્યું હતું કે મંત્રાલયો અને તપાસ એજન્સીઓ દ્વારા સંકલિત પ્રયાસો દ્વારા તાજેતરના વર્ષોમાં ઇન્ટરપોલ દ્વારા 150થી વધુ ગુનેગારોને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌર ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવશે. આ ટુર્નામેન્ટ 12 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થશે, જેની ફાઇનલ 5 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરીવાર. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 87% પુનઃમતદાન થયું. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકને પડકારતી તૃણમૂલ કોંગ્રેસની અરજીમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઘરેલુ એલપીજી સિલિન્ડરનો 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. અને દૂર સંદેશા વ્યવહાર નિષ્ણાંત પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે નિયુક્તિ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મી ગીતોની સરગમ સારે ગ.

રાત એટલે દિવસભરની ભાગદોડ અને થાક પછી મળતી શાંતિ, શીતળતા અને વિશ્રામનો સમય. તે આકાશમાં ચંદ્ર અને તારાઓના સૌંદર્યને ઉજાગર કરે છે, પ્રકૃતિને શાંત કરે છે અને રાત નવા દિવસ માટે ઉર્જા મેળવવા, આરામ કરવાની તક આપે છે. શ્રોતા મિત્રો, રાત્રિનું શાંત વાતાવરણ આત્મચિંતન અને નિદ્રા માટે શ્રેષ્ઠ છે. રાત વિશેની આ વાત સાંભળીને તમે સમજી જ ગયા હશો. જી હા, આપણે માણીશું આજે શબ્દ રાત પર ફિલ્માવેલા કેટલાક ગીતો.

મિલનની આ રાત છે, સપનાની શરૂઆત છે. મિલનની આ રાત છે, સપનાની શરૂઆત છે. ચાંદની પણ સાક્ષી છે, તારી ને મારી વાત છે. શ્રોતા મિત્રો, સાંભળીએ પ્રથમ છો મંતર ફિલ્મથી ગીતા દત્તનો સ્વર, ઓપી નૈયરનું સંગીત અને જાન નિશાર અખ્તરના બોલ.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ સારેગામામાં આપ સાંભળી રહ્યા છો શબ્દ રાત પર ફિલ્માવેલા કેટલાક વિશેષ ગીતો. જશે, ચાલી જશે, ગઈ એ વિચારે રાત ચાલી ગઈ. જશે, ચાલી જશે, ગઈ એ વિચારે રાત ચાલી ગઈ. ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ. તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધકાર ફેલાયો, તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ. હજી તારાની સાથે જ્યોત્સનાની વાત કરતો હતો, હજી તારાની સાથે જ્યોત્સનાની વાત કરતો હતો. હજી સાંજે તો આવી હતી, સવારે રાત ચાલી ગઈ. જુઓ, રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે. ઉષા આવી તો શરમાઈને સવારે રાત ચાલી ગઈ. તમારા સમ અમીન, તમારા સમ અમીન ઊંઘી શક્યો ના રાત પર આજે, પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

0: શ્રોતા મિત્રો, આપણે સાંભળ્યું અત્યારે લતા મંગેશકરનું સ્વર દિલ એક મંદિર ફિલ્મથી. બોલ હતા શૈલેન્દ્રના અને શંકર જયકિશનનું સંગીત નિર્દેશન. સાંભળી રહ્યા છો આપ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.

શ્રોતા મિત્રો, રાત શાંતિ અને સૌંદર્યનો સમય છે. દિવસના ઘોંઘાટ પછી રાત એક અદ્ભુત શાંતિ લાવે છે. ચારે બાજુ શાંતિ અને સન્નાટો છવાઈ જાય છે, જે આપણા મનને ઉર્જા આપે છે, શાંતિ આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય પણ કેવું! રાત્રે આકાશમાં ચંદ્ર અને તારાઓની ચમક અદ્ભુત લાગે છે. ચાંદની રાત અજવાળું અને શીતળતા ફેલાવીને મનને પ્રફુલ્લિત કરે છે.

સાંભળી રહ્યા છો આપ એન ઇવનિંગ ઇન પેરિસ ફિલ્મથી મહંમદ રફી અને આશા ભોસલેનો યુગલ સ્વર, શૈલેન્દ્રની કલમ અને શંકર જયકિશનનો તાલ.

ગીતકાર શૈલેન્દ્રને આપે સાંભળ્યા આશા ભોસલેના સ્વરમાં. એસ ડી બર્મનનું સંગીત નિર્દેશન અને ફિલ્મ જ્વેલ થીફ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોની સરગમ સારે ગમા. ફિલ્મ શબ્દ રાત પર ફિલ્માવેલા કેટલાક વિશેષ ગીતો આપણે માણી રહ્યા છીએ. તું યાદ ના આવે, તું યાદ ના આવે એવી એક પણ સવાર નથી પડી. હું તને ભૂલીને સૂઈ જાઉં એવી કોઈ રાત નથી પડી.

હેમંત કુમારના સંગીત નિર્દેશન સાથે શ્રોતા મિત્રો આપે સાંભળી રાજેન્દ્ર કૃષ્ણની આ શબ્દ રચના. મિસ મેરી ફિલ્મ અને મહંમદ રફી તથા લતા મંગેશકરનું યુગલ સ્વર.

શ્રોતા મિત્રો, નારાઝ ફિલ્મથી આપે સાંભળ્યું કુમાર સાનુનો સ્વર, સંગીત નિર્દેશક અનુ મલિક અને ગીતકાર હઝરત જયપુરી.

શ્રોતા મિત્રો, ગુજરાતી સાહિત્યમાં રાત વિષય પર અનેક સુંદર ગઝલો રચાય છે, જે પ્રેમ, વિરહ, શાંતિ અને ચિંતનના ભાવો રજૂ કરે છે. મિલિંદ ગઢવી, અમર પાલનપુરી જેવા શાયરોએ રાતના વિવિધ પાસાઓને ગઝલ દ્વારા સુંદર રીતે કંડાર્યા છે. સાંભળીએ મિલિંદ ગઢવીની આ ગઝલને, એક સપનાને ફરી વાવી તમે, એક સપનાને ફરી વાવી તમે, રાતને સાચે જ અજમાવી તમે, ચાંદની ચીસો નીચે દાબી દઈ રાતને સંદિગ્ધ નોંધાવી તમે, કઈ ઉદાસીનું પગેરું શોધવા રાતને બેફામ ખોદાવી તમે, વાતને લંબાવવાની લાલચે કે વાતને લંબાવવાની લાલચે રાતને પણ સહેજ લંબાવી તમે, સૂર્યની જાહેરમાં નિંદા કરી રાતને વિશ્વાસમાં લાવી તમે, છાની રાખી હાથ ઝાલીને પછી રાતને ઘરમાં બોલાવી તમે, આજ તો ભારે કરી નાખી ગમે રાતને ગઝલો સંભળાવી તમે.

ફિલ્મ નયા અંદાઝથી આપે સાંભળ્યું શમશાદ બેગમ, કિશોર કુમાર, મહંમદ રફી અને સાથીઓનું સંયુક્ત સ્વર, ઓપી નૈયરનું સંગીત અને જાન નિશાર અખ્તરના બોલ. શ્રોતા મિત્રો, ગામડાની રાત અને શહેરની રાતમાં ઘણો તફાવત જોવા મળે છે. ગામડામાં રાત્રે તમરાનો અવાજ અને નીરવ શાંતિ હોય છે, જ્યારે શહેરોમાં રંગબેરંગી લાઇટો અને વાહનોની અવરજવરને કારણે રાત પણ દિવસ જેવી જીવંત લાગે છે. જો કે સાચી રાત તો એ જ છે જ્યાં મનુષ્ય કુદરતની નિકટ જઈ શકે.

શ્રોતા મિત્રો, ફિલ્મ રાત ઓર દિનથી આપે સાંભળ્યો મુકેશજીનો સ્વર, શંકર જયકિશનનું સંગીત અને હસરત જયપુરીના બોલ.

શ્રોતા મિત્રો, ફિલ્મ રાત ઓર દિનથી આપે સાંભળ્યો મુકેશજીનો સ્વર, શંકર જયકિશનનું સંગીત અને હસરત જયપુરીના બોલ. શ્રોતા મિત્રો, કાર્યક્રમ સારે ગામામાં આપે સાંભળ્યા આજે શબ્દ રાત પર ફિલ્મ આવેલા કેટલાક વિશેષ ગીતો. ફિરાક ગોરખપુરીની આ શબ્દો સાથે આ કાર્યક્રમને અહીં સંપન્ન કરીએ. બહુત દિનો મેં મોહબ્બત કો યે હુઆ માલૂમ, બહુત દિનો મેં મોહબ્બત કો યે હુઆ માલૂમ, જો તેરે હિજ્ર મેં ગુઝરી વો રાત રાત હુઈ. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં હિન્દીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર આપ સાંભળી શકશો.

સાંભળી રહ્યા છો આપ સાધના સરગમનો સ્વર, સંગીત નિર્દેશન શ્યામલ સૌમિલ અને શબ્દો આપ્યા છે ઉમાશંકર જોશીએ.

શ્રોતા મિત્રો, આપે સાંભળી રવિન્દ્ર ઠાકોરની આ શબ્દરચના. આ સાથે જ ગીત ગઝલનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. દિલ્હી કેન્દ્રથી રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત હમણાં જ પ્રસ્તુત કરીએ છીએ સાહિત્ય ભારતી.

0: India's public service broadcaster. Mr. Joshi is a distinguished creative professional with wide-ranging contributions across literature, advertising, cinema and public communication. The Board of Control for Cricket in India today announced the Indian women's squad for the ICC Women's T20 World Cup 2026. Harmanpreet Kaur will lead the side with Smriti Mandhana named as vice president. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 373.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ અમારી સાંજેકાલીન પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે સવારે બરાબર 5:55 અમે આપને આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.